ત્યારે તો ભેળા ભેળા રમતા અને વળી પૂર્વા જન્મના એ પ્રીત સત્સંગ કેરા પાના એને વાગતા એ વળી નાયા.

આ ભજન સાથે જ શ્રોતા મિત્રો, ભક્તિમય ભજનોનો કાર્યક્રમ ભક્તિરસ અહીં જ સમાપ્ત થાય છે. ભારતીય સમયનુસાર અત્યારે સવારના 5:45 થઈ ચૂકી છે, એટલે કે સમય થઈ ચૂક્યો છે DTH સેવાના ગુજરાતી પ્રસારણને વિરામ આપવાનો. તેથી ફરી મળીએ ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.

નમસ્કાર શ્રોતા મિત્રો, 356.6 દશાંશ મીટર્સ એટલે કે 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. આજે શુક્રવાર, વિક્રમ સંવત 2082, અષાઢ સુદ 10 અને શ્રાવણ દિનાંક 2, શક સંવત 1948 એટલે કે 24 જુલાઈ 2026. મિત્રો, સવારના 5:54 થવા આવી છે અમારી સવારની, અને આજની પ્રથમ સભાનો પ્રારંભ કરીએ શરણાઈના મંગળસૂરો સાથે.

આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા સાંભળશું. છ વાગીને 5 મિનિટે સાંભળશો ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. ત્યારબાદ 6:30 જીવન પ્રણાની લઘુ ચિંતનાત્મક શ્રેણી અમૃતધારા. આજે વિષય શ્રદ્ધા પર ગીરીમાં ઘરેખાનો લઘુ વાર્તાલાપ સાંભળશો. 6:45 ગાંધી વંદના કાર્યક્રમમાં ધરાસણ સત્યાગ્રહ વિશે ધીરુભાઈ પટેલનો વાર્તાલાપ સાંભળશો. સાત 7 સાંભળશું જૂના હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સદાબહાર ગીત અને 8:30 એનસીઈઆરટી દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ. માહિતી સાથે મનોરંજનનો કાર્યક્રમ સવારે સાંભળશો 9 અને 9:30 ગુજરાતી

લતા મંગેશકરના સ્વરમાં આપ સાંભળી રહ્યા હતા કૃષ્ણ ભજન. શ્રોતા મિત્રો, આગળ વધતા આપને સંભળાવી કૃષ્ણ ભજન નયન પંચોલીના સ્વરમાં.

આજના ભક્તિ સંગીતના કાર્યક્રમ અર્ચનામાં અંતે આપને સંભળાવી લલિતા ગોળાધરાના સ્વરમાં તોરલની આ રચના.

આના સાથે જ આજનો ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના અહીં સમાપ્ત કરીએ છીએ. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનો અમદાવાદ વડોદરા કેન્દ્ર.

0: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત કરીએ છીએ લઘુ ચિંતનાત્મક શ્રેણી અમૃતધારા. આજનો વિષય શ્રદ્ધા. આજના વક્તા ગિરિમા ગરીખાન.
1: શ્રદ્ધા એટલે શું? વિશ્વાસનું ઉત્કૃષ્ટ સ્વરૂપ? ના, એનાથી પણ કંઈક વિશેષ. શ્રદ્ધા એટલે એ જે અશક્ય

0: શક્યને શક્ય બનાવે, જે અંધારામાં દીવો બને, જે પડતાને સંભાળી લે, મુશ્કેલીઓની ધોધમાર વર્ષામાં છત્રી બનીને રક્ષા કરે અને આફતોની આંધીમાં કવચ બનીને વીંટળાઈ વળે. શ્રદ્ધા એટલે એવું બળ જે વ્યક્તિને નિરાશાની ગર્તામાં પડતો બચાવી લે. મનુષ્ય જીવન બહુ જટિલ છે, અનેક વિટંબણાઓથી ભરેલું છે. દરેકના જીવનમાં ક્યારેક ને ક્યારેક એવી પરિસ્થિતિ ઊભી થતી હોય છે કે ડૂબતો માણસ તણખલું પકડે એમ માણસ કોઈ ને કોઈ આધાર શોધે છે. એ આધાર કોનો શોધે છે? એ એના ધર્મ, ઉછેર અને એની પોતાની શ્રદ્ધા ઉપર આધાર રાખે છે. એનો સહારો એક મૂર્તિ બની શકે, કાબાનો પથ્થર બની શકે કે એક ક્રોસ પણ બની શકે. ગુરુમાં શ્રદ્ધા હોય તો વ્યક્તિ બધું છોડીને ગુરુના શરણે જાય. પ્રખ્યાત ખ્રિસ્તી ભજનીક મહલિયા જેક્સન જણાવે છે કે ફેઇથ એન્ડ પ્રેયર્સ આર ધ વિટામિન્સ ઓફ ધ સોલ. મેન કેન નોટ લીવ ઇન હેલ્થ વિધાઉટ ધેમ. આપણા શ્રી વિવેકાનંદે પણ કહ્યું જ છે કે ઈશ્વરમાં શ્રદ્ધા એ કોઈપણ સમાજની સૌથી મોટી તાકાત છે. શ્રદ્ધા દરેકની વ્યક્તિગત બાબત છે. જ્યાંથી શ્રદ્ધાનું ક્ષેત્ર ચાલુ થાય ત્યાં બુદ્ધિએ અટકી જવું પડે છે. મહાન તત્વચિંતક સંત ઓગસ્ટીનના શબ્દો યાદ કરીએ તો, ફેઇથ ઇઝ ટુ બિલીવ વોટ યુ ડુ નોટ સી એન્ડ ધ રિવોર્ડ ઓફ ફેઇથ ઇઝ ટુ સી વોટ યુ બિલીવ. શ્રદ્ધા પુરવાર કરવાનો નહીં, અનુભૂતિનો વિષય છે. અન્ય લોકો જેને એક પર્વત જ ગણે છે, એ કૈલાસ પર્વત શ્રદ્ધાળુ માટે ભગવાન શંકરનું નિવાસસ્થાન છે. એક બરફના મોટા ઢગલામાં શ્રદ્ધાનું આરોપણ થાય એટલે અમરનાથ નામનું પવિત્ર શિવલિંગ બની જાય છે. એક ખાસ પથ્થર શાલિગ્રામ બનીને વિષ્ણુનું સ્વરૂપ ધારણ કરી લે છે. ગંગા નામની એક નદી પતિત પાવની બની જાય છે. શ્રદ્ધાનું જળ વહે તો યમુના નદી કૃષ્ણની પટરાણી બની જાય. ગાય નામના પ્રાણીમાં 33 કરોડ દેવતાઓના દર્શન થાય. આસ્થાનું વાવેતર થાય ત્યારે બિલી નામના વૃક્ષમાં બ્રહ્મા, વિષ્ણુ અને શિવ વાસ કરવા આવી જાય છે. પછી એ ભક્તની શ્રદ્ધા સાચી છે એ પુરવાર કરવાની જવાબદારી કુંવરબાઈના મામેરાની જેમ ઈશ્વરની થઈ જાય છે. શ્રદ્ધા હોય તો મુખમ કરોતી વાચાલમ પંગુમ લંઘાય તે ગિરિમ. અંધશ્રદ્ધા શબ્દ ઘણીવાર સાંભળવામાં આવે છે, પણ જે નથી માનતા એમને માટે તો કોઈ પણ શ્રદ્ધા અંધ જ છે. બાકી તો શ્રી જલન માત્રીએ કહ્યું જ છે ને કે શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર. કુરાનમાં તો ક્યાંય પૈગંબરની સહી નથી. ભગવદ્ગીતાના 4th અધ્યાયના 39 અને 40માં શ્લોકમાં શ્રી કૃષ્ણે પોતે શ્રદ્ધાનો મહિમા ગાતા સ્પષ્ટ કરી દીધું છે કે સંશયાત્મા વિનશ્યતિ. એટલે દરેક માનવીમાં રહેલી શ્રદ્ધાની ભાવનાને શ્રદ્ધાથી નમન કરીએ અને કહીએ, યા દેવી સર્વભૂતેષુ શ્રદ્ધારૂપેણ સંસ્થિતા, નમસ્તસ્તે નમસ્તસ્તે નમસ્તસ્તે નમો નમઃ.
1: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર, આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ અમૃતધારા. હવે સાંભળશો શ્રી રામચરિત માનસ ગાન.
2: એપિસોડ નંબર 228.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે ગાંધી વંદના. આવો સાંભળીએ ધરાસણા સત્યાગ્રહ આ વિષય પર ધીરુભાઈ પટેલને.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ પ્રસ્તુત છે કાર્યક્રમ ગાંધી વંદના.

0: શ્રોતા મિત્રો, ગાંધીવંદના કાર્યક્રમ અંતર્ગત આજે સાંભળીશું ધીરુભાઈ પટેલ દ્વારા ધરાસણા સત્યાગ્રહની વાત.
1: બીજી વાત હવે થોડીક ધરાસણા વિશે કરીએ. વલસાડ જિલ્લાનું છે, નવસારી જિલ્લાનું નથી. ધરાસણા વલસાડ જિલ્લો છે. મિત્રો, સત્યાગ્રહનો ખરેખર જંગ જેને કહીએ એ તો ધરાસણામાં ખેલાયો. ધરાસણામાં મીઠાના ડુંગરો હતા, એટલે આર્ટિફિશિયલ બનાવેલા સરકારે, સરકારી ડેપો અને મીઠાના ડુંગરો બધા બનાવેલા. ત્યાં પછી દાંડીથી ગાંધીજીની કૂચ ત્યાં ગઈ. ગાંધી ત્યાં જાય તે પહેલા એમને કરાડીથી રાત્રે મધરાતે ધરપકડ કરી દીધી, પણ કૂચ આગળ ચાલી ત્યાં. અને ત્યાં જઈને સત્યાગ્રહ જે થયો તેની થોડીક વાત જો કહું તો મિત્રો, એ સત્યાગ્રહમાં કુલ જોડાયેલા માણસો 2640, ત્યાંના સત્યાગ્રહ 2640, તેમાંથી ગંભીર રીતે ગવાયેલા 1329, જેલમાં ગયેલા, જેલની સજા થયેલી 286, બે વાર ગવાયેલા 59, અને પોલીસના મારથી નીપજેલા મરણ 4 જણના. આવો ખેલ દાંડીમાંથી થયો. એટલે દાંડીના જેટલું જ મહત્વનું સ્થળ છે એ ધરાસણા પણ છે. કમનસીબે ધરાસણા નિગ્લેક્ટેડ છે, એના પર બહુ ધ્યાન અપાયું નથી. તેને શું કહીએ કે પ્રજાને હવે પછીની પ્રજા બદલાતું છે, સત્યાગ્રહને સમજશે સાચા અર્થમાં. આજના સત્યાગ્રહ કરતા તેવે વખતે ધરાસણાનો સત્યાગ્રહ એ નમૂનાનું સ્થળ હશે. ત્યાં જોશો તમે તો તમને ખ્યાલ આવશે. એટલે આપણે જોઈએ, પ્રજાએ પણ આપણા તરફથી પણ પ્રયત્ન થાય, સરકાર તરફથી પણ પ્રયત્ન થાય. મને લાગે જમીન નહીં તો બધું હજુ ત્યાં છે જ, તો ત્યાંના સ્થાનિક લોકોને તૈયાર કરવા જોઈએ. જેમ અમારા વિસ્તારમાં સ્થાનિક લોકો ઘણા આવું હજુ કામ કરનારા. 1942 જે ક્વિટ ઇન્ડિયાનું જે મુવમેન્ટ થઈ એમાં સૌથી વધારેમાં વધારે જો કોઈએ ભોગ આપ્યો હોય તો આ જલાલપુર ને નવસારી તાલુકાનો કાંઠા વિભાગ. એટલે સ્થાનિક લોકોનો સહકાર હોય તો જ આ બધું થાય. દાંડીમાં જે થયું તેમાં પણ અમે સરકારને સૂચ્યું આટલું આટલું તમે કરો, કારણ કે ખર્ચાળ કામ આપણાથી ના થાય, એ કરવું જોઈએ. તે કર્યું. એવું કામ, એવું જ સરસ કામ ધરાસણામાં પણ જો થાય તો તે ઉત્તમ છે. મીઠાના સત્યાગ્રહમાં ધરાસણા ભૂલાઈએ તો ના ચાલે, કદી ના ચાલે. અને તેથી મેં આપને કહ્યું કે લડતમાં આટલા લોકો ઘવાયા નહીં થયા. કેવો કેવો સત્યાગ્રહ! મીઠાનો ઢગલો, ફરતે પોલીસનું કોર્ડન, સત્યાગ્રહીઓની લાઈન કરેલી. પહેલો માણસ જે ત્યાં જાય તેને પોલીસ લાઠીનો દંડો મારીને પાડી દે, ગવાય. કોઈના બરડા ભાંગી નાખે, કોઈના માથા ભાંગી નાખે. અરે બધા બહુ કાદવ કીચડ ને કાંટાળા વાડ હતી તેની અંદર ધકેલ્યા. એ વિસ્તારના નજીકના ગામના બહેનો બધા ત્યાં, તે લોકો ચાદર લાવે, એ ચાદરમાં પેલા ઘવાયેલા માણસને ઉંચકે, રક્ત ટપકતી 100-100 જોડી, બધાને યાદ છે. એનું જ્યાં પુનરાવર્તન થતું હોય, કોઈએ પોલીસનો માર પડે પણ કોઈએ હાથ ઊંચો નથી કર્યો માર ઝીલવાને માટે. તમે કલ્પના કરો કેવું ખમીર આ ગાંધીએ ઉભું કર્યું હશે. આપણે કોઈ એક ચોટી મારે તો આપણે હાથ જરાક બચાવવા માટે કરીએ ને, આ તો માથું ભાંગી નાખે, બરડા ભાંગી નાખે, લોહી લુહાણ થાય ને પડે, અને છતાં એક પણ સત્યાગ્રહીએ બચાવવા માટે હાથ સુધા એ ધર્યો. એવો મોટો સત્યાગ્રહ ત્યાં થયો. એ બહેનો જોડીમાં લઈ જાય, ત્યાં વૈદ હતા એની સારવાર કરે, સત્યાગ્રહીઓ માટે પાણી લાવે, રોટલા ખવડાવે, એ બધું સ્થાનિક લોકોએ કર્યું. આ ઇતિહાસ સત્યાગ્રહનો છે, ધરાસણાનો છે, જે આજે લોકોને બહુ ખ્યાલમાં નથી, એને ઉજાગર કરવો જોઈએ. એટલે મારી આપ સૌને પણ વિનંતી છે કે જેમ દાંડી હાઈલાઈટ થઈ છે તેવી જ રીતે ધરાસણાના સત્યાગ્રહને પણ આપણે યાદ કરવો જોઈએ. અસ્તુ.
0: શ્રોતા મિત્રો, ગાંધીવંદના કાર્યક્રમ અંતર્ગત આપ સાંભળી રહ્યા હતા ગાંધીવાદી ધીરુભાઈ પટેલ દ્વારા ધરાસણા સત્યાગ્રહના સ્મરણો. શ્રોતા મિત્રો, હવે સાંભળીશું પૂજ્ય બાપુને સમર્પિત આ ગીત.

સદાબહાર ગીતોના આ કાર્યક્રમમાં આપ સૌનું ફરી સ્વાગત છે. હવે આપને સંભળાવીએ લતા મંગેશકર અને તલત મહેબૂબના યુગલ સ્વરમાં ફિલ્મ છાયાનું આ ગીત, સલીલ ચૌધરીનું સંગીત અને રાજેન્દ્ર કિશનના બોલ.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યભરમાં ભારે વરસાદ, દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદથી જનજીવન ખોરવાયું. રાજ્યમાં ભારે વરસાદને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોડી રાત્રે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા

0: આ બેઠક કરી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વલસાડની મુલાકાત લઈ વહીવટીતંત્ર દ્વારા થયેલી કામગીરી અને વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી. રાજ્યભરમાં ભારે વરસાદને પગલે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે આજે યોજાનારી 5 સ્પર્ધાત્મક પરીક્ષાઓ મોકૂફ કરી અને અમદાવાદમાં ઇન્ડિયન ફૂટબોલ ફોર ધ બ્લાઇન્ડ પ્રીમિયર લીગનો પ્રારંભ. રાજ્યભરમાં ગઈકાલે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. રાજ્યના 256 તાલુકાઓમાં ગઈકાલે હળવાથી અતિભારે વરસાદના અહેવાલ છે. વલસાડ જિલ્લામાં અને ખાસ કરી ઉમરગામમાં એક જ દિવસમાં ઇતિહાસમાં સૌથી વધુ 42.56 ઇંચ વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. નવસારીના ચીખલીમાં 18 અને કહેગામમાં 17 તો અમદાવાદના મહેમદાવાદ અને ધોલકામાં 18 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. નવસારીના તાપી સુરત ડાંગ ભારે વરસાદને પગલે જનજીવન અસરગ્રસ્ત બન્યું છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. વલસાડ જિલ્લાના મધુબન ડેમમાંથી પાણી છોડવામાં આવતા નદીઓ બંને કાંઠે વહી હતી, જેને પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા એક જ દિવસમાં 12,000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયા હતા. દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં 352 લોકોનું રેસ્ક્યુ કરાયું અને નવસારી તથા વલસાડમાં 22,000થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ભારે વરસાદને કારણે દક્ષિણ ગુજરાતની જૂજ અને કેલિયા જેવી સ્થાનિક નદીઓ અને બંધો છલકાયા હતા. અસરગ્રસ્ત જિલ્લાઓમાં મોટા પાયે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે, જેમાં સેના, એનડીઆરએફ, એસડીઆરએફ અને ફાયર વિભાગની ટીમ તૈનાત છે. સુરત શહેરમાં પૂરની પરિસ્થિતિને ધ્યાને રાખી ત્યાં રાહત અને બચાવ કામગીરીમાં મદદરૂપ થવાના આશયથી છોટાઉદેપુર ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર ફાયર સ્ટેશન ખાતેથી એક વિશેષ રેસ્ક્યુ ટીમ તમામ જરૂરી સાધન સામગ્રી સાથે સુરત ખાતે રવાના કરવામાં આવી છે. છોટાઉદેપુર સ્ટેશન ફાયર ઓફિસર યુવરાજસિંહ ગેહલોતે વધુ માહિતી આપી હતી કે સુરતમાં પૂરની પરિસ્થિતિને પગલે છોટાઉદેપુરથી ખાસ રેસ્ક્યુ ટીમ અદ્યતન સાધનો સાથે રવાના થઈ છે. દરમિયાન છોટાઉદેપુર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો. અમદાવાદ જિલ્લામાં સતત નોંધાયેલા ભારે વરસાદને પરિણામે સર્જાયેલી પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લા વહીવટીતંત્ર સજ્જ છે. જિલ્લાના સાણંદ, વિરમગામ, દસક્રોઝ સહિતના વિવિધ તાલુકાઓમાં આજે વરસાદને કારણે પાણીમાં ફસાયેલા નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડી તેમના માટે ભોજન તથા રાત્રિ રોકાણની વ્યવસ્થા, તબીબી વ્યવસ્થાઓ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી હતી. સાણંદ તાલુકામાં વિચરતી જાતિના 110 નાગરિકોનું સુરક્ષિત રેસ્ક્યુ કરાયું હતું. વિરમગામના આશરે 100 લોકોને શાળાના મકાનમાં આશ્રય અપાયો. ભારે વરસાદની પરિસ્થિતિમાં પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ દ્વારા જાહેર સુવિધા અને વાહન વ્યવહાર જળવાઈ રહે તે માટે અસરકારક કામગીરી કરવામાં આવી હતી. ભારે વરસાદને કારણે અમદાવાદના આંબાવાડી ખાતે નિર્માણાધીન ઇમારતની દિવાલ ધરાશાયી થઈ હતી. ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી 20 વ્યક્તિઓને સહી સલામત બહાર કઢાઈ હતી. દરમિયાન અમદાવાદ પોલીસ કમિશનર અનુપમ ગેહલોતે નગરજનોને ઘરમાં રહેવા અપીલ કરી છે.
1: हो सके तो आप अपने बच्चों घर से बाहर ना जाने दें, हमारे जो वड़ी लोग हैं उनके घर से बाहर ना जाने दें, और आप भी बहुत अगत का काम हो, बहुत इम्पोर्टेंट काम हो तो ही आप बाहर जाइए, अदरवाइज आप घर में रहिए, जो वर्क फ्रॉम होम करिए, जिसके वजह से जो रोड के ऊपर ज़्यादा ट्रैफिक भी ना हो और आपको आने की ज़रूरत भी ना पड़े.
0: કલોલ શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયાના અહેવાલ છે. વરસાદની પાણીની આવક થતાં રાજકોટ તાલુકાના આજી 2 ડેમમાં જળસપાટી જાળવી રાખવા માટે ડેમના 4 દરવાજા ખોલવામાં આવ્યા. વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખી અમદાવાદ, સુરત, વડોદરા સહિત તમામ વરસાદગ્રસ્ત જિલ્લાઓમાં આજે તમામ શાળા અને કોલેજો દરમિયાન રજા રહેશે. દરમિયાન ઘોલવડ અને ઉમરગામ રોડ સ્ટેશનો વચ્ચેના રેલવે પુલ પર પાણીનું સ્તર ભયજનક સપાટીએ પહોંચવાને કારણે સાવચેતીના પગલા તરીકે રેલ સ્ટાફિક સ્થગિત કરાયો છે, જેને પરિણામે વંદે ભારત અને શતાબ્દી એક્સપ્રેસ સહિત અનેક ટ્રેનો રદ અને ડાયવર્ટ કરવામાં આવી છે. રાજ્ય વહીવટીતંત્રે નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને ફક્ત સત્તાવાર માહિતી પર આધાર રાખવાની અપીલ કરી છે. દરમિયાન પંચમહાલ જિલ્લા કલેક્ટર અજય દહિયાએ નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરી હતી.
2: તંત્રની તૈયારી જિલ્લા જે કંટ્રોલ રૂમ છે, તાલુકા કંટ્રોલ રૂમ છે, ફાયર ડિપાર્ટમેન્ટ છે, પોલીસ ડિપાર્ટમેન્ટ છે, પંચાયત ડિપાર્ટમેન્ટ છે, બધાને એલર્ટ મોડ ઉપર અમે રાખ્યા છે. કોઈ પણ જગ્યા પાણી ભરાવાનો પ્રશ્ન આવે અથવા કોઈ રોડ ઓવરટોપ થાય, ઇમિડિયેટલી એના ઉપર રેસ્પોન્સ કરવામાં આવે. સાથે સાથે વીજપોલ રિલેટેડ કોઈ સમસ્યા હોય એના માટે એનજીવીસીની ટીમને પણ અમે એલર્ટ કરી દીધા છે. નાગરિકોને ખાસ અપીલ છે, કારણ કે રેડ એલર્ટ જે છે એ દિલ્હીથી પણ આવ્યું છે. ભારે વરસાદ આવવાની જે શક્યતા છે એ ખૂબ વધારે છે. ગ્રામ્ય વિસ્તાર, શહેરી વિસ્તારમાં અલગ પ્રકારની તકલીફ ઊભી થઈ શકે છે.
0: રાજ્યમાં ભારે વરસાદને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોડી રાતે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. મુખ્યમંત્રીએ રાજ્યમાં વરસાદી સ્થિતિ અંગે હવામાન વિભાગ અને અસરગ્રસ્ત જિલ્લાઓના કલેક્ટરો પાસેથી માહિતી મેળવી હતી. દક્ષિણ ગુજરાત સહિત અમદાવાદના ધોળકા, અમદાવાદ, મહેસાણા જિલ્લાના વરસાદની સમીક્ષા કરાઈ હતી. અસરગ્રસ્ત વિસ્તારોમાં વીજ પુરવઠાની સ્થિતિની પણ મુખ્યમંત્રીએ સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીએ તમામ તંત્ર

0: હાઈ એલર્ટ પર રહેવા નિર્દેશ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર તમામ જિલ્લાઓ સાથે સતત હોટલાઇન સંપર્કમાં છે. દરમિયાન રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ તમામ પરિસ્થિતિને પહોંચી વળવા સરકાર સજ્જ હોવાનું જણાવ્યું હતું.
1: તમામ રીતે મદદ કરવા માટે ફરજના ભાગરૂપે તૈયાર છે. કોઈ પણ જાતનો ગભરાટ રાખવાની કોઈ આવશ્યકતા નથી. તંત્ર આગળનું અત્યારે ને પાછળનું જે કાંઈ થયું છે એના માટે તમામ પ્રકારની તૈયારીઓ એ ફિલ્ડ ઉપર પણ કરી રહ્યા છે અને ભવિષ્ય માટે આર્મી પણ પહોંચે ત્યાં સુધીની વ્યવસ્થા તૈયાર રાખી છે.
0: વલસાડ જિલ્લામાં પૂરની પરિસ્થિતિને પગલે ભારે તારાજી સર્જાતા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિર્દેશ હેઠળ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી મોડી રાત્રે વલસાડની મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લામાં પૂરની સ્થિતિ દરમિયાન વહીવટીતંત્ર દ્વારા થયેલી કામગીરી અને વર્તમાન સ્થિતિ અંગે સમીક્ષા કરી હતી. પૂરની સ્થિતિમાં એક જ દિવસમાં 12,376 લોકોને સ્થળાંતરિત કરવાની પડકારજનક કામગીરી સુપેરે નિભાવવા બદલ ટીમ વલસાડને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે પૂરના પાણી ઓસર્યા બાદ યુદ્ધના ધોરણે સાફસફાઈ, સ્વચ્છતા અને આરોગ્ય કેમ્પનું પૂરગ્રસ્ત વિસ્તારમાં આયોજન કરવા સૂચના આપી હતી. પૂર અસરગ્રસ્તોને ત્વરિત કેશડોલ્સ અને રાશનની કીટ મળી રહે તેવી વ્યવસ્થા તાત્કાલિક ધોરણે કરવા તાકીદ કરી હતી. નાયબ મુખ્યમંત્રીએ વલસાડ રેલવે સ્ટેશન અને ઓરંગા નદીની મુલાકાત લીધી હતી. ભારે વરસાદને કારણે ટ્રેનો રદ થતાં વલસાડ રેલવે સ્ટેશન પર અટવાયેલા મુસાફરોની મુલાકાત કરી તેમની સાથે સંવાદ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા 17 જેટલા ઉચ્ચ અધિકારીઓની ફાળવણી વલસાડ જિલ્લામાં કરાઈ છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. રાજ્યમાં સતત પડી રહેલ ભારે વરસાદ અને હવામાન વિભાગ દ્વારા અનેક જિલ્લામાં જાહેર કરાયેલ રેડ એલર્ટને ધ્યાનમાં રાખીને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે આજે યોજાનાર 5 અલગ અલગ કેડરની સ્પર્ધાત્મક પરીક્ષાઓ મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે. ગૌણ સેવા પસંદગી મંડળે સ્પષ્ટ કર્યું કે મોકૂફ રાખવામાં આવેલી પરીક્ષાઓ નવી તારીખે યોગ્ય સમયે જાહેર કરવામાં આવશે. ઉમેદવારોને નવી તારીખ અને અન્ય સૂચનાઓ મંડળની સત્તાવાર વેબસાઇટ તથા જાહેર સૂચના દ્વારા જાણ કરવામાં આવશે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે એસટી નિગમની કુલ 157 બસોના રૂટ બંધ રહ્યા હતા, તેમજ 923 બસની ટ્રીપ રદ કરવી પડી હતી. રેલવે ટ્રેક ઉપર પાણી ભરાતા અમદાવાદ મુંબઈ રૂટની વંદે ભારત સહિત 15 ટ્રેનો રદ કરાઈ હતી. પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ચાટાવાડા ગામે ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્કવોડ ATSની ટીમે આતંકવાદી ગતિવિધિઓ સાથે સંકળાયેલ બિલાલ આબિદ શેરાના નિવાસસ્થાને સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સ્થાનિક પંચોની હાજરીમાં કરવામાં આવેલ તપાસ દરમિયાન ટીમે મહત્વના દસ્તાવેજો, સાહિત્ય અને તપાસને ઉપયોગી પુરાવા જપ્ત કર્યા હતા. અમદાવાદમાં જેતલપુરના નાઝ કેમ્પસ ખાતે બીજી ઇન્ડિયન ફૂટબોલ ફોર ધ બ્લાઇન્ડ પ્રીમિયર લીગ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું. દ્રષ્ટિહીન ખેલાડીઓની રમતગમત ક્ષમતાઓને પ્રોત્સાહન આપવા માટે ખાસ નિર્માણ કરાયેલા કીપ રાઇઝિંગ સ્પોર્ટ્સ એરેના મેદાનનું ઉદઘાટન એર માર્શલ પ્રકાશ દેસાઈએ કર્યું હતું. એરફોર્સ એસોસિએશન તરફથી પ્રીમિયર લીગના ગોલ્ડન બુટ ખેલાડી અને શ્રેષ્ઠ ટીમ માટે 3 આકર્ષક રોકડ પુરસ્કારો આપવાની જાહેરાત કરાઈ હતી. આ ટુર્નામેન્ટની પ્રથમ ઉદઘાટન મેચ TN બાયન્સ ટીમ અને સિક્સ્થ સેન્સ ઓફ બંગાળ ટીમ વચ્ચે રમાઈ હતી. મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલ અને પાટણ લોકસભાના સાંસદ ભરતસિંહ ડાભીએ નવી દિલ્હીમાં કેન્દ્રીય રેલવે અશ્વિની વૈષ્ણવની મુલાકાત લઈ ચાણસમાં હારેજ રાધનપુર નવી રેલવે લાઇન પ્રોજેક્ટ માટે જરૂરી નાણાકીય ફાળવણી વહેલી તકે કરવાની રજૂઆત કરી હતી. અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. નાગરિકો ટોલ ફ્રી નંબર 1800117800 દ્વારા કાર્યક્રમ માટે પોતાના વિચારો અને સૂચનો મોકલી શકે છે. આ કડી માટે સૂચનો મોકલવાનો આજે અંતિમ દિવસ છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યભરમાં ભારે વરસાદ, દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદથી જનજીવન ખોરવાયું. રાજ્યમાં ભારે વરસાદને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોડી રાતે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક કરી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વલસાડની મુલાકાત લઈ વહીવટીતંત્ર દ્વારા કરાયેલ કામગીરી અને વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી. રાજ્યભરમાં ભારે વરસાદને પગલે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે આજે યોજાનાર 5 સ્પર્ધાત્મક પરીક્ષાઓ મોકૂફ કરી અને અમદાવાદમાં ઇન્ડિયન ફૂટબોલ ફોર ધ બ્લાઇન્ડ પ્રીમિયર લીગનો પ્રારંભ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે

0: જે આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત કરીએ છીએ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. સૌપ્રથમ આપને સંભળાવીએ સુધીર ઠાકોરના સ્વરમાં આદમની આ રચના.

0: ગુજરાતી ગીતોના આ કાર્યક્રમમાં લઈએ એક નાનકડો અંતરાલ.
1: એક પ્રકાર થી પીએમ જય અબ ગરીબો કી જય બન ગઈ.

0: આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડથી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1455 પર કોલ કરો.
1: ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં ફરી આપનું સ્વાગત કરીએ છીએ. હવે આપને સંભળાવીએ હેમા દેસાઈ અને આશિષ દેસાઈના યુગલ સ્વરમાં આ રચના.

0: શ્રોતા મિત્રો, ગુજરાતી ગીતોના આ કાર્યક્રમમાં અંતે આપને સંભળાવીએ પુરુષોત્તમ ઉપાધ્યાયના સુરમાં આ રચના.
1: સુગમ સંગીતની આ મહેફિલમાં હવે શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયને આપણે સાંભળીશું. પુરુષોત્તમ ઉપાધ્યાય સુગમ સંગીતની દુનિયાનું એક ખૂબ જ જાણીતું નામ. ખૂબ જ નાની વયથી શરૂઆત કરીને છેલ્લા 40 વર્ષથી સુગમ સંગીતના ક્ષેત્રે તેઓ અવનવું આપતા રહ્યા છે. એક અચ્છા બંદિશકાર શ્રી પુરુષોત્તમભાઈ, કે જેમણે સુગમ સંગીતમાં અનેક રચનાઓના ભાવપૂર્ણ સ્વરાંકન કર્યા છે. કવિના ભાવને, તેના શબ્દને, તેના અર્થને પામીને ખૂબ જ માવજત સાથે તેમણે સ્વરાંકન કર્યા છે અને આ ભાવપૂર્ણ ગીતો

ભોગ્ય બન્યા છે. તેમની ગાયન શૈલી અને વિવિધતાસભર રજૂઆત એ તેમની વિશેષતા છે. એ જ પુરુષોત્તમભાઈની ઓળખ છે. આજે સૌ પ્રથમ શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાય કવિ મુકેશ માલવણકરની એક ગઝલ રજૂ કરે છે.

અને આ સાથે જ આજનો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. હવે સાંભળશું ગુજરાતીમાં સમાચાર.

નમસ્કાર, આકાશવાણી સમાચાર કરણ મકવાણા વાંચે છે મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે રોમાનિયાના પ્રધાનમંત્રી સાથે ચર્ચા કરશે. ભારત અને રોમાનિયાએ વિજ્ઞાન અને ટેકનોલોજી, શિક્ષણ અને રમતગમત ક્ષેત્રમાં સહયોગ માટે કરાર કર્યા. પેપર લીક પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો વિડીયો સંદેશ. આજે કેબિનેટ બેઠકમાં ફાસ્ટ ટ્રેક કોર્ટ અને કડક સજાની જોગવાઈના મુસદ્દા પર ચર્ચા. દિલ્હી વડી અદાલતે પેપર લીક સામે નવી ફાસ્ટ ટ્રેક અદાલતની રચના કરી. સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકે ગુરુગ્રામની હોસ્પિટલમાં 26 દિવસ બાદ ઉપવાસ સમાપ્ત કર્યા. અને ક્રિકેટમાં ભારતે પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઝિમ્બાબ્વેને 7 વિકેટથી હરાવ્યું. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે બુકારેસ્ટના વિક્ટોરિયા પેલેસ ખાતે રોમાનિયાના પ્રધાનમંત્રી ઇલી બોલોજન સાથે વાતચીત કરશે. તેઓ રોમાનિયાના રાષ્ટ્રપતિ નિકુશર ડેન સાથે ભારત રોમાનિયા વ્યાપાર મંચને પણ સંબોધિત કરશે. રાષ્ટ્રપતિ મુર્મુ રોમાનિયાની સંસદની મુલાકાત લેશે, જ્યાં તેઓ સેનેટના પ્રમુખ મિર્સિયા અબ્રુડિયમ અને ચેમ્બર ઓફ ડેપ્યુટીઝના પ્રમુખ સોરિન ગિન્ડેઝ સાથે વાતચીત કરશે. ભારત અને રોમાનિયાએ વિજ્ઞાન અને ટેકનોલોજી

0: ટેકનોલોજી, શિક્ષણ અને રમતગમત ક્ષેત્રોમાં સહયોગ માટે 3 કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ગઈકાલે બુકારેસ્ટમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને તેમના રોમાનિયાના સમકક્ષ નિકુશર ડેન વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો બાદ આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ મુર્મુએ જણાવ્યું કે ભારત અને રોમાનિયા 7 દાયકાથી વધુ સમયથી ગાઢ અને સ્થાયી મિત્રતા ધરાવે છે, જે પરસ્પર વિશ્વાસ, આદર અને મજબૂત લોકોથી લોકોના સંબંધો પર આધારિત છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે પેપર લીકની ઘટના બાદ છેલ્લા 2.5 મહિનામાં અનેક પગલાં લેવાયા છે. ગુનેગારોની ધરપકડ કરવામાં આવી છે અને તેઓ જેલના સળિયા પાછળ ધકેલી દેવાયા છે. ગઈકાલે રાત્રે એક વિડીયો સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે સરકારની મુખ્ય જવાબદારી એ સુનિશ્ચિત કરવાની છે કે વિદ્યાર્થીઓનું શૈક્ષણિક વર્ષ ન બગડે અને પરીક્ષાઓ તાત્કાલિક યોજાય.
1: મેને ફાસ્ટ ટ્રેક કોર્ટ કે લીએ વિભાગો કો નિર્દેશ દીએ થે. વિભાગોને લગાતાર મહેનત કરકે દેર રાત મુજે મુસદ્દા ભી દે દિયા. ફાસ્ટ ટ્રેક કોર્ટ ઓર કઠોર સજા કે પ્રાવધાન કે સાથ કા મુસદ્દા કેબિનેટ મે ચર્ચા હોગી. કેબિનેટ કે સાથીઓ કે સુઝાવ કે બાદ ઉસકા અંતિમ રૂપ દિયા જાયેગા. ઓર સોમવાર સે સંસદ કા દૂસરા સપ્તાહ શરૂ હો રહા હૈ, તબ જલ્દ સે જલ્દ ઉસ બિલ કો સદન મે પારિત કરાને કા પ્રયાસ કિયા જાયેગા.
0: દિલ્હી વડી અદાલતે જાહેર પરીક્ષા અન્યાયી ઉપાયો નિવારણ અધિનિયમ 2024 હેઠળના કેસોની સુનાવણી માટે તાત્કાલિક અસરથી એક નવી ફાસ્ટ ટ્રેક અદાલતની રચના કરી છે. એક નિવેદનમાં અદાલતે જણાવ્યું કે રાઉઝ એવન્યુ કોર્ટ ખાતે અધિકારી અનુ ગ્રોવર બાલિઘાની કોર્ટ જાહેર પરીક્ષા અધિનિયમ હેઠળના કેસોની સુનાવણી માટે ખાસ નિયુક્ત ફાસ્ટ ટ્રેક કોર્ટ તરીકે કાર્યરત કરશે. આ પગલાનો ઉદ્દેશ જાહેર પરીક્ષાઓમાં પેપર લીક સહિતના સંબંધિત કેસોનો ઝડપી નિર્ણય સુનિશ્ચિત કરવાનો છે. સરકારે સોશિયલ મીડિયા પર જંતર મંતર પર વિરોધ પ્રદર્શન દર્શાવતો એક વીડિયો વાયરલ થયો હોવાનો દાવો ખોટો ગણાવ્યો છે. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો PIBના તથ્ય તપાસ એકમે સ્પષ્ટતા કરી કે આ દાવો ભ્રામક છે. વાયરલ વીડિયો વાસ્તવમાં જગન્નાથપુરી રથયાત્રાનો છે અને તેનો જંતર મંતર પરના કોઈપણ વિરોધ પ્રદર્શન સાથે કોઈ સંબંધ નથી. સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકે ગુરુગ્રામની એક ખાનગી હોસ્પિટલમાં 26 દિવસ બાદ ગઈકાલે રાત્રે ઉપવાસ સમાપ્ત કર્યા. આ સમયે કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને જીતેન્દ્રસિંહ હાજર રહ્યા હતા. આ પહેલા વિવિધ રાજકીય પક્ષોના 65 સાંસદોએ તેમને ઉપવાસ સમાપ્ત કરવા અપીલ કરી હતી. શ્રી વાંગચુકે કહ્યું કે તેમણે અનેક મુદ્દાઓ પર લાંબી ચર્ચા વિચારણા બાદ આ નિર્ણય લીધો છે. તેમણે દરેકને કોઈપણ હિંસા અટકાવવા માટે સતર્ક રહેવાની અપીલ કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકને ડોક્ટરોની સલાહ મુજબ તેમની દિનચર્યાનું પાલન કરવા અપીલ કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ શ્રી વાંગચુકની સારા આરોગ્યની કામના કરી. છેલ્લા 48 કલાકમાં ગુજરાતમાં સતત મુશળધાર વરસાદ પડી રહ્યો છે, જેને કારણે અમદાવાદ, સુરત, નવસારી અને વલસાડ સહિત મધ્ય અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે પાણી ભરાઈ ગયા છે અને પૂરની સ્થિતિ સર્જાઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે મોડી રાત્રે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી પૂરની સ્થિતિની સમીક્ષા કરી. અસરગ્રસ્ત જિલ્લાઓમાં 38,000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. સાંભળીએ એક અહેવાલ.
2: ભારી વર્ષા કે કારણ દક્ષિણ ગુજરાત મેં સ્થાનિક નદિયા ઓર જૂશ તથા કેલિયા સહિત કઈ બાંધ ઉફાન પર હૈ, જિસસે નવસારી, વલસાડ ઓર સુરત મેં બાઢ જૈસી સ્થિતિ ઉત્પન્ન હુઈ હૈ. પ્રભાવિત જિલ્લો મેં વ્યાપક રાહત ઓર બચાવ અભિયાન જારી હૈ. પિછલે 24 ઘંટોં કે દૌરાન પ્રભાવિત ક્ષેત્રો સે હજારો ફસે હુએ નાગરિકો કો સુરક્ષિત સ્થાનો ઓર રાહત શિબિરો મેં પહોંચાયા ગયા હૈ. અહેમદાબાદ, સુરત ઓર વડોદરા સહિત રાજ્ય કે અધિકતર જિલ્લો મેં આજ સભી સ્કૂલ ઓર કોલેજ બંધ રહેંગે. રાજ્ય પ્રશાસન ને નાગરિકો કો અનાવશ્યક યાત્રા સે બચને ઓર કેવલ આધિકારિક સૂચનાઓ પર હી વિશ્વાસ કરને કી અપીલ કી હૈ. અપર્ણા ખુંટ, આકાશવાણી સમાચાર, અહેમદાબાદ.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. આસામમાં પૂર સંબંધિત ઘટનાઓમાં ગઈકાલે 6ના મોત થતાં મૃત્યુઆંક વધીને 47 થયો છે. રાજ્યના 11 જિલ્લામાં પૂરથી 7.21 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે. 103 રાહત શિબિરોમાં 24,000થી વધુ લોકોને આશ્રય આપવામાં આવ્યો છે અને 255 રાહત વિતરણ કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે. ગૃહમંત્રાલય દેશભરમાં ચોમાસાની સ્થિતિ પર સક્રિયપણે નજર રાખી રહ્યું છે. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે ભારે વરસાદથી ઉભા થયેલા પડકારોનો સામનો કરવા અસરગ્રસ્ત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને તમામ જરૂરી સહાય પૂરી પાડવામાં આવી રહી છે. ગૃહમંત્રાલયનો ઇન્ટીગ્રેટેડ કંટ્રોલ રૂમ, રાજ્ય કટોકટી કામગીરી કેન્દ્રો અને

0: કટોકટી કામગીરી કેન્દ્રોને સમયસર ચેતવણીઓ આપવા હવામાન વિભાગ, કેન્દ્રીય જળ આયોગ અને રાષ્ટ્રીય મહાસાગર માહિતી કેન્દ્ર સહિત અન્ય કેન્દ્રીય એજન્સીઓ સાથે ગાઢ સંકલનમાં કામ કરી રહ્યું છે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન DRDOએ ઓડિશાના દરિયાકાંઠેથી લાંબા અંતરની સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ કુશાનું સફળતાપૂર્વક પ્રથમ ઉડાન પરીક્ષણ કર્યું. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે આ પ્રથમ પરીક્ષણ ઉચ્ચતમ હવાઈ હુમલાને મિસાઇલ સિસ્ટમ દ્વારા સફળતાપૂર્વક અટકાવવામાં આવ્યા. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આ સિદ્ધિ માટે DRDO અને અન્ય ભાગીદારોને અભિનંદન પાઠવ્યા છે. ઓડિશાના પુરીમાં આજે વિશ્વ પ્રસિદ્ધ બહુધા યાત્રા નીકળશે, જે ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રા અને ભગવાન સુદર્શનની શ્રી ગુંડીચા મંદિરથી શ્રી જગન્નાથ મંદિર સુધીની ઔપચારિક પરત યાત્રા છે. આ પવિત્ર આધ્યાત્મિક ઉત્સવમાં ભાગ લેવા દેશ વિદેશમાંથી લાખો ભક્તો એકઠા થયા છે. પુરૂષોની ક્રિકેટમાં ભારતે ગઈકાલે સાંજે હરારેમાં 3 મેચની શ્રેણીની પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઝિમ્બાબ્વેને 7 વિકેટથી હરાવ્યું. વૈભવ સૂર્યવંશીના 19 બોલમાં 50 રનના શાનદાર પ્રદર્શનની મદદથી મુલાકાતી ટીમે 126 રનનો લક્ષ્યાંક 17.2 ઓવરમાં સરળતાથી પ્રાપ્ત કરી લીધો. શ્રેણીની બીજી મેચ આવતીકાલે તે જ સ્થળે રમાશે. 23મા કોમનવેલ્થ ગેમ્સનો સ્કોટલેન્ડના ગ્લાસ્કોમાં ભવ્ય ઉદઘાટન સમારોહ સાથે પ્રારંભ થયો છે. 10 દિવસના આ કાર્યક્રમમાં 74 દેશોની ટીમો ભાગ લઈ રહી છે. ભારતીય ટીમે મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેનના નેતૃત્વમાં તિરંગો લહેરાવતા મેદાનમાં કૂચ કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 136મી કડી હશે. આ કડી માટે સૂચનો મોકલવાનો આજે અંતિમ દિવસ છે. અને અંતમાં મુખ્ય સમાચાર, માફ કરશો, હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મિત્તલ પટેલ.
1: આજે મોટાભાગના અખબારોએ રાજ્યમાં અતિભારે વરસાદના સમાચારો તસવીર સાથે પ્રથમ પાને છાપ્યા છે. ગુજરાત સમાચારે લખ્યું, દક્ષિણ ગુજરાતમાં જળબંબાકાર, ઉમરગામમાં 38 ઇંચ. નવગુજરાત સમયે લખ્યું, રાજ્યમાં બારે મેઘ ખાંગા, દક્ષિણ ગુજરાતમાં જળ તાંડવ. સંદેશે પ્રથમ પાને દક્ષિણ ગુજરાતમાં જળપ્રલયના સમાચાર છાપ્યા છે. આ સાથે ગુજરાત સમાચારની અન્ય હેડલાઇનમાં, પેપર લીક કેસમાં ફાસ્ટ ટ્રેક કોર્ટ બનશે, વિદ્યાર્થીઓનું ભાવિ અમારી પ્રાથમિકતા, મોદી વાંચવા મળી રહી છે. સ્થાનિક સમાચારોમાં અમદાવાદમાં 28 વર્ષ બાદ 11 ઇંચ વરસાદ, વરસાદને પગલે શાળા કોલેજોમાં રજા, જનજીવન ખોરવાયાના સમાચાર વાંચવા મળી રહ્યા છે.
0: અમેરિકાની સેનાએ ઈરાન પર સતત 13મી રાત્રે હુમલા કર્યા છે. સેનાના નિવેદન મુજબ આ હુમલાઓનો હેતુ હોર્મુઝ સમુદ્રધુનીમાંથી પસાર થતા નાવિકો અને વાણિજ્યિક જહાજો પર ઈરાનના હુમલાની ક્ષમતાને નબળો પાડવાનો છે. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે રોમાનિયાના પ્રધાનમંત્રી સાથે ચર્ચા કરશે. ભારત અને રોમાનિયાએ વિજ્ઞાન અને ટેકનોલોજી, શિક્ષણ અને રમતગમત ક્ષેત્રમાં સહયોગ માટે કરાર કર્યા. પેપર લીક પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો વિડીયો સંદેશ. આજે કેબિનેટ બેઠકમાં ફાસ્ટ ટ્રેક કોર્ટ અને કડક સજાની જોગવાઈના મુસદ્દા પર ચર્ચા. દિલ્હી વડી અદાલતે પેપર લીક સામે નવી ફાસ્ટ ટ્રેક અદાલતની રચના કરી. સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકે ગુરુગ્રામની હોસ્પિટલમાં 26 દિવસ બાદ ઉપવાસ સમાપ્ત કર્યા. અને ક્રિકેટમાં ભારતે પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઝિમ્બાબ્વેને 7 વિકેટથી હરાવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો.

0: श्रोताओं, अभी आपने सुना कार्यक्रम नमक, और अब इसी के साथ हमारा आज का उमंग कार्यक्रम यहीं पर समाप्त होता है। तो अजीत को
1: और उमंग कार्यक्रम की तकनीकी टीम यानी
0: कुसुमलता,
1: जगबंधु,
0: चेतना
1: और मंजू जी के साथ विमलेश को अगले सप्ताह तक के लिए आज्ञा दीजिए।
0: नमस्कार,
1: नमस्कार।
2: उमंग, उमंग, उमंग, उमंग, उमंग।
3: अब सामने रहा था NCERT द्वारा प्रायोजित कार्यक्रम उमंग। अत्यारे आप सामने रहा छो आकाशवाणीनो अमदावाद वडोदरा केंद्र। થોડી જ ક્ષણોમાં માહિતી સાથે મનોરંજનનો કાર્યક્રમ સવારે સવારે સાંભળશો।
4: મન કી બાત હૈ જન જન કી, સભી કી કુછ અપની સી, અનકહી વિરાસત કી, ઉમ્મીદે નયે ભારત કી। તો સુનિયે ઇસ મહિને 26 જુલાઈ સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે OTT પ્લેટફોર્મ વેવ્સ પર। આપ ભી માનનીય પ્રધાનમંત્રી કે મન કી બાત કા હિસ્સા બન સકતે હૈં। ઇસકે લિયે આપ અપને સુઝાવ 24 જુલાઈ તક ટોલ ફ્રી નંબર 1800117800 પર રિકોર્ડ કર સકતે હૈં, या फिर 1922 पर भी कॉल कर सकते हैं। नमो ऐप या MyGov के ओपन फोरम में पोस्ट कर सकते हैं, या पोस्ट बॉक्स नंबर 111 आकाशवाणी दिल्ली पर भेज सकते हैं। तो याद रखें, रविवार 26 जुलाई सुबह 11 बजे मन की बात।
3: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનો અમદાવાદ વડોદરા કેન્દ્ર। સમય થઈ ગયો છે 9 વાગે। શ્રોતા મિત્રો, હવે સમય છે માહિતી સાથે મનોરંજનનો કાર્યક્રમ, એટલે કે સવારે સવારેનો।
5: સવારે સવારે

સવારે સવારે શ્રોતા મિત્રો, સવારે સવારે કાર્યક્રમમાં આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. હું છું શિવાની મોટ. સવારની ચાની સાથે ન્યૂઝપેપર વાંચવાની એક અલગ જ મજા હોય છે, હે ને? ક્યારેક ક્યારેક કોઈ હેડલાઇન આપણું ધ્યાન ખેંચી લે છે, તો ક્યારેક કોઈક નાની માહિતી આપણને વિચારતા કરી દે છે. આવી જ કેટલીક રસપ્રદ વાતો લઈને આજે આપણે મળ્યા છીએ આપણા ભારત વિશે. કેટલીક એવી વાતો જે કદાચ આપણે રોજ સાંભળતા નથી, પણ જાણીએ તો ગર્વ જરૂર થાય. અને સાથે આજે બે એવી મહાન હસ્તીઓને પણ યાદ કરીશું જેમણે સંગીત અને સિનેમાની દુનિયામાં ભારતનું નામ ઉજ્જવળ કર્યું છે.

ઉદિત નારાયણ હરિહરણ અને કૈલાશ ખેરના સ્વરમાં આપ સાંભળી રહ્યા હતા ફિલ્મ સ્વદેશનું ગીત, એ આર રહેમાનનું સંગીત અને સાથે જાવેદ અખ્તરના બોલ. શ્રોતા મિત્રો, મુસાફરીની વાત નીકળી છે ને તો એક રસપ્રદ ઇન્ટરેસ્ટિંગ વાત કહું. જમ્મુ કાશ્મીરમાં આવેલી ચિનાલ રેલ બ્રિજ એ વિશ્વનો સૌથી ઊંચો રેલ બ્રિજ છે. લગભગ 359 મીટર ઊંચો આ બ્રિજ માત્ર એન્જિનિયરિંગનો ચમત્કાર નથી પણ ભારતના આત્મવિશ્વાસનું પણ પ્રતીક છે. આપણે જ્યારે આવી સિદ્ધિઓ વિશે જાણીએ ને ત્યારે સમજાય છે કે ભારત માત્ર ઇતિહાસ માટે જ નહીં, આધુનિક વિકાસ માટે પણ દુનિયામાં પોતાની અલગ ઓળખ બનાવી રહ્યું છે. તો ચાલો આ જ વાત પર હવે સાંભળીએ એસપી બાળાસુબ્રમણ્યમના સ્વરમાં, સાથે જોનીતા ગાંધીના સ્વરમાં ફિલ્મ ચેન્નઈ એક્સપ્રેસનું આ ગીત, વિશાલ અને શેખરનું સંગીત અને અમિતાભ ભટ્ટાચાર્યના બોલ.

0: રેલવેની મુસાફરી ખાલી મજાની હોય છે ને, પણ અત્યારે આપ સૌ માટે એક ઇમ્પોર્ટન્ટ અપડેટ છે. જો તમે અમદાવાદ અને મુંબઈ વચ્ચેની ટ્રેનમાં મુસાફરી કરવાના હોવ તો આ માહિતી ખાસ ધ્યાનથી સાંભળશો. પશ્ચિમ રેલવે દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ આજે કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે, જે આ પ્રમાણે છે. 12901 12901 દાદર અમદાવાદ એટલે કે ગુજરાત મેલ, 12933 or 34 એટલે 12933 અથવા 34 કર્ણાવતી એક્સપ્રેસ, 12931 or 32 12931 32 ડબલ ડેકર એક્સપ્રેસ, 22961 or 62 એટલે 22961 અથવા 62 વંદે ભારત એક્સપ્રેસ, 82901 or 902 એટલે કે 82901 અથવા 2 તેજસ એક્સપ્રેસ. જો આપ મુસાફરી આમાંથી કોઈ પણ ટ્રેનમાં કરતા હોય તો કૃપા કરીને રેલવે હેલ્પલાઇન NTS અથવા IRCTC પર લેટેસ્ટ અપડેટ જરૂરથી ચકાસી લેશો. આ સાથે જ સવારે સવારે કાર્યક્રમમાં હવે લઈએ એક નાનકડો અંતરાલ.
1: આ કસ્ટમર કેર ક્યાં છે? મેડમ
2: જી,
1: આ KYC અપડેટ માટે મને વારંવાર મેસેજ કેમ આવી રહ્યો છે?
2: કારણ કે બેંકિંગ સેવાઓ માટે નિર્ધારિત સમય પર KYC અપડેટ કરાવવું જોઈએ.
1: પણ એ કેવી રીતે થશે?
2: જો ઓળખાણ કે સરનામામાં કોઈ બદલાવ ન હોય તો તમારી બેંક કે ATM કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે BC પાસે જાઓ, અથવા બેંકમાં રજીસ્ટર્ડ ઈમેલ કે મોબાઈલ નંબર કે મોબાઈલ બેંકિંગ એપ કે પત્ર દ્વારા તેની સ્વઘોષણા કરો.
1: અચ્છા, અને જો કોઈ બદલાવ હોય તો?
2: તો તમે ઓળખાણ કે સરનામાનું સૌથી નવું પ્રમાણ આપીને KYC અપડેટ કરાવી શકો છો.
1: બસ
2: બસ
1: સમજી ગયો.
2: તમારું KYC અપડેટ કરાવવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયત કેમ્પમાં કે બેંકની શાખામાં જાઓ.
3: RBI કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.

સવારે સવારે કાર્યક્રમમાં આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે. દોસ્તો, આજે આપણે વાત કરી રહ્યા છીએ ભારતની રસપ્રદ માહિતી વિશે. અને ભારતની ઓળખ એ માત્ર તેની ઇમારતો કે બ્રિજથી જ નથી, તેના સંગીતથી પણ છે. અને આજે પ્રખ્યાત વાંસળી વાદક પંડિત પન્નાલાલ ઘોષની જયંતી છે. તેમણે હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતમાં વાંસળીને નવી ઓળખ આપી, આકાશવાણી સાથે પણ જોડાયેલા રહ્યા અને અનેક કલાકારો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા. જ્યારે પણ વાંસળીના મધુર સૂર સાંભળીએ ત્યારે તેમની યાદ સહજ રીતે આવી જાય છે. તો પંડિત પન્નાલાલ ઘોષને અમારા સૌ તરફથી ભાવભીની વંદના.

ના બોલ મિત્રો, આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ સંગીતના સફરની, ફિલ્મોની સાથે ભારતની, હે ને? તો આજે જાણીતા ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક ઉસ્માન ખાનની પુણ્યતિથિ પણ છે. ગુજરાતી સિનેમાને લોકપ્રિય બનાવવામાં તેમનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે. તેમણે ગુજરાતી અને હિન્દી ભાષાની મળીને લગભગ 200થી વધારે ફિલ્મોના નિર્માણમાં યોગદાન આપ્યું છે. ભારતીય સિનેમામાં તેમના અમૂલ્ય ફાળાને માન આપીને તેમને દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે અને આજે તેમની પુણ્યતિથિએ તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ.

મિત્રો, આજે આપણે સવારે સવારે કાર્યક્રમમાં ભારતની માત્ર ત્રણ જ વાત કરી, એક બ્રિજ, એક સંગીતકાર અને એક ફિલ્મ નિર્માતા. પણ જરા વિચારો, આવો ખજાનો તો આપણા દેશના દરેક રાજ્યમાં છે. કોઈ ગામ પોતાની હસ્તકલા માટે ઓળખાય છે, તો કોઈ શહેર પોતાના ઇતિહાસ માટે, અને કોઈ વ્યક્તિ પોતાના સર્જન માટે. કોઈ વિચાર આખી દુનિયાને પ્રેરણા આપી જાય છે. એટલે જ કહું છું, આવતા અઠવાડિયામાં એક નાનકડું કામ કરજો, ગૂગલ પર કે પુસ્તકમાં ભારત વિશે એક એવી નવી વાત શોધજો જે તમને તમારા ભારતીય હોવા પર ગર્વ મહેસૂસ કરાવે.

डियर जिंदगी फिल्म ना गीत साथे આજની આ નાનકડી સફર અહીં જ પૂરી કરીએ છીએ. આશા રાખીએ છીએ કે આજના કાર્યક્રમમાં તમને કંઈક નવું જાણવા મળ્યું હશે અને કદાચ પોતાના દેશને જોવાનો એક નવો નજરિયો પણ મળ્યો હશે. આપનો દિવસ આનંદમય રહે અને નવી માહિતીથી ભરપૂર રહે એ આશા સાથે આપ સૌની રજા લઉં છું. ફરી મળીશું સવારે સવારેના બીજા એપિસોડમાં.

0: સવારે સવારે
1: આકાશવાણીનો અમદાવાદ વડોદરા કેન્દ્ર હવે પ્રસ્તુત કરીએ છીએ ગુજરાતી ગીતો. સૌ પ્રથમ આશિષ દેસાઈ અને હેમા દેસાઈના યુગલ સ્વરમાં

0: આપ સાંભળી રહ્યા હતા મનહર ઉદાસના સ્વરમાં બાપુભાઈ ગઢવીની રચના. શ્રોતા મિત્રો, હવે લઈએ એક નાનકડો અંતરાલ.
1: હેલો
2: રાજેશજી, હું પોલીસ સ્ટેશનેથી બોલું છું.
1: ફરીથી
2: તમે ડિજિટલ અરેસ્ટમાં છો. બીજા રૂમમાં જાઓ. એકલા તમારા પાર્સલમાંથી ડ્રગ્સ મળ્યા છે. લાંબા જશો.
1: 10 લાખ આપી દો, બચી જશો.
3: સર, આટલા ક્યાંથી?
1: એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે 2 લાખ મોકલો, બાકીના પછી.
3: સર, 2 લાખ
4: શું થયું પપ્પા?

0: બેટા કહી રહ્યા છે કે મારા પાર્સલમાં ડ્રગ્સ મળ્યા છે.
1: અરે
0: કાપી નાખ્યો.
2: પેનિક નહીં કરો પપ્પા, ડિજિટલ અરેસ્ટ જેવું કઈ જ નથી હોતું. આ બધા ફ્રોડ છે.
0: ફ્રોડ?
2: પોલીસ, બેંક, RBI વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલથી સાવધાન રહો. તેમને કોઈ પૈસા ના મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો. જો તમે સમજદારી નહીં બતાવો
3: તો પૈસા ગુમાવશો.
4: RBI કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
5: એક પ્રકાર થી PM જય અબ ગરીબો કી જય બન ગઈ.

શ્રોતા મિત્રો, ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં આગળ વધતા આપને સંભળાવીએ નિશા ઉપાધ્યાયના સ્વરમાં લોકગીત કૌશિક મિસ્ત્રીનું સંગીત.

શ્રોતા મિત્રો, આ સાથે જ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. હવે સાંભળશો અત્યારના મુખ્ય સમાચાર.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ, દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદથી જનજીવન ખોરવાયું. રાજ્યમાં ભારે વરસાદને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોડી રાત્રે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક કરી. નાયબ મુખ્યમંત્રી હરસંઘવી વલસાડની મુલાકાત લઈ વહીવટીતંત્ર દ્વારા થયેલી કામગીરી અને વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે એસટી નિગમની કુલ 157 બસોના રૂટ બંધ રહ્યા. રાજ્યભરમાં ભારે વરસાદના પગલે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની આજે યોજાનાર 5 સ્પર્ધાત્મક પરીક્ષાઓ મોકૂફ. શેરબજારમાં કારોબારની શરૂઆતમાં સેન્સેક્સમાં 700 અને નિફ્ટીમાં 200 અંકોનો ઘટાડો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે રોમાનિયાના પ્રધાનમંત્રી સાથે ચર્ચા કરશે. ભારત અને રોમાનિયાએ વિજ્ઞાન અને ટેકનોલોજી, શિક્ષણ અને રમતગમત ક્ષેત્રમાં સહયોગ માટે કરાર કર્યા. પેપર લીક પર પ્રધાનમંત્રી મોદીનો વિડીયો સંદેશ. આજે કેબિનેટ બેઠકમાં ફાસ્ટ ટ્રેક કોર્ટ અને કડક સજાની જોગવાઈના મુસદ્દા પર ચર્ચા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. આ કડી માટે સૂચનો મોકલવાનો આજે અંતિમ દિવસ. સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકે ગુરુગ્રામની હોસ્પિટલમાં 26 દિવસ બાદ ઉપવાસ સમાપ્ત કર્યા. પ્રધાનમંત્રીએ સોનમ વાંગચુકને ડોક્ટરની સલાહ મુજબ તેમની દિનચર્યાનું પાલન કરવા અપીલ કરી. દિલ્હીમાં વિરોધ પ્રદર્શન દરમિયાન એક વિદ્યાર્થીનું મોત થયું હોવાનો અને વિદ્યાર્થીની માતાની ફરિયાદ છતાં પોલીસે એફઆઈઆર નોંધવાનો ઇન્કાર કર્યો હોવાનો દાવો કરતી સોશિયલ મીડિયા પર ફરતી પોસ્ટને રદિયો આપતા સરકારે તેને ખોટી ગણાવી. દિલ્હી વડી અદાલતે પેપર લીક સામે નવી ફાસ્ટ ટ્રેક અદાલતની રચના કરી. ભારત એ એક મુક્ત, સમાવિષ્ટ, પારદર્શક અને નિયમ આધારિત બહુપક્ષી વેપાર પ્રણાલી પ્રત્યેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્યાર કર્યો. અમદાવાદમાં ઇન્ડિયન ફૂટબોલ ફોર ધ બ્લાઇન્ડ પ્રીમિયમ લીગનો પ્રારંભ થયો. અને ક્રિકેટમાં ભારતે પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઝિમ્બાબ્વેને 7 વિકેટે હરાવ્યું. તો આ અત્યારના મુખ્ય સમાચાર. અમારા હવે પછીના મુખ્ય સમાચાર આપ 11 વાગે સાંભળશો. નમસ્કાર.

અહીંયા સુવા કોણ થયો હોય અને કિસ્મત આવાસ બુદ્ધિમાં જાગી ફ્યુસ લગમ જણ સપને મેં આવાસ બુધાવમ

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. 10:30 થઈ રહી છે, એટલે કે સમય થઈ ગયો છે હિન્દી ફિલ્મી ગીતો સાંભળવાનો. ચાલો સાંભળીએ અરિજિત સિંઘના સ્વરમાં ફિલ્મ 2 સ્ટેટ્સનું આ ગીત.

श्रु त मित्र, હિન્દી ફિલ્મી ગીતોના આ કાર્યક્રમમાં અંતે આપને સંભળાવીએ અરિજિત સિંઘ અને નિકિતા ગાંધીના યુગલ સ્વરમાં ફિલ્મ કેદારનાથનું આ ગીત.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે સુગમ સંગીત. શ્રોતા મિત્રો, આવો સાંભળીએ રવિન નાયકના સ્વરમાં અમૃત ઘાયલની આ રચના.

શું તમે મિત્રો ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં આગળ વધીએ. મરીઝની આ રચના સાથે રવિન નાયકના સ્વરમાં જુઓ કલાથી મેં તમને છુપાવ્યા.

શું તમે તો હમણાં જ આપ સાંભળી રહ્યા હતા રવિ અને નાયકના સ્વરમાં અમૃત ઘાયલ અને મરીઝની રચનાઓ પ્રસારણ કરવામાં આવ્યું આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.

પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ. દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદથી જનજીવન ખોરવાયું. રાજ્યભરમાં ભારે વરસાદને પગલે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની આજે યોજાનારી 5 સ્પર્ધાત્મક પરીક્ષાઓ મોકૂફ. સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકે ગુરૂગ્રામની હોસ્પિટલમાં 26 દિવસ બાદ ઉપવાસ સમાપ્ત કર્યા. દિલ્હી વડી અદાલતે પેપર લીક સામે નવી ફાસ્ટ ટ્રેક અદાલતની રચના કરી. કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું, સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકનો ભૂખ હડતાલ સમાપ્ત કરવાનો નિર્ણય વિદ્યાર્થીઓના હિતનું રક્ષણ કરવા માટેની સરકારની પ્રતિબદ્ધતામાં તેમના વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપનાની જાહેરાતને દેશની શિક્ષણ પ્રણાલી માટે એક સીમાચિહ્નરૂપ ગણાવી. પશ્ચિમ એશિયામાં વૈશ્વિક ઉર્જા પુરવઠા અંગેની ચિંતાઓને પગલે બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ મે મહિના બાદ પહેલીવાર પ્રતિ બેરલ $100 પાર. ફાન્સે 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ ને મંજૂરી આપી. દક્ષિણ પશ્ચિમ ફ્રાન્સમાં જંગલમાં લાગેલી આગને કારણે 20,000થી વધુ સ્થાનિકો અને પ્રવાસીઓનું સ્થળાંતર કરાયું. લખતર તાલુકાના ઓળક ગામે પૂરમાં ફસાયેલા 27 લોકોનું વહેલી સવારે રેસ્ક્યુ કરાયું. મહેસાણામાં ભારે વરસાદની આગાહીને પગલે રાજ્યસભા સાંસદ મયંક નાયકે સેવાલય હેલ્પલાઇન શરૂ કરી. ગાંધીનગરના વાવોલ રેલવે સ્ટેશન અંડરપાસમાં પાણી ભરાયા. લોકોને ત્યાંથી પસાર ન થવા માટે અપીલ કરાઈ. અને 23મા કોમનવેલ્થ ગેમ્સનો સ્કોટલેન્ડના ગ્લાસગોમાં પ્રારંભ. ભારતીય ટીમે મીરાબાઈ ચાનુ અને લોવલીના બોર્ગોહેનના નેતૃત્વમાં ત્રિરંગો લહેરાવતા મેદાનમાં કૂચ કરી. આ સાથે જ અત્યારના મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આપ બપોરે 12 વાગ્યે મુખ્ય સમાચાર સાંભળી શકશો.

હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ આપ સાંભળી રહ્યા હતા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમના આરંભે સાંભળીએ અદનાન સામીને.

0: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. રાજ્યમાં ગઈકાલે વરસેલા ભારે વરસાદના પગલે અનેક જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ. નીચાણવાળા વિસ્તારમાં ઘર તથા દુકાનમાં પાણી ભરાતા જનજીવન ખોરવાયું. આજે મહીસાગર, પંચમહાલ અને દાહોદમાં ભારેથી અતિભારે વરસાદને પગલે રેડ એલર્ટ, જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, અમદાવાદ, સુરેન્દ્રનગર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી. ખેડા જિલ્લાના માતર પાસે કાર ગરનાળામાં ખાબકતા અમદાવાદના એક પરિવારના ચારના મોત, બેને બચાવાયા. પાણીની આવક વધતા જેતપુર તાલુકાનો સુરવો ડેમ 70% ભરાયો. રાજ્યમાં હજુ આગામી 24 કલાક ભારે વરસાદની સંભાવના. સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે SGFI રમત સ્પર્ધા મોકૂફ રખાઈ. જામનગરના વિવિધ વિસ્તારમાં સવારથી જ વરસાદ પડી રહ્યો છે. ડાંઢા ગામની નદીમાં નવા નીર આવતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ. કચ્છમાં વહેલી સવારથી જ વરસાદનું આગમન. સૌથી વધુ રાપરમાં 3 ઇંચ, જ્યારે ભચાઉમાં 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. અમદાવાદમાં ભરાયેલા પાણીના નિકાલ માટે આર્મીની 6 ટીમની મદદ લેવાશે. સાથે જ ઓરિસ્સાથી બોલાવાયેલ 2 NDRFની ટીમને પણ અમદાવાદ ડિપ્લોય કરાઈ. મહીસાગરમાં મોડીરાતથી વરસાદી માહોલ. કડાણા ડેમમાં નવા નીરની આવક થઈ તો તંત્ર દ્વારા તમામ શાળામાં રજા જાહેર કરાઈ. પંચમહાલમાં ભારે વરસાદથી રેલવે વ્યવહાર ખોરવાયો. રેડક્રોસ સોસાયટી દ્વારા 500 મુસાફરને નિઃશુલ્ક ફૂડ પેકેટ અપાયા. અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્કોટલેન્ડના ગ્લાસ્ગોમાં કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લઈ રહેલા ભારતીય રમતવીરને સોશિયલ મીડિયા સંદેશ મારફતે શુભેચ્છાઓ પાઠવી. આ સાથે જ અત્યારના મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આ છે આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ.

0: નમસ્કાર વાલી વાલી સખીઓ અને સૌ શ્રોતા મિત્રો, શુક્રવારના વાગ્યા છે 12:30 ને મળવાનો સમય થઈ ગયો છે. આજ છો અમારા માટે આપ ખાસ ને એટલે જ જોવડાવી નથી આપને રાહ, તો આપને જલ્દી જલ્દી મળવા આવી ગઈ છે આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદી. મિત્રો, આમ તો 12:30 વાગ્યા છે એટલે લંચ ટાઈમ તો થઈ જ ગયો કહેવાય, નહીં?
1: હા તો અલ્પા, આપણા અમુક શ્રોતા મિત્રોનો તો રેગ્યુલર પ્રોપર લંચ ટાઈમ છે અને એ લોકોએ આ વાત આપણને જણાવી પણ છે કે એ લોકો જમતા જમતા સહિયર કાર્યક્રમ સાંભળે છે. હવે અલ્પા, તમે જમવાનું યાદ કરાવ્યું ને તો એમની તો ખબર નહીં પણ મને ભૂખ લાગી ગઈ છે, બોલો.
0: અચ્છા લિપિ, તો મને એમ કહો કે તમને પાઉંભાજી ભાવે?
1: ઓહો અલ્પા, પાઉંભાજી તો મારી ફેવરિટ પસંદીદા વાનગી છે. પણ અલ્પા, કેમ આજે પાઉંભાજી યાદ કરી તમે? ક્યાંક તમે આ યમી યમી આઈટમ લાવ્યા તો નથી ને?
0: લિપિ, કહેતા હો તો આપું, બોલો.
1: ઓહ વાવ, યુ આર સો ગ્રેટ અલ્પા. આ સાંભળીને તો મારી ભૂખનું લેવલ છે ને આમ ઓર હાઈ થઈ ગયું છે અને મોમાં પાણી પણ આવી ગયું.
0: અરે અરે અરે, પણ મેં ક્યાં કીધું કે લિપિ હું પાઉંભાજી આપું છું?
1: શું તો પછી? અરે તમે કીધું તો ખરું કે તું કહેતી હોય તો આપું.
0: અરે હા હા હા, પણ આઈ મીન ટુ સે કે પાઉંભાજી વિશે થોડી ઇન્ફોર્મેશન આપું.
1: ઓહ, મારો તો બધો જ મૂડ અહીંયા ડાઉન થઈ ગયો, બોલો. ખેર, કઈ વાંધો નહીં, જે વાનગી મને આટલી બધી ભાવે છે એના વિશે જાણવાનું પણ મને ગમશે.
0: તો યે હુઈ ના બાત. મિત્રો, પાઉંભાજીની શરૂઆત ક્યાંથી થઈ, કેવી રીતે થઈ અને ક્યારે થઈ એ જાણવું હોય તો જરા ઇતિહાસમાં નજર કરવી પડશે. 1860ના દાયકાની આ વાત છે. એ વખતે અમેરિકામાં અશાંતિ, અરાજકતા અને ભયનો માહોલ હતો, કારણ કે ત્યાં અંદરોઅંદર ગૃહ યુદ્ધ ફાટી નીકળ્યું હતું.
1: એ વખતે અમેરિકા કપાસનું સૌથી મોટું ઉત્પાદક હતું અને અનેક દેશોને કપાસ અમેરિકા પૂરું પાડતું હતું, એમાં બ્રિટનનો પણ સમાવેશ હતો. હવે અમેરિકામાં ગૃહ યુદ્ધ ફાટી નીકળ્યું એટલે અમેરિકામાં કપાસનું ઉત્પાદન અટકી ગયું અને એની સૌથી વધારે અસર બ્રિટન પર પડી.
0: હવે આ સ્થિતિમાંથી બહાર નીકળવા બ્રિટને ભારત પર નજર દોડાવી, કારણ કે ભારત એ વખતે બ્રિટનના અંકુશ હેઠળ હતું. બ્રિટને તાત્કાલિક રીતે ભારતમાં કોટન મિલ્સ ધમધમતી કરી દીધી. અમેરિકા અને ભારતના સમયમાં 10-11 કલાકનો તફાવત હોય છે, એટલે જ્યારે ન્યૂયોર્ક કોટન એક્સચેન્જ ખુલે ત્યારે ભારતમાં તો રાત થઈ ગઈ હોય.
1: આ ન્યૂયોર્ક કોટન એક્સચેન્જના ઉઘડતા ભાવના આધારે કોટનનો ઓર્ડર નક્કી કરાતો, જેના કારણે ભારતમાં કામદારોને સવારથી લઈ મોડી રાત સુધી મિલમાં જોતરાવવું પડતું. આ કામદારો મોડી રાત્રે મિલની બહાર નીકળે ત્યારે બીજું કંઈ ખાવાનું મળતું નહીં, એટલે તેઓ દૂધ પીને કે ફ્રૂટ ખાઈને જ ભૂખ ભાંગતા.
0: સરદાર અહેમદ નામના એક વ્યક્તિ મિલની બહાર ફ્રૂટ્સ અને શાકભાજીની લારી લઈને ઉભા રહેતા હતા. એમને દરરોજ વિચાર આવતો કે આ કામદારોને કંઈક પૌષ્ટિક, તાજું અને છતાં તેમના ગજવાને પોસાય એવો કોઈ ખોરાક બનાવીને આપવું જોઈએ. પછી તેમણે એક પ્રયોગ કર્યો. બટાકા, ટામેટા, ડુંગળી અને સિઝનલ શાકભાજી ભેગા કર્યા અને સાતડ્યા. પછી તેમાં ખૂબ વધારે બટર નાખ્યું અને મસાલા નાખ્યા.
1: બસ પછી તો શું, કામદારોને આ વાનગીનો સ્વાદ એવો તો દાઢે વળગ્યો કે એમની રજા હોય ને ત્યારે પણ તેઓ આ વાનગીનો સ્વાદ માણવા ત્યાં પહોંચી જતા અને આ વાનગી એટલે પાઉંભાજી. બસ ત્યારથી લઈને અત્યાર સુધી પાઉંભાજીની લોકપ્રિયતા બરકરાર છે. તો આ સ્વાદિષ્ટ અને ઇન્ટરેસ્ટિંગ વાત પછી હવે જઈએ આગળના પડાવ તરફ.

0: કાર્યક્રમમાં હવે સાંભળીએ મારી સર્જન યાત્રા આ વિશે ચિત્રકલા વિશેષજ્ઞ પ્રતીક રાઠોડ સાથે હિતેશ માવણીની મુલાકાત.
1: નમસ્કાર શ્રોતા મિત્રો, સહયોગ કાર્યક્રમમાં આપનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે, અભિવાદન છે. મિત્રો, આજે સહયોગના આંગણે એક વિશિષ્ટ વ્યક્તિ છે કે જેમણે પોતાની કલા દ્વારા ગુજરાતના ઘણા બધા, જેને કહીએ મેટ્રો સ્ટેશન, આ ઉપરાંત ઇન્ટરનેશનલ એરપોર્ટ અને ગુજરાતની ઘણી બધી જગ્યાએ પોતાની કલા દ્વારા પોતાની આગવી ઓળખ પ્રસ્થાપિત કરી છે અને ગુજરાત રાજ્યને, જેને કહેવાય ને આર્ટ એટલે કે કલા, તેના માધ્યમ દ્વારા પોતાની વિશિષ્ટ સર્જનાત્મકતાનો પરિચય કરાવ્યો છે. આકાશવાણી અમદાવાદના સ્ટુડિયોઝમાં આપણી સાથે છે આજે પ્રતિકભાઈ રાઠોડ. પ્રતિકભાઈ, આપનું આકાશવાણી અમદાવાદ સ્ટુડિયોઝમાં હાર્દિક સ્વાગત છે, અભિવાદન છે.
2: નમસ્તે
1: પ્રતિકભાઈ, આપ થોડો આપનો પરિચય આપશો.
2: મારું નામ પ્રતિક શૈલેષભાઈ રાઠોડ છે અને અમે મૂળ કાઠિયાવાડના સાવરકુંડલા પાસે મૂળ નાવલી નદીના કિનારે આવેલું ગામ સાવર એ અમારા વડવાનું ગામ.
1: સાવર,
2: સાવર
1: જેના પરથી સાવરકુંડલા,
2: જેના પરથી સાવરકુંડલા કરીને નામ છે અને બંનેની વચ્ચે નાવલી કરીને નદી આવે. તો મારા પિતાજી અને અમે બધા એ મૂળ ગામથી લગભગ 150 વર્ષ પહેલા અમદાવાદ આવ્યા હતા મારા દાદાના સમયથી. એ પ્રમાણે આમ જોવા જઈએ તો કાઠિયાવાડી ખરા પણ પાકા અમદાવાદી અમે સૌ. બચપનથી જ મને ડ્રોઈંગ પેઇન્ટિંગ કરવાનો ખૂબ જ શોખ હતો અને ઘરમાં પણ મારા પિતા પોતે લોક ગાયક, ભજન કલાકાર, એટલે એક સંગીત અને કલાની સાથે મારો નાતો નાનપણથી.
1: પ્રતિકભાઈ, આપને અભ્યાસ શું?
2: મારો અભ્યાસ ડિસ્ટન્સ એજ્યુકેશનમાંથી મેં MSc IT કરેલું છે ઇગ્નુમાંથી. એ સાથે કમ્પ્યુટર પ્રોગ્રામિંગ કરવું મને ઘણું ગમે, ગ્રાફિક ડિઝાઇનિંગનું પણ કામ ગમે, પણ આ એવું કામ નહીં કે જેમાં હું કલાકોના કલાકો બેસીને કંટાળો અનુભવું નહીં.
1: આપને આ જે શોખ છે પેઇન્ટિંગ, તો એ ક્યારથી આપને શોખ આપને જીવનમાં આવ્યો અને તેની પાછળનો કોઈ પ્રેરણા બળ?
2: એકચ્યુઅલી બહુ નાના એવા સારા એવા પ્રસંગો છે. જ્યારે અમે સ્કૂલમાં ભણતા એ દરમિયાન અમારે ચિત્રપોથી કરીને આવતી. ચિત્રપોથીમાં ગાડાના ચિત્ર હોય, જો કે નાના બાળકો એટલે અમને ગાડા અને નાના રમકડા બહુ ગમતા, એટલે એવી ઈચ્છા થતી કે આ બનાવ્યું હોય તો કેવું રહે. પછી માથા ઉપર ઘડલો લઈને જાતી જે સ્ત્રીઓને જોતા તો એવું પણ લાગતું કે આ ઘડલો કેટલો ગોળ છે, સરસ આકારમાં છે, આવું આપણે ક્યારે બનાવીશું. એવી બધી ઝંખના નાનપણથી થતી અને હું પહેલાં છાપ કરતા શીખ્યો. પહેલાં વહેલાં મારા સ્કૂલના જે મારા 4th ધોરણના મારા ટીચર હતા, એ ટીચરે મને છાપ કરતા શીખવાડી. જ્યારે મારાથી સરખું ડ્રોન ન થયું તો એમણે મને છાપ શીખવાડી અને છાપે મારી હિંમત ભેગી કરી કે આપણાથી થાય એવું છે. અને પછી એ છાપને જોઈને મેં બીજી જ એના જે બાજુમાં કોપી બનાવી, ત્યારે મને પૂર્ણ વિશ્વાસ થયો કે આમાં તો બહુ મજા આવે છે. એ 2 કલાક કઈ રીતે નીકળ્યા મને ખબર ના પડી અને એ 2 કલાક એ જ મને પ્રોત્સાહન આપ્યું કે હું જીવનમાં આ કામને, મારું પ્રોફેશનને મારી પસંદ બનાવું.
1: અને એ છાપમાંથી ધીમે ધીમે પીછી પકડી,
2: પીછી પેન્સિલ પકડી, ધીમે ધીમે પેન્સિલમાંથી ડ્રોઈંગ કરતા ગયા અને પછી રંગોની સમજ આવી.
1: ત્યાર પછી જેને કહેવાય કે આ શોખ છે એને કોઈ અભ્યાસ સાથે સંલગ્ન?
2: આર્ટનો આમ અભ્યાસ તો બહુ ઊંડો અને ઘેરો છે, પણ એક વિશેષ વસ્તુ એવી થઈ કે ગુરુ વિના જ્ઞાન નહીં, જે વસ્તુ થાય છે બહુ જ સાચી વસ્તુ છે. ચિત્રમાં હું પ્રાઇવેટ ઘણી કંપનીઓ માટે હું ડિઝાઇનિંગનું કામ, વોલપીસનું કામ, પેઇન્ટિંગ અને સ્કેચિંગનું કરતો હતો. એ સમય ઉપર મને એક મારા ગુરુ મળ્યા જેમનું નામ છે દિનુભાઈ પટેલ. એ ભારતના બહુ જ મોટા આર્ટિસ્ટ છે અને એ સાથે ગૌરવ પુરસ્કાર વિજેતા છે. અને પૂરા ભારતમાં જો સ્કિન ટોન કોઈનો બનાવવો હોય, ફેસનો સ્કિન ટોન, તો એ દિનુભાઈ સૌથી બેસ્ટ અને સૌથી ઉત્તમ બનાવે એવું લગભગ પૂરા ભારતમાં પ્રખ્યાત વસ્તુ છે. અને મને પહેલાંથી પેઇન્ટિંગમાં હ્યુમન ફેસ અને હ્યુમન ફિગર બનાવવું બહુ ગમતું. ચામડીના રંગો, ચામડીમાં કેટલા રંગો દેખાય, કેટલા રંગો આવે, લેયર બાય લેયર કયા કયા રંગો હોય, તો એ બધી જ સમજણ ડ્રોઈંગ સાથે મને પૂરું પાડનાર મારા ગુરુ દિનુભાઈ પટેલ. શ્રી દિનુભાઈ પટેલે મને પોર્ટ્રેટની પૂરેપૂરી સમજણ, એનોટોમી, પ્રોસ્પેક્ટિવ, પ્રપોર્શન, રંગો સાથે, ટેકનિક સાથે એમણે મને

0: સખત ટ્રેન કર્યો અને એ એમના ટ્રેન કર્યા બાદ જ પોર્ટ્રેટમાં મારી મહારત હાંસિલ આવી.
1: પોર્ટ્રેટ એટલે શું, આપણે શ્રોતા મિત્રોને સમજણ આપીએ.
0: પોર્ટ્રેટ સાહેબ એટલે કે હ્યુમન ફેસ, માણસનું જે મોઢું છે એને પોર્ટ્રેટ કહેવામાં આવે. એના શોલ્ડરના બે બટન સુધી, કોલર નીચેના બે બટન સુધીનો જે પોર્શન આવે હેડથી માંડી એને પોર્ટ્રેટ કહેવાય. ફૂલ બોડી ફિગર સાહેબ માથાથી માંડી પગ સુધી આવે એને પોર્ટ્રેટ બોડી ફિગર કહેવાય.
1: પોર્ટ્રેટમાં અલગ અલગ પ્રકાર હોઈ શકે?
0: ચોક્કસ સાહેબ, પોર્ટ્રેટમાં મીડિયમ ઘણા બધા હોઈ શકે, જેમ કે તમે કયા મીડિયમમાં કામ કરો છો. અને આર્ટમાં પણ આપણે જોવા જઈએ તો ત્રણ અલગ અલગ પ્રકારો છે. પહેલું જે છે એ મોડર્ન છે, મોડર્ન આર્ટ. બીજું જે છે એ કન્ટેમ્પરરી આર્ટ છે, કે જે સેમી રિયાલિસ્ટિક હોય. અને ત્રીજું જે છે એ સાહેબ ચોક્કસ રિયાલિસ્ટિક હોય, જેવું આપણને નરી આંખે દેખાય, પડછા શેડ રંગો સાથે.
1: એબસ્ટ્રેક્ટ કહેવાય છે.
0: એબસ્ટ્રેક્ટ સર એ મોડર્ન આર્ટમાં આવી જાય. મોડર્ન આર્ટની અંદર કોઈ પણ પ્રકારના રંગો, વેલિડ, અલ્ટરનેટિવ, જેટલી પણ પ્રકારની સંશોધન કે ક્રિએશન આવે એ બધું આપણે મોડર્નમાં લઈ શકીએ.
1: પ્રતિકભાઈ, આ પોર્ટ્રેટ ઉપરાંત અન્ય કયા કયા જે આર્ટ ફોર્મ્સ છે તેમાં આપે એક્સપર્ટાઇઝ હાંસલ કરી છે?
0: સર પોર્ટ્રેટ બાદ લેન્ડસ્કેપ, કુદરતી દ્રશ્ય થઈ ગયું જેમાં પહાડો, ઝરણા, નદી, નાલા. લેન્ડસ્કેપ બાદ સર સિટીસ્કેપ, કે જે આપણે આપણે જે શહેરોમાં રહીએ છીએ તો આપણા બ્રિજ, આપણા રોડ, આપણા બિલ્ડિંગો ટોપ ફ્લોરથી કેવું દેખાય, ગ્રાઉન્ડ ફ્લોરથી કેવું દેખાય. ત્યારબાદ સ્ટીલ લાઈફ. સ્ટીલ લાઈફમાં સર આપણી કોઈ પણ નાની મોટો ઓબ્જેક્ટ, આઈધરે પછી પાણીની બોટલ હોય તોય ભલે, કે પછી ચેર હોય તો પણ ભલે. અને ત્યારબાદ સર પ્રોસ્પેક્ટિવમાં કોઈ પણ વસ્તુને જોવાની નજર, કે કેટલી દૂરથી આપણને કેટલી નાની દેખાય, એનાથી બીજી વસ્તુ કેટલી દૂર છે તો એ કેટલી મોટી દેખાય, અને કેટલી નજીક છે તો એ કેટલી નાની દેખાય, એ પ્રકારનું પ્રોસ્પેક્ટિવ પણ સર મેં સાધેલું છે. પ્રોસ્પેક્ટિવમાં ડ્રોઈંગ કરવું કે વસ્તુ આપણને આટલી દૂર હોય તો આવી દેખાય, નજીક હોય તો એનું પ્રપોર્શન આટલું હોય. સાથે સર મેં અલગ અલગ મીડિયમોમાં ઘણું કામ કરેલું છે. મારું ફેવરિટ મીડિયમ જે છે એ પેન્સિલનું છે. પેન્સિલ, પેસ્ટલ અને ઓઇલ કલરમાં હું હાઇપર રિયાલિસ્ટિક ક્રિએટ કરી શકું છું, કે જે ઇક્વલન ટુ પ્રિન્ટ આપણે જોઈ શકીએ. અને ઘણા તબક્કામાં ક્રિએશનમાં આપણે એમાં પણ કન્ટેમ્પરરી આર્ટ, કન્ટેમ્પરરી રંગોને યુઝ કરી શકીએ.
1: પેન્સિલ આર્ટની શું છે વિશિષ્ટતા?
0: વિશિષ્ટતા સર એની એવી છે કે લગભગ મેં ક્યારેય ગણ્યું તો નથી, પણ અંદાજો જો કરવા જાઉં તો મારે લાખો વખત સ્ટ્રોક મારવા પડે. એ લાખો વખત સ્ટ્રોક મારવાની જે મજા છે એ મજા એટલા માટે છે કે ક્યારેય એક સ્ટ્રોક બીજા સ્ટ્રોક જેવો લાગતો જ નથી, એ ઓલવેઝ ડિફરન્ટ. તો એ દરરોજે સર દર વખતે લગાડવાની મજા છે સર પેન્સિલમાં આવે. હાફ ટોનમાંથી અમે ફૂલ ટોનમાં ક્રિએટ કરીએ. અને પેન્સિલ એ સર એક એવો મીડિયમ છે કે જે પહેલાંથી વિશેષ પ્રકાર લોકોની વચ્ચે છવાયેલો છે. સ્કેચના માધ્યમોથી લઈને બોડી ફિગર પેઇન્ટિંગોના માધ્યમથી લઈને, અને એમાંય પાછી કલર પેન્સિલ આવે સર. અને હવે તો એટલો જમાનો આગળ વધી ગયો છે કે આપણી પાસે પેસ્ટલ છે, સોફ્ટ પેસ્ટલ કરીને મટીરિયલ છે, જે રિવેલન્ટ ટુ પેન્સિલ. ઓઇલ પેસ્ટલ છે સર, એમાં પણ સોફ્ટ ઓઇલ પેસ્ટલ આવી ગયા.
1: પ્રતિકભાઈ, આપનો ચિત્રકલાનો શોખ અને ત્યાર પછી તેને તમે વ્યવસાય તરીકે અપનાવ્યો અને સાથે સાથે તાલીમ તો ખરા જ, તો જેને કહેવાય ને કે આપણે વ્યવસાયિક જીવન છે તેને શરૂઆત ક્યારથી થઈ?
0: સર એ બહુ મજાનો પ્રસંગ થયો છે કે સર હું 2011માં દુબઈમાં હતો. મારી દુબઈમાં જોબ પણ હતી અને હું દુબઈમાં રહેતો પણ હતો. ત્યાં સર હું જે મારી આર્ટ છે એ આર્ટને મારા ગ્રુપમાં અને મારા બધા જ લોકોમાં પ્રોફેશનલી નહીં બટ પર્સનલી શેર કરતો હતો. અને મારા ફ્રી ટાઈમમાં મને એમ થતું કે મારી જોબ પછીનો જે ટાઈમ છે એ ટાઈમમાં હું આ કામ કરું. અને સર મેં દુબઈમાં જોયું, મિરદીપ સિટી સેન્ટર કરીને મોલ છે, એ મોલની અંદર સર એક નાનું એવું કિયોસ હતું. એ કિયોસમાં એક જર્મન આર્ટિસ્ટ બેસતો હતો, એને ત્યાં એક કોરિયન છોકરી જોબ પર હતી. એ સમય પર એ જર્મન આર્ટિસ્ટ ખાલી નાની એવી પ્લેટ ઉપર દુબઈની સ્ટાઇલમાં બધાને નામ લખીને આપતો, અને એ એક નામ લખવાના સરે 400 દિરામ ચાર્જ કરતો. જો કે મારી શોપ એની બિલકુલ સામે હતી, એટલે હું દરરોજ જોતો હતો કે એને ત્યાં દિવસના 15,000-17,000 દિરામનું એનું કાઉન્ટર બેસતું હતું. એટલે કે એની પાસે દિવસના 30-35 લોકો આવતા હતા કે જે નામ લખાવતા હતા આર્ટની સ્ટાઇલમાં. એક વખત મને એવું થયું કે લાય હું પણ એને કહું કે મને એક પેપર આપ તારું અને એના બ્રશોને બધું કલર પડ્યું તું, લાય હું લખી દઉં, મારે મારું નામ જ લખવું હતું. તો મેં એવી રીતે એની પાસેથી લખ્યું અને સર એ લખતા મારે માત્ર 10 મિનિટ લાગી. અને મને ફરીથી એ

0: અંદરથી ક્યાંક જે દબાયેલો જે મારો વિશ્વાસ હતો એ ઊંચો થઈ ગયો. અને પછી જર્મન આર્ટિસ્ટે મને કામ ઓફર કર્યું, મને કે વાય ડોન્ટ યુ વર્ક ફોર મી હિયર.
1: અચ્છા,
0: અને મેં એના માટે ત્યાં સાથે 3 મહિના કામ કર્યું. અને એ 3 મહિનામાં પછી મેં ભારત આવવાની કોશિશ કરી, અને એ દિવસથી તે સર આજ સુધી હું ક્યાંય ઊભો રહ્યો નથી.
1: તેજસભાઈ, આપણે જેમ વાત કરી તેમ ઘણા બધા જેને કહેવાય ને પ્રેસ્ટિજિયસ પ્રોજેક્ટ્સ, મેટ્રો સ્ટેશન આ ઉપરાંત ઇન્ટરનેશનલ એરપોર્ટમાં પણ આપને આપની કલાનું પ્રદર્શન, અને સાથે સાથે જેને કહેવાય ને કે આપની અને ગુજરાતની સર્જનાત્મકતાનો પરિચય આપે કરાવ્યો છો, તો તેના વિશે વાત કરો.
0: સર, જ્યારે હું દુબઈથી ભારત આવ્યો અને ભારત આવ્યા પછી જ્યારે મેં પ્રોફેશનલી મારું કામ શરૂ કર્યું, તો પહેલાં વહેલા ગાંધી આશ્રમમાં મને કામ કરવાનો મોકો મળ્યો. ત્યારબાદ મેં સર ઇસ્કોન મંદિર, જે આપણે અમદાવાદમાં છે, બહુ ફેમસ છે, ત્યાં સર એ બંને ત્યાંની જે વોલ છે 60 ફૂટ બાય 35 ફૂટની, એ બે વોલ મને કરવાનો મોકો મળ્યો. એ કામ કર્યા પછી સર નાના મોટા ઘણા બધા આર્કિટેક્ટોના મેં કામ કર્યા. અને 2015માં ખાસ કામ એ કર્યું કે ટ્રેન ઉપર સર પહેલી વહેલી વાર અમે લોકોએ પેઇન્ટિંગ કરી, એ પણ ઓટો કલરથી, કે જે ગાડીનો કલર હોય છે એ કલરથી અમે પેઇન્ટિંગ કરી. અને એ પેઇન્ટિંગ કરી એટલે બહુ જ સારો પ્રતિસાદ મળ્યો, અને એ પ્રતિસાદમાં મને બીજી એક ટ્રેન મળી.
1: એટલે ભારતીય રેલવે માટે જે કામ કર્યું ટ્રેન ઉપર, તો એના માટે કોઈ થીમ પસંદ કરાવેલી કે?
0: એના માટે સર અમે સ્પેશિયલી એક ગુજરાતની અને રાજસ્થાનની ઝાંખીની એક થીમ તૈયાર કરી. એ થીમ સાહેબોને બધાની પસંદથી રાજીથી પછી એને પેઇન્ટ કરી એના ઉપર.
1: આ પ્રકારે જે ટ્રેન પર પેઇન્ટિંગ કરવામાં આવે છે, તો તેની ઉપર કોઈ વિશેષ કોટિંગ કે એવું કરવામાં આવે છે? કારણ કે જે
0: રફ્યુઝ હોય છે.
1: હા, રફ્યુઝ.
0: એકચ્યુઅલી સર એના માટે અમે મટીરિયલ જ ઓટો કલર યુઝ કરેલો, કે જેનાથી આપણે ગાડીઓ પેઇન્ટ થાય છે. એ ઓટો કલર જે હોય છે એટલો મજબૂત હોય છે કે જે આપણે જોઈએ છીએ કે ગાડીઓ વર્ષો વર્ષ કશું થતું નથી, તડકામાં ઊભી રહે 12 કલાક 24 કલાક, એ જ ઓટો કલરથી અમે કામ કર્યું. તો એવી રીતે સર એ ટ્રેનનું કામ થયું. અને ત્યારબાદ સર મને સોમનાથ મંદિરમાં કામ કરવાનો મોકો મળ્યો.
1: ટ્રેન પર તમે જે પેઇન્ટિંગનું કામ કર્યું, તો તેમાં થીમ કઈ હતી?
0: રાજસ્થાની અને સર ગુજરાતની ઝાંખીઓ હતી એની અંદર, જેમાં ભવાયાથી માંડી, ગરબાથી માંડી, આપણી મીઠાઈ વાનગીથી માંડી, આપણા પ્રાણીથી માંડી, એક આખી બધી વસ્તુનું સંમેલન ટ્રેન ઉપર કરેલું.
1: ત્યાર પછીની વાત.
0: ત્યારબાદ સર પછી સોમનાથ મંદિરમાં મને કામ કરવાનો મોકો મળ્યો. સોમનાથ મંદિરની અંદર અંદર ઘૂસતાની સાથે જ ભોલેનાથના 18 રૂમ છે, 18 ચરિત્રવાળા રૂમ. તો પહેલી વહેલી વાર સર મેં ટ્રસ્ટને વાત કરી કે ભોલેનાથ બાબાનું જો દરબાર હોય અને જો મને કામ કરવા અહીંયા મળે, તો એ મારા માટે બહુ મોટું ભાગ્ય ગણાય. તો મેં એમને અરજી કરી અને એ લોકોએ મારું કામ જોયું, અને મારું કામ જોયા પછી મારી પાસે આખું રિનોવેશનનું કામ એ તો એ લોકોએ કરાવ્યું. અને એમને કામ એ એટલું ગમ્યું કે ત્યારબાદ 2 વર્ષ પછી એમણે મને ફરીથી 180 પેઇન્ટિંગ બનાવવાનું કામ આપ્યું, કે જે હાલ આપણે સોમનાથની અંદર જેટલા પણ ચિત્રો જોઈએ જે દિવાલ ઉપર કરેલા, એ બધા હું મારા ગુરુ દિનુભાઈ પટેલ અને અમે બધાએ ભેગા મળીને એ કામ કર્યું.
1: જે મેટ્રો સ્ટેશનમાં તમે પેઇન્ટિંગ કરેલું છે, તો એ કયા પ્રકારની થીમ હોય છે? સાથે સાથે ઇન્ટરનેશનલ એરપોર્ટની પણ આપણે વાત કરીએ.
0: બિલકુલ સર, મેટ્રો સ્ટેશન સર અમદાવાદના જે 3 મેટ્રો સ્ટેશન હતા, ત્યારબાદ ગાંધીનગરના ટોટલ મેટ્રો સ્ટેશન, એની અંદર થીમ સર આપણા ગુજરાતની છે, કે જેમાં આપણા ગુજરાતના રાષ્ટ્રીય પ્રાણીથી માંડી, રાષ્ટ્રીય પક્ષીથી માંડી, કીર્તિ તોરણથી માંડી, પછી આપણું અક્ષરધામનું મંદિર આવી ગયું, રાણકીની વાવ થઈ ગઈ, જેટલા પણ ગુજરાતના મોન્યુમેન્ટ છે સારા, એ બધાને અનુલક્ષીને લઈને એના સંદર્ભમાં આખું ગાંધીનગર અને અમદાવાદના મેટ્રો સ્ટેશનની થીમો પસંદ કરેલી છે.
1: પ્રતિકભાઈ, આપણે વાત કરીએ તો ગુજરાતમાં તો ઘણા બધા મડવર્ક, મિરર વર્ક, ઘણા બધા પ્રકારને પેઇન્ટિંગ્સ અને આર્ટ ફોર્મ ઉપલબ્ધ છે, તો તેનો પણ તમે ઉપયોગ કરો છો?
0: હા સર, મડવર્કનો ઉપયોગ કરું છું, એ સાથે એમ્બોઝિંગ કરીએ છીએ, ગોલ્ડમાં ફોઇલ એમ્બોઝિંગ કરીએ છીએ, ત્યાર સર સેન્ડ આર્ટ અમે લોકો કરીએ છીએ, અલોંગ વિથ ધેટ કેનવાસ પેઇન્ટિંગ, પેપર પેઇન્ટિંગ, વુડ પેઇન્ટિંગ, વોલ પેઇન્ટિંગ, વોલ મ્યુરલ, લગભગ વસ્તુ અને લગભગ સરફેસ પર સર અમે કામ કરી શકીએ, અને એ પણ વેરિયસ અલગ અલગ મટીરિયલ સાથે.
1: પ્રત્યેકભાઈ, અત્યાર સુધીનો આમ જેને કહેવાય ને કે એક ચેલેન્જિંગ વર્ક, ચેલેન્જિંગ જોબ, એ કઈ?
0: અત્યાર સુધીની સર મને ચેલેન્જિંગ જોબ લાગી તો એ સર નાગપુરની અંદર લક્ષ્મી માનું જે મંદિર હતું, નાગપુરમાં મા લક્ષ્મી માનું બહુ મોટું મંદિર છે, એ મંદિરમાં સર ઘુમ્મટમાં જે મારે પેઇન્ટિંગ કરવી હતી, એ કામ સર વરસાદની સિઝનમાં

0: એ ભેજવાળા વાતાવરણમાં જે કામ અમે જે કર્યું એ એક મારા માટે બહુ ચેલેન્જિંગ ટાસ્ક હતું. ત્યાં પણ અમે માતાજીના સ્વરૂપોના ચિત્રો દોરવાના હતા અને ત્યાં પણ આ જ ચિત્રોનું કામ બાય હેન્ડ ઉપર કરવાનું હતું.
1: પ્રતિકભાઈ, અમારા શ્રોતા મિત્રો માટે સંદેશ.
0: પેઇન્ટિંગ એક એટલી સરસ વસ્તુ છે કે જેને કરવાથી સંપૂર્ણ સેટિસ્ફેક્શન મળે છે. આજના યુથને બસ એટલું જ કહેવું છે કે જો ધ્યાન ગણો તો ધ્યાન, કામ ગણો તો કામ, પણ ટેલેન્ટ ઇઝ એવરીથિંગ.
1: શ્રોતા મિત્રો, પોતાનો શોખ પોતાની કલા દ્વારા જેમણે ગુજરાતના અમદાવાદના મેટ્રો સ્ટેશન એરપોર્ટ્સને અલગ પ્રકારે ઓળખાણ આપી છે અને ગુજરાતની સર્જનાત્મકતાને જેમણે જીવંત રાખી છે, તે પ્રતિકભાઈ રાઠોડ આકાશવાણી અમદાવાદના સ્ટુડિયોઝમાં આવ્યા અને આપણી સાથે કલા પેઇન્ટિંગ્સ વિશે વાત કરી. તો તેને માટે આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.
0: થેન્ક યુ.
2: શ્રોતા મિત્રો, કાર્યક્રમમાં આપ સાંભળી રહ્યા હતા મારી સર્જન યાત્રા. આ વિષે ચિત્રકલા વિષય ઉપર પ્રતિક રાઠોડ સાથે હિતેશ માવાણીની મુલાકાત. આશા રાખીએ છીએ કે આ વાત આપને ખૂબ ગમી હશે અને ઇન્ટરેસ્ટિંગ લાગી હશે. અને હવે જઈએ કાર્યક્રમમાં આગળના પડાવ તરફ, એટલે કે આપના ફરમાઈશી ગીતો તરફ. તો પ્રથમ સાંભળીએ ઉત્તરસંડા નડિયાદથી આપણા શ્રોતા મિત્ર રમેશભાઈ એલ ભાટિયાની પસંદગીનું ગીત.
3: ફિલ્મનું નામ છે ગોમતીની શાખે, ગાયિકા હેમલતા.

0: વાહ વાહ, આ સરસ મજાના ગીત પછી
1: હવે સાંભળીએ વધુ એક ફરમાઈશી ગીત, જેની ફરમાઈશ કરી છે વીંછિયા રાજકોટથી શાંતિલાલ ઉકમચંદ માથુકિયાએ. ફિલ્મ છે અખંડ સૌભાગ્યવતી.

0: આ મસ્ત મજાના ગીત સાથે મિત્રો હવે સમય થઈ ગયો છે આજના દિવસ માટે આપની વિદાય લેવાનો. પણ હા, જતા પહેલા આપને એક વાત જણાવી દઉં કે હવે જ્યારે પણ બટર પાઉંભાજીનો ઓર્ડર આપો ત્યારે વિચારી લેજો કે આજના દિવસમાં તમે કેટલી મહેનત કરી છે અને ખરેખર બટર પાઉંભાજીની જરૂર તમારે છે કે નહીં. આજે પાઉંભાજી વિશે જાણ્યું. આવી જ રીતે બીજા કોઈ જંક ફૂડ વિશે આપ જાણવા માંગતા હો તો આપના પત્રોમાં અને ઇમેલ્સમાં જરૂર જણાવજો. તો ફરી મળવાના વાયદા સાથે આપો અનુમતિ આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદીને.
1: આવજો, ફરી મળીશું.
0: આજનો કાર્યક્રમ આપને કેવો લાગ્યો જરૂર જણાવજો. આ સરનામે નિયામક શ્રી સૈયર કાર્યક્રમ વિભાગ આકાશવાણી કેન્દ્ર આશ્રમ રોડ નવરંગપુરા અમદાવાદ 380009. આપ અમને ઇમેલ પણ કરી શકો છો. ઇમેલ આઈડી છે abadsahyar@gmail.com. આપ સાંભળી રહ્યા હતા મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર. પ્રસ્તુત કરતા હતા હિતેશ માવાણી.
2: મન કી બાત હૈ જન જન કી, સભી કી કુછ અપની સી, અનકહી વિરાસત કી, ઉમ્મીદે નયે ભારત કી. તો સુનિયે ઇસ મહિને 26 જુલાઈ સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે OTT પ્લેટફોર્મ વેવ્સ પર. માનનીય પ્રધાનમંત્રી કે પ્રસારણ કે તુરંત બાદ મન કી બાત કા પ્રાદેશિક ભાષાઓ મે અનુવાદ આપ સુન સકતે હૈ આકાશવાણી ઓર દૂરદર્શન કે સંબંધિત પ્રાદેશિક ચેનલો પર. મન કી બાત કે પ્રાદેશિક ભાષાઓ મે અનુવાદ કા પુનઃ પ્રસારણ આપ સુન સકતે હૈ રાત 8 બજે આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી પ્રાદેશિક ચેનલો પર. તો યાદ રખે રવિવાર 26 જુલાઈ સુબહ 11 બજે મન કી બાત.

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનો અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર. બપોરનો એક થવા જઈ રહ્યો છે. સાંભળીશું દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર.

આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર. 1:10 થઈ રહી છે. પ્રસ્તુત છે સુગમ સંગીતનો કાર્યક્રમ. ભગવતી કુમાર શર્માની રચના સાંભળીએ બીરેન પુરોહિતના સ્વરમાં.

બીરેન પુરોહિતના સ્વરમાં વેણીભાઈ પુરોહિતની રચના આપ સાંભળી રહ્યા હતા. સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી

0: આકાશવાણી સમાચાર યશ્વી મહેતા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સંસદના બંને ગૃહમાં નીટ પેપર લીક અને વિદ્યાર્થી પ્રદર્શન મુદ્દે વિપક્ષના હોબાળાને પગલે કાર્યવાહી સ્થગિત. કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે કહ્યું સરકાર વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા માટે પ્રતિબદ્ધ. ઈડીએ મની લોન્ડરિંગ કેસ સંદર્ભે દિલ્હી, ઉત્તરપ્રદેશ અને પંજાબમાં 8 સ્થળોએ દરોડા પાડ્યા. પૂર્વી રાજસ્થાન, ગુજરાત અને મધ્ય મહારાષ્ટ્રમાં આજે ભારેથી અતિભારે વરસાદ માટે રેડ એલર્ટ. ગ્લાસ્ગોમાં 23મા કોમનવેલ્થ ગેમ્સનું પ્રારંભ. પ્રધાનમંત્રીએ ભારતીય રમતવીરોને શુભેચ્છા પાઠવી. અને ભારતની અનાહત સિંહ વિશ્વ જુનિયર સ્કવોશ ચેમ્પિયનશીપની સેમીફાઇનલમાં પહોંચી. સમાચાર વિગતવાર. નીટ પેપર લીક અને વિદ્યાર્થીઓના પ્રદર્શન મુદ્દે વિપક્ષના વિરોધના પગલે સંસદના બંને ગૃહની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે. લોકસભા સવારે 11 વાગ્યે ફરી શરૂ થઈ ત્યારે ગૃહે કારગીલ યુદ્ધ દરમિયાન સર્વોચ્ચ બલિદાન આપનારા ભારતીય સશસ્ત્ર દળના શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. શહીદોની યાદમાં ગૃહે મૌન પાડ્યું. બાદમાં જ્યારે સ્પીકરે પ્રશ્નકાળ શરૂ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે વિપક્ષી સભ્યોએ કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણી કરતા સૂત્રોચ્યાર શરૂ કર્યા. શ્રી બિરલાએ વિપક્ષી સભ્યોને ગૃહ ચલાવવામાં સહયોગ આપવા વિનંતી કરી હતી.
1: મેરા આપ લોગો સે આગ્રહ હૈ કે સદન કો ચલાને મે સહયોગ કરે, સદન મે ગતિરોધ પેદા ન કરે, સદન સંવાદ ચર્ચા સહમતિ અસહમતિ ચિંતાઓ મુદ્દો કો ઉઠાને વાલા સદન હોતા હૈ. મેરા આપસે આગ્રહ હૈ કે આપ સહયોગ કરેંગે. સદન નહીં ચલાના ચાહતે, સદન કી કાર્યવાહી આજ 12 બજે તક કે લિયે સ્થગિત કી જાતી હૈ.
0: પરંતુ હોબાળાને કારણે લોકસભા સોમવાર સુધી સ્થગિત કરવામાં આવી છે. જ્યારે રાજ્યસભા સવારે 11 વાગે ફરી શરૂ થઈ ત્યારે ગૃહે કારગીલ યુદ્ધના શહીદોને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ અધ્યક્ષે શૂન્યકાળ શરૂ કરવાનો પ્રયાસ કર્યો અને વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ નીટ પેપર લીક અને આ બાબતે વિદ્યાર્થીઓના વિરોધનો મુદ્દો ઉઠાવ્યો. હોબાળાને પગલે ગૃહને બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવ્યું. વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી જીતેન્દ્રસિંહે જણાવ્યું સરકાર વિદ્યાર્થીઓ માટે ન્યાય સુનિશ્ચિત કરવા અને તેમના ભવિષ્ય સાથે ચેડા કરવાનો પ્રયાસ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવા પ્રતિબદ્ધ છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી સિંહે જણાવ્યું કે તેમણે આરોગ્યમંત્રી જગત પ્રકાશ નડ્ડા સાથે ગઈકાલે રાત્રે ગુરૂગ્રામની મેદાંતા હોસ્પિટલમાં સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકને મળી વિદ્યાર્થીઓની ચિંતાઓ પર વિગતવાર ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે સરકારે શ્રી વાંગચુકને રચનાત્મક વાતચીત અને સકારાત્મક હસ્તક્ષેપની ખાતરી આપી, જેના પગલે તેમણે તેમની ઉપવાસ સમાપ્ત કરવાનો નિર્ણય લીધો. ભારતીય જનતા પાર્ટીના સાંસદ શશાંક મણીએ સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકના ભૂખ હડતાલ સમાપ્ત કરવાના નિર્ણયનું સ્વાગત કર્યું. ઓલ ઇન્ડિયા રેડિયો સાથે વાત કરતા તેમણે કહ્યું સરકાર નીટ યુજી પરીક્ષા વિવાદ સહિત પેપર લીકને ગંભીરતાથી લઈ રહી છે. આ સંદર્ભમાં એક વ્યાપક કાયદો બનાવવા તરફ પણ કામ કરી રહી છે. આ દરમિયાન ભાજપના રાજ્યસભાના સાંસદ રાહુલ સિંહાએ સંસદ સંકુલથી ઓલ ઇન્ડિયા રેડિયો સાથે વાત કરતા તેમણે કહ્યું કે આ કેસમાં દોષિત કોઈને પણ છોડવામાં આવશે નહીં. સરકાર આ મુદ્દા પર ચર્ચા કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકનો ભૂખ હડતાલ સમાપ્ત કરવાનો નિર્ણય વિદ્યાર્થીઓના હિતનું રક્ષણ કરવા માટેની સરકારની પ્રતિબદ્ધતામાં તેમના વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે. એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી સિંધિયાએ કહ્યું કે જે કોઈ યુવાનોના ભવિષ્યને જોખમમાં મૂકવાનો પ્રયાસ કરશે તેને કડક સજા કરવામાં આવશે. તેમણે કહ્યું કે યુવાનોના હિતનું રક્ષણ કરવું એ સરકારની ટોચની પ્રાથમિકતા છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ ફાસ્ટટ્રેક કોર્ટની સ્થાપનાની જાહેરાતને દેશની શિક્ષણ પ્રણાલી માટે એક સીમાચિહ્નરૂપ ગણાવી. એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી પુરીએ કહ્યું કે આ પહેલ પેપર લીક માટે જવાબદાર લોકો માટે કડક સજા સુનિશ્ચિત કરશે અને આવા ગુનાઓ સામે મજબૂત પગલા તરીકે કામ કરશે. તેમણે વધુમાં જણાવ્યું કે ફાસ્ટટ્રેક કોર્ટ આ સમસ્યાથી પ્રભાવિત યુવાન વિદ્યાર્થીઓ માટે ઝડપી ન્યાય સુનિશ્ચિત કરશે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈડીએ આજે કથિત બેંક છેતરપિંડી સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં દિલ્હી, ઉત્તરપ્રદેશ અને પંજાબમાં 8 સ્થળોએ દરોડા પાડ્યા હતા. ડિરેક્ટોરેટે જણાવ્યું કે આ તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન સીબીઆઈના આશરે 450 કરોડ રૂપિયાના છેતરપિંડી કેસ સાથે સંબંધિત છે. એજન્સીએ જણાવ્યું હતું કે આ દરોડા કંપનીના પ્રમોટર્સ, તેમની સાથે સંકળાયેલી કંપની અને અન્ય સુવિધા આપનારાઓ સાથે જોડાયેલા સ્થળ પર પાડવામાં આવ્યા છે. આ સંદર્ભે વધુ તપાસ ચાલુ છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ

ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ EIR_ABAD ને ફોલો કરશો. હવામાન વિભાગે આજે પૂર્વી રાજસ્થાન, ગુજરાત અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. બિહાર, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ આવતીકાલ સુધી ભારે વરસાદની આગાહી છે. આગામી બે દિવસ સુધી ઉત્તર પૂર્વ ભારતમાં પણ આવી જ સ્થિતિ રહેશે. હવામાન વિભાગે જણાવ્યું કે આવતીકાલ સુધી તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, પશ્ચિમ બંગાળ, જમ્મુ અને કાશ્મીર, ઝારખંડ, કેરળ, માહે અને તેલંગાણામાં વાવાઝોડા અને ભારે પવન ફૂંકાય તેવી શક્યતા છે. ગુજરાતમાં ભારે વરસાદ વચ્ચે રાહત બચાવ કામગીરી વેગવાન બનાવાઈ છે. સમગ્ર વહીવટીતંત્ર રાહત બચાવ કામગીરીમાં જોતરાયું છે. ભારે વરસાદના પગલે રાજ્યના અનેક જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વહીવટીતંત્ર દ્વારા પાણીમાં ફસાયેલા નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડી

0: ભારે વરસાદ વચ્ચે રાહત બચાવ કામગીરી વેગવાન બનાવાઈ છે. સમગ્ર વહીવટીતંત્ર રાહત બચાવ કામગીરીમાં જોતરાયું છે. ભારે વરસાદના પગલે રાજ્યના અનેક જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વહીવટીતંત્ર દ્વારા પાણીમાં ફસાયેલા નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડી તેમના માટે ભોજન તથા રાત્રિ રોકાણની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા રાજ્યના સંવેદનશીલ જિલ્લામાં એનડીઆરએફ, એસડીઆરએફ અને આર્મીની ટીમ તૈનાત કરાઈ છે. રાજ્યમાં કુલ 17 એનડીઆરએફ ટીમ, 32 એસડીઆરએફ પ્લાટુન અને 6 આર્મીની ટીમ કાર્યરત છે. રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરિયાત મુજબ વધારાની ટીમ મોકલવાની તૈયારી રાખવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારના લોકોને સાવચેત રહેવા અને તંત્રની સૂચનાનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને ગુજરાતના નાગરિકોને સોશિયલ મીડિયા સંદેશ મારફતે જણાવ્યું કે ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિને કારણે અસરગ્રસ્ત નાગરિકો સાથે સરકાર મજબૂત રીતે ઉભી છે. શ્રી નવીને ગઈકાલે રાત્રે ગુજરાત ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પાસેથી રાજ્યની પરિસ્થિતિ અને અસરગ્રસ્ત વિસ્તારમાં ચાલી રહેલા રાહત અને બચાવ કામગીરી અંગે વિગતવાર માહિતી મેળવી હતી. તેમણે ખાતરી પણ આપી હતી કે અસરગ્રસ્ત નાગરિકો સુધી શક્ય તેટલી દરેક સહાય પહોંચશે. સ્કોટલેન્ડના ગ્લાસ્ગોમાં 23મા કોમનવેલ્થ ગેમ્સનો ગઈકાલે પ્રારંભ થયો છે. આ 10 દિવસીય સ્પર્ધામાં 74 દેશની ટીમ ભાગ લેશે. ઉદઘાટન સમારોહ પહેલા જ ભારતે પહેલો ચંદ્રક પોતાના નામે કર્યો છે. બોક્સર લવલીનાને બાય મળતા મહિલા 75 કિલોગ્રામ વર્ગના સેમીફાઇનલમાં સીધો પ્રવેશ મેળવ્યો છે. લવલીના 31 જુલાઈના રોજ સેમીફાઇનલમાં તાફાકી સામે પોતાનું અભિયાન શરૂ કરશે. ભારતની લોન બાઉલ્સ ટુકડીએ 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના અભિયાનની મજબૂત શરૂઆત કરી પ્રથમ દિવસે 2 મેચમાં 2 જીત નોંધાવી. આજે જિમ્નાસ્ટ તપેશ્વરનાથ દાસ, સ્વાતિશ કેપી, તપન મોહંતી અને યોગેશ્વર સિંહ પુરૂષોની ટીમ અને વ્યક્તિગત રાઉન્ડમાં ટુર્નામેન્ટની શરૂઆત કરશે. પેરા સ્વિમર RVVBK પુરૂષોની 100 મીટર ફ્રી સ્ટાઇલ S13 સ્પર્ધામાં ભાગ લેશે. શ્રીહરિ નટરાજ 50 મીટર બેકસ્ટ્રોક હિટ્સમાં તેના સાથી તરિયાઓનો સામનો કરશે. ત્યારબાદ દિવસના અંતે સેમીફાઇનલ રમાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્કોટલેન્ડના ગ્લાસ્ગોમાં કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લઈ રહેલા ભારતીય રમતવીરોને શુભેચ્છા પાઠવી છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભારતીય રમતવીરો જુસ્સા, દ્રઢ નિશ્ચય અને શ્રેષ્ઠતાની ભાવના સાથે રમશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશના રમતવીરોની કુશળતા અને સમર્પણ અસંખ્ય ભારતીયોને પ્રેરણા આપે છે. ભારતની અનાહત સિંહ વિશ્વ જુનિયર સ્કવોશ ચેમ્પિયનશીપની સેમીફાઇનલમાં પહોંચી છે. અનાહતે ક્વાર્ટર ફાઇનલમાં ઇજિપ્તની હબીબા રિઝકને હરાવી હતી. અનાહત હવે સેમીફાઇનલમાં ઇજિપ્તની બાર્બ સમેય સામે ટકરાશે. જમ્મુ અને કાશ્મીર સરકાર ઇકોટુરિઝમ નીતિ બનાવી રહી છે. 6 મહિનામાં તેને અંતિમ સ્વરૂપ આપવામાં આવે તથા સૂચિત કરવામાં આવે તેવી અપેક્ષા છે. જમ્મુમાં અમારા સંવાદદાતા જણાવે છે કે જમ્મુ અને કાશ્મીર પ્રવાસન વિભાગ ઇકોટુરિઝમ નીતિ બનાવવા માટે સક્રિયપણે કાર્યરત છે. આ નીતિનો ઉદ્દેશ્ય કુદરતી સંસાધનોનું સંરક્ષણ અને પર્યાવરણીય રીતે સંવેદનશીલ વિસ્તારનો ટકાઉ ઉપયોગ કરી પ્રવાસન પ્રવૃત્તિઓનું નિયમન કરવા, સમુદાયની ભાગીદારીને પ્રોત્સાહન આપવા અને સ્થાનિક સમુદાય માટે આજીવિકાની તક ઉભી કરવા માટે એક વ્યાપક માળખું સ્થાપિત કરવાનું છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સંસદના બંને ગૃહમાં નીટ પેપર લીક અને વિદ્યાર્થી પ્રદર્શન મુદ્દે વિપક્ષના હોબાળાને પગલે કાર્યવાહી સ્થગિત. કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે કહ્યું સરકાર વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા માટે પ્રતિબદ્ધ. ઈડીએ મની લોન્ડરિંગ કેસ સંદર્ભે દિલ્હી, ઉત્તરપ્રદેશ અને પંજાબમાં 8 સ્થળોએ દરોડા પાડ્યા. પૂર્વે રાજસ્થાન, ગુજરાત અને મધ્ય મહારાષ્ટ્રમાં આજે ભારેથી અતિભારે વરસાદ માટે રેડ એલર્ટ. ગ્લાસ્ગોમાં 23મા કોમનવેલ્થ ગેમ્સનો પ્રારંભ. પ્રધાનમંત્રીએ ભારતીય રમતવીરોને શુભેચ્છા પાઠવી. અને ભારતની અનાહત સિંહ વિશ્વ જુનિયર સ્કવોશ ચેમ્પિયનશીપની સેમીફાઇનલમાં પહોંચી. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ બપોરે 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: यह है आकाशवाणी का अहमदाबाद, बड़ौदा, राजकोट और भुज केंद्र. पेश है फौजी दोस्तों के लिए विशेष कार्यक्रम जय भारती. जय भारती सुनने वाले सभी दोस्तों का स्वागत. दोस्तों, स्कॉटलैंड के ग्लासगो शहर में 23 जुलाई से कॉमनवेल्थ खेल 2026 का मुख्य और भव्य शुभारंभ हो चुका है. उद्घाटन समारोह में राष्ट्रमंडल के 74 देश और क्षेत्रों के खिलाड़ी ने अपनी सांस्कृतिक विविधता और खेल भावना का शानदार परिचय दिया.

रे शोर। अरे बाबा शोर नहीं, शोर शोर शोर।

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર યશ્વી મહેતા વાંચે છે. છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા ભારે વરસાદે ગુજરાતને ગમરોળ્યું છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત બાદ હવે મેઘરાજા આજે ઉત્તર ગુજરાતમાં બેટિંગ કરી રહ્યા છે. આજે 6 કલાકમાં વાવ થરાદના દિયોદર અને ભાભર તેમજ પાટણ જિલ્લાના રાધનપુરમાં 6 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. ખેડા જિલ્લાના મહેમદાબાદમાં પણ આજે 5 ઇંચ વરસાદ નોંધાયો. દરમિયાન ખેડા માતર હાઇવે પર મોતીપુરા ગામ પાસે કાર ગરનાળામાં ખાબકતા 4 લોકોના કરૂણ મોત નિપજ્યા છે, જ્યારે 2 લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. વહેલી સવારથી અત્યાર સુધી રાજ્યના 239 તાલુકામાં વરસાદ પડ્યો છે. વલસાડના કાંઠા વિસ્તારમાં મીઠાના અગરોમાં વરસાદમાં હજારો ટન મીઠું ધોવાયું. દરમિયાન મોરબીમાં હળવદસરા રોડ પર પાણી ફરી વળતા રોડ બંધ કરાયો, જ્યારે સુરેન્દ્રનગરના લખતર તાલુકાના લીલાપુર પાસે રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાતા 3 થી 4 ગામનો વાહન વ્યવહાર અટવાયો. બોટાદ જિલ્લાની ખાંભડા સિંચાઈ યોજનામાં પાણીની આવકમાં વધારો થતા ડેમનો એક દરવાજો 15 સેન્ટીમીટર ખોલવામાં આવ્યો છે. દરમિયાન છોટાઉદેપુરના બોડેલી નજીક ઓરસંગ નદી 2 કાંઠે વહેતી થઈ, જ્યારે જોજવા ગામે આવેલ આડબંધ ઓવરફ્લો થયો. બીજી તરફ મહેસાણા જિલ્લાનો ધરોઈ ડેમ 45% ભરાયો છે. ભરૂચના અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઇવે પર વડોલી ગામ નજીક મુખ્ય માર્ગ પર કીમ નદીના પાણી ફરી વળતા

0: વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. દરમિયાન અસરગ્રસ્ત વિસ્તારમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ ઉપરાંત આર્મીએ પણ મોરચો સંભાળ્યો છે. કોઈપણ કટોકટીને પહોંચી વળવા એનડીઆરએફ એસડીઆરએફની કુલ 49 ટીમ અને ભારતીય સેનાની 6 ટીમ અમદાવાદ, નવસારી અને વલસાડમાં તૈનાત કરવામાં આવી છે. દમણમાં ભારે વરસાદ અને મધુબન ડેમના પાણીથી 9 માછીમારી બોટ તૂટતા અંદાજીત 8-10 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. બોટ એકબીજા સાથે અથડાવવા તેમજ પાણીના જોરદાર પ્રવાહના કારણે તૂટી ગઈ હોવાનું જાણવા મળ્યું છે. પંચમહાલમાં ભારે વરસાદથી રેલવે વ્યવહાર ખોરવાયો હતો, જેના કારણે અનેક ટ્રેન કલાકો સુધી મોડી પડતા મુસાફરને ભારે મુશ્કેલી પડી હતી. ગોધરા રેલવે સ્ટેશન પર ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા આશરે 500 મુસાફરને નિઃશુલ્ક ફૂડ પેકેટ અને પીવાના પાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું. વલસાડમાં પૂરની સ્થિતિ બાદ જનજીવન ફરી ધબકતું કરવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉચ્ચ અધિકારી સાથે મહત્વપૂર્ણ બેઠક કરી હતી. વિસ્તારમાં સ્વચ્છતા માટે તાત્કાલિક વધારાના સ્ટાફની ફાળવણી કરવા તેમજ નુકસાનીના ક્લેમ વહેલી તકે મંજૂર થાય તે માટે વીમા કંપનીને જરૂરી કામગીરી કરવા સૂચના અપાઈ હતી. આ સાથે જ પત્રકારો સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ગામડામાં પાણી ઉતરતા જ વીજ પુરવઠો પુનઃ કાર્યરત થાય તે માટે યુદ્ધના ધોરણે રિપેરિંગ કામ ચાલી રહ્યું છે, તેમજ પાણી ઉતરતા જ કેશ ડોલની સહાય માટે આજે સાંજથી જ સર્વે કામગીરી શરૂ કરી દેવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, તેમણે વિભાગોને પેપર લીકને રોકવા માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ માટે દરખાસ્ત તૈયાર કરવા નિર્દેશ આપ્યો છે અને વિભાગોએ મોડી રાત્રે તેમને ડ્રાફ્ટ સુપરત કર્યો. ગઈકાલે રાત્રે એક વીડિયો સંદેશમાં શ્રી મોદીએ કહ્યું, આ ડ્રાફ્ટમાં ફાસ્ટ ટ્રેક કોર્ટ અને કડક સજા માટેની જોગવાઈ સામેલ છે. આજે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં તેના પર ચર્ચા કરાશે. તેમણે કહ્યું કે કેબિનેટ સાથીદારોના સૂચનાનો સમાવેશ કર્યા પછી તેને અંતિમ સ્વરૂપ અપાશે.
1: ફાસ્ટ ટ્રેક કોર્ટ કે લીએ વિભાગો કો નિર્દેશ દીએ થે. વિભાગોને લગાતાર મહેનત કરકે દેર રાત મુજે મુસદ્દા ભી દે દિયા. ફાસ્ટ ટ્રેક કોર્ટ ઓર કઠોર સજા કે પ્રાવધાન કે સાથ કા યે મુસદ્દા કેબિનેટ મે ચર્ચા હોગી. કેબિનેટ કે સાથીઓ કે સુઝાવ કે બાદ ઉસકા અંતિમ રૂપ દિયા જાયેગા. ઓર સોમવાર સે સંસદ કા દૂસરા સપ્તાહ શરૂ હો રહા હૈ, તબ જલ્દ સે જલ્દ ઉસ બિલ કો સદન મે પારિત કરાને કા પ્રયાસ કિયા જાયેગા.
0: સોમનાથ સ્વાભિમાન પર્વ અટૂટ આસ્થાના 1000 વર્ષ અંતર્ગત બિહારથી સોમનાથ પધારેલા 1100થી વધુ યાત્રાળુઓ હોય પ્રથમ જ્યોતિર્લિંગના દર્શન કર્યા હતા, ત્યારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓને પ્રસાદ ભેટ અર્પણ કરી આવકારવામાં આવ્યા હતા. પરિસરમાં પરંપરાગત જીજીયા લોકનૃત્ય પ્રસ્તુત કરી સારી વર્ષા ઋતુ અને સમૃદ્ધિની શ્રદ્ધાળુઓ દ્વારા કામના કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે બિહાર અને મિથિલા વિસ્તારમાં દુર્ગાપૂજાના તહેવાર દરમિયાન આ નૃત્ય કરવામાં આવે છે. કચ્છ મ્યુઝિયમ અને પુરાતત્વ વિભાગના સંયુક્ત ઉપક્રમે કેરાના 10મી સદીના પ્રાચીન શિવ મંદિર ખાતે લાઈવ સ્કેચિંગ આઉટરીચ પ્રોગ્રામ યોજાયો હતો. કચ્છ યુનિવર્સિટીના વિઝ્યુઅલ આર્ટ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક વારસાની જાળવણીના હેતુથી તૈયાર કરાયેલ શિવ મંદિરના સ્કેચનું કચ્છ મ્યુઝિયમમાં જાહેર પ્રદર્શન યોજાશે. સાબરકાંઠા પોલીસે ડિજિટલ અરેસ્ટ સાયબર ઠગાઈને સફળતાપૂર્વક નિષ્ફળ બનાવી વૃદ્ધ દંપતીને બચાવ્યા હતા. ફ્રોડ કરનારાઓએ વૃદ્ધ દંપતીને સતત 3 દિવસ સુધી વિડીયો કોલ દ્વારા ડિજિટલ અરેસ્ટ હેઠળ રાખ્યા હતા અને 25 તોલા સોનું ઉગાડીને બિસ્કીટ બનાવવાની અને 2 લાખ રૂપિયાની ફિક્સ ડિપોઝીટ તોડી રકમ ભેગી કરવાની સૂચના આપી હતી. જો કે બેંક કર્મચારી અને સાયબર ક્રાઇમ પોલીસની સતર્કતાથી આ દંપતી બચી ગયું હતું. પોલીસે નાગરિકોને, ખાસ કરીને વરિષ્ઠ નાગરિકોને, ડિજિટલ અરેસ્ટ સ્કીમથી સતર્ક રહેવા ફરી એકવાર અપીલ કરી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ EIR News_ABAD ને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર. હવે આપ સાંભળશો રાજકોટ જિલ્લા સમાચાર પત્ર, જેના લેખક છે જયદીપ પંડ્યા. રાજકોટમાં ચોમાસામાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફેલાતો રોકવા રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. રોગચાળાની સ્થિતિમાં લોકોને ઝડપથી તબીબી સારવાર મળી રહે તે માટે જરૂરી મેડિકલ ટીમની રચના કરવામાં આવી છે. આ સાથે આરોગ્ય કેન્દ્રમાં તથા જિલ્લા સ્તરે પૂરતા પ્રમાણમાં આવશ્યક દવા, ઇન્જેક્શન્સ, જંતુનાશક દવા તેમજ ક્લોરીન પાવડર સહિતનો જરૂરી તમામ જથ્થો રાખવામાં આવ્યો છે. કોઈપણ ઇમરજન્સી સ્થિતિને પહોંચી

0: વળવા માટે રાજકોટ જિલ્લાના દરેક તાલુકા દીઠ એક એમ કુલ 11 રેપિડ રિસ્પોન્સ ટીમની રચના કરવામાં આવી છે. આ ટીમ સંભવિત અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચીને તાત્કાલિક કામગીરી શરૂ કરે તેવું આયોજન કરવામાં આવ્યું છે. કોઈ કટોકટીની પરિસ્થિતિમાં તાત્કાલિક ધોરણે જિલ્લા કક્ષાએ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તથા એપિડેમિક મેડિકલ ઓફિસરને જાણ કરવા તમામ સ્થાનિક તબીબો અને આરોગ્ય કર્મચારીને સૂચના આપવામાં આવી છે. રાજકોટ જિલ્લામાં કલેક્ટર ડોક્ટર ઓમપ્રકાશના માર્ગદર્શન મુજબ ઉપલેટા તાલુકાની ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં રાખીને એડવાન્સ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન સાથે રિસોર્સ નેટવર્ક તૈયાર રાખવામાં આવ્યું છે. ઉપલેટા તાલુકામાં કુલ 51 ગામમાં 4 વરસાદ માપક યંત્ર, 38 જેસીબી, ટ્રેક્ટર, ડમ્પર સહિત 70 જેટલા વાહન જરૂર પડીએ મદદરૂપ બની શકે તે માટે પૂર્વ તૈયારી કરવામાં આવી છે. વધુમાં ભારે વરસાદ, પૂર, વાવાઝોડા વખતે ઉપયોગમાં લઈ શકાય તેવા આશ્રય સ્થાન જેવા કે શાળા, સમાજની વાડી વગેરેના નામ, સરનામા અને ફોન નંબર સહિતની યાદી તૈયાર કરવામાં આવી છે. તાલુકામાં 51 પ્રાથમિક શાળા અને 111 સમાજની વાડીમાં જરૂર પડે અસરગ્રસ્ત લોકોને આશ્રય આપી શકાય તે માટે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા રાહત બચાવ કામગીરીમાં મદદરૂપ બની શકે તે માટે 70 જેટલા તરવૈયા તેમજ સ્વયંસેવક સહિત સેવાભાવી સંસ્થાઓની પણ યાદી તૈયાર રાખવામાં આવી છે. તાલુકામાં 30 સભ્યની એનડીઆરએફની ટીમ પૂરતા સંસાધનો સાથે તૈનાત રાખવામાં આવી છે. રાજકોટના તરગડીયાના ત્રિમંદિર ખાતે પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી થઈ, જે નિમિત્તે રાજકોટ જિલ્લા ખેતીવાડી કચેરી દ્વારા આયોજિત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી શ્રી મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાજકોટ જિલ્લાના કુલ 1,91,819 ખેડૂતના ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 23મા હપ્તાના કુલ 38.38 કરોડ રૂપિયાની આર્થિક સહાય સિદ્ધિ જમા થઈ હતી. આ કાર્યક્રમમાં મિલેટના આહારથી વજન ઘટાડવા, બીપી, ડાયાબિટીસ, હૃદયરોગ થી બચવા, હળવા ધાન્યનો ઉપયોગ તથા પ્રાકૃતિક ખેત પદ્ધતિ વિશે માર્ગદર્શન અપાયું હતું. રાજકોટ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને રાજકોટ જિલ્લા કક્ષાની નાર્કો કોઓર્ડિનેશન સેન્ટરની બેઠકમાં વિવિધ વિભાગ દ્વારા નાર્કોટિક્સ ડ્રગ્સ વિરોધી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. ભારત સરકારના ડ્રગ્સ ફ્રી ઇન્ડિયા કેમ્પેનનું અસરકારક અમલ થાય તે હેતુથી ડ્રગ્સ, નશીલી દવા તેમજ શાળાના આસપાસ તમાકુનું વેચાણ કરનાર વિરુદ્ધ સઘન કાર્યવાહી કરવા ડોક્ટર ઓમપ્રકાશે સૂચના આપી હતી. રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ વિભાગ દ્વારા એન્ટી નાર્કોટિક્સ ડ્રગ્સ ઝુંબેશ અન્વયે એક માસમાં કુલ 54,16,000ની કિંમતનું 108 કિલો નશીલા પદાર્થનો જથ્થો ઝડપી પાડ્યો હોવાનું તેમજ ગોંડલ તાલુકા પોલીસ દ્વારા 7,56,000ની કિંમતની નશાકારક 225 ટેબ્લેટ ઝડપી એનડીપીએસ એક્ટ અન્વયે કામગીરી કરવામાં આવી હોવાની માહિતી પોલીસ અધિકારીએ આપી હતી. રાજકોટ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા માર્ગ સલામતી અને જિલ્લા હાઇવે ટાસ્ક ફોર્સની બેઠક યોજાઈ હતી, જેમાં સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ હાઇવે પર માર્ગ અકસ્માત માટે જવાબદાર ગેરકાયદેસર મીડિયન ગેપ, રોડ સાઇડ દબાણ તેમજ રોડ પરના ખાડા દૂર કરવા સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. આ સાથે જ રાજકોટ જિલ્લા સમાચાર પત્ર અહીં સમાપ્ત થયો, જેના લેખક હતા જયદીપ પંડ્યા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર. બપોરના 2:40 થઈ રહી છે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ.

આપ સાંભળી રહ્યા હતા આરતી મુનશીને, રચના હતી સુરેશ દલાલની. હવે સાંભળીએ અનાર કઠિયારા અને આરતી મુનશીને, રચના છે સુરેશ દલાલની.

હમણાં જ સાંજે 5:10 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર, 5:45 લોકસંગીત, કલાકારો ગોવિંદભાઈ વાઘેલા અને ધવલ નાયક, 6:30 યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી, 7:00 આપ સાંભળશો ગીતો, 7:22 ખેડૂત ભાઈઓ માટેનો કાર્યક્રમ ગામનો ચોરો, રાત્રે 8:00 સંસદ સમીક્ષા અમારા દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું. ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સૂરમાધુરી રાત્રે 8:15, 8:30 ગુજરાતી ગીતો, 9:15 સ્પોટલાઇટ કાર્યક્રમ અમારા દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું. આજ કે ફનકારનો સમય રહેશે રાત્રે 9:30 અને રાત્રે 10:00 રજૂ કરીશું નાટક મેઘદૂત. કવિ કુલગુરુ કાલિદાસ રચિત સંસ્કૃત કાવ્ય મેઘદૂતમ પર આધારિત રેડિયો નાટક. રેડિયો નાટ્ય રૂપાંતર નવનીત શુક્લ, પ્રસ્તુતિ મંજુલા શાહ અને દેવાંગ ભટ્ટ. કાર્યક્રમોની વિગતો બાદ હવે જોઈએ પોલીસ જાહેરાત અંતર્ગત ખોવાયેલી વ્યક્તિઓ અંગેની જાહેરાત. પોલીસ અધિક્ષકની કચેરી વાવ થરાદની એક યાદી અનુસાર ગુમ થનાર વ્યક્તિ છે અલકાબેન મુકેશભાઈ નાગજીભાઈ ઠાકુર, જેઓ તારીખ 5/6/2026 રોજ ગામ પારડી મીઠી તાલુકો દિયોદર જિલ્લો વાવ થરાદથી ગુમ થયેલ છે. તેમની વિગતો આ પ્રમાણે છે. ઉંમર 19 વર્ષ, રંગે ખંવાળા, શરીરે પાતળા બાંધાના છે, ઊંચાઈ આશરે 5 ફૂટ. તેમણે ક્રીમ કલરની સાડી પહેરેલી છે જેમાં કાળા કલરના ટપકા તથા ગુલાબી કલરની લેશપટ્ટી છે. તેઓ ગુજરાતી તથા હિન્દી ભાષા જાણે છે. પોલીસ અધિક્ષકની કચેરી વાવ થરાદની એક અન્ય યાદી અનુસાર ગુમ થનાર વ્યક્તિ છે વિમળાબેન ભવાનભાઈ નાનજીભાઈ ઠાકુર, જેઓ તારીખ 5/6/2026 રોજ ગામ માધુપુરા તાલુકો

ઓળખાવકો સુઈગામ, જિલ્લો વાવથરાથી ગુમ થયેલ છે. તેમની વિગતો આ પ્રમાણે છે. ઉંમર 18 વર્ષ, રંગે ખૂંવાણા, શરીરે પાતળા માધાના છે, વાળનો રંગ કાળો છે, ઊંચાઈ આશરે 5.5 ફૂટ. તેમણે પોપટી કલરનો પંજાબી ડ્રેસ પહેરેલો છે તથા કાળા કલરનો લેંગો પહેરેલો છે. તેઓ ગુજરાતી તથા હિન્દી ભાષા જાણે છે. પોલીસ અધિક્ષકની કચેરી વાવથરાદની એક અન્ય યાદી અનુસાર ગુમ થનાર વ્યક્તિ છે સુરેશપુરી વસંતપુરી ગોસ્વામી, જેઓ તારીખ 7/6/2026 રોજ ગામ દેદરડા, તાલુકો થરાદ, જિલ્લો વાવથરાદથી ગુમ થયેલ છે. તેમની વિગતો આ પ્રમાણે છે. ઉંમર 28 વર્ષ, રંગે શ્યામ, શરીરે પાતળા માધાના છે, ઊંચાઈ આશરે 5 ફૂટ, વાળનો કર કાળા કલરનો, આંખો કાળી છે. તેમણે કાળા કલરનું શર્ટ તથા કાળા કલરનું લોઅર પહેરેલું છે. તેઓ ગુજરાતી તથા હિન્દી ભાષા જાણે છે. જે કોઈને આ વ્યક્તિઓ અંગે માહિતી કે પતો મળે તેમણે નજીકના પોલીસ મથકે જાણ કરવા વિનંતી, અથવા તો ઇમેલ એડ્રેસ sp-vavtharad@gujarat.gov.in ઉપર જાણ કરવા વિનંતી. કાર્યક્રમોની વિગતો અને પોલીસ જાહેરાત અંતર્ગત ખોવાયેલી વ્યક્તિઓ અંગેની જાહેરાત આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. અને હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર. કાર્યક્રમની શરૂઆત કરીશું મોહમ્મદ રફી અને ગીતા દત્તે ગાયેલા કાલાબજાર ફિલ્મના ગીતથી.

કાર્યક્રમ પ્રસ્તાવો મંગાવવા માટેની એક સૂચના સાંભળશો. પ્રસાર ભારતી દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિસ ઇન્વાઇટિંગ પ્રોગ્રામ પ્રપોઝલ્સ NIPP હેઠળ પાત્ર પ્રોડક્શન હાઉસ, નિર્માતાઓ, યોગ્ય નિયોજકો, એગ્રીગ્રેટર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સ પાસેથી આકાશવાણી પર પ્રસારિત કરવા માટે રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. NIPPનો મુખ્ય હેતુ આકાશવાણીના કાર્યક્રમોને નવીન અને ઉચ્ચ ગુણવત્તાવાળી ઓડિયો સામગ્રીથી સમૃદ્ધ બનાવવાનો, બાહ્ય સ્ત્રોતો દ્વારા કાર્યક્રમોની વિવિધતામાં વધારો કરવાનો, પ્રાદેશિક કન્ટેન્ટને પ્રોત્સાહન આપવાનો, માન્ય કન્ટેન્ટ સોર્સિંગ વ્યવસ્થા દ્વારા આર્થિક રીતે સક્ષમ બનાવવાનું છે. આકાશવાણી નેટવર્ક પર પ્રસારણ કરવા માટે આ મુજબના મોડ્સ હેઠળ રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. રેવન્યુ શેરિંગ મોડ, સ્પોન્સર્ડ પ્રોગ્રામ મોડ, લો કોસ્ટ કમિશનિંગ એન્ડ લાયસન્સ ફી, રોયલ્ટી મોડ અને ગ્રેટિસ મોડ. કાર્યક્રમના ફોર્મેટ આ પ્રકારના હોવા જોઈએ: રેડિયો નાટકો અથવા નાટ્ય શ્રેણી, રેડિયો ફીચર્સ, દસ્તાવેજી શ્રેણી, વાર્તા કથન, ઓડિયો સિરીઝ, ઇનોવેટિવ ફોર્મેટ આધારિત કાર્યક્રમોની શ્રેણી, પોડકાસ્ટ સિરીઝ, ક્વિઝ કોમ્પિટિશન, સંગીત આધારિત કાર્યક્રમો જેમાં શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય, સુગમ સંગીત અને લોકસંગીત. કાર્યક્રમો AIR બ્રોડકાસ્ટ કોડ તથા કોમર્શિયલ એડવર્ટાઇઝિંગ કોડને અનુરૂપ હોવા જોઈએ. આ કાર્યક્રમો હિન્દી, અંગ્રેજી કે નિર્ધારિત પ્રાદેશિક ભાષાઓમાં તૈયાર કરવાના રહેશે. દરેક એપિસોડની અવધિ અપવાદરૂપ પરિસ્થિતિઓને બાદ કરતા 14 મિનિટ અથવા 28 મિનિટની હોવી જોઈએ. NIPP હેઠળ તૈયાર થયેલ યોગ્ય

0: યોગ્ય કાર્યક્રમોનું પ્રસારણ પ્રસાર ભારતી આકાશવાણીના નિર્ણય મુજબ આકાશવાણી નેટવર્ક જેમાં રાષ્ટ્રીય પ્રાદેશિક અને સ્થાનિક રેડિયો સ્ટેશનો પર થઈ શકે છે. વધુ માહિતી માટે પ્રસાર ભારતી અને આકાશવાણીની વેબસાઇટ prasarbharati.gov.in/nipp અથવા akashvani.gov.in/files/nipp.pdf ની અવશ્ય મુલાકાત લો. જાહેરાત પૂરી થઈ.
1: મન કી બાત હૈ જન જન કી, સભી કી કુછ અપની સી, અનકહી વિરાસત કી, ઉમ્મીદે નયે ભારત કી. તો સુનિયે ઇસ મહિને 26 જુલાઈ સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે OTT પ્લેટફોર્મ વેવ્સ પર. માનનીય પ્રધાનમંત્રી કે પ્રસારણ કે તુરંત બાદ મન કી બાત કા પ્રાદેશિક ભાષાઓ મે અનુવાદ આપ સુન સકતે હૈ આકાશવાણી ઓર દૂરદર્શન કે સંબંધિત પ્રાદેશિક ચેનલો પર. મન કી બાત કે પ્રાદેશિક ભાષાઓ મે અનુવાદ કા પુનઃ પ્રસારણ આપ સુન સકતે હૈ રાત 8 બજે આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી પ્રાદેશિક ચેનલો પર. તો યાદ રખે, રવિવાર 26 જુલાઈ સુબહ 11 બજે મન કી બાત.
0: અને હવે સમજશો કિશોર કુમારે ગાયેલું મંઝિલ ફિલ્મનું ગીત.

કિશોર કુમારે ગાયેલું ચલતી કા નામ ગાડી ફિલ્મનું ગીત આપે સાંભળ્યું, અને હવે સાંભળશો મુકેશ અને લતા મંગેશકરની ફિલ્મ મિલન.

करे शोर, अरे बाबा शोर नहीं, शोर शोर शोर। हाँ।

0: શું આજનું સોશિયલ મીડિયા આપણને દરેક સ્ત્રીની વાત કહી શકે છે?
1: શું આજનો મોબાઈલ સ્ત્રીના અંતરની છબી દેખાડી શકે છે?
0: શું તમારા ચેટ બોક્સમાં સ્ત્રી હૃદયની વણ કહેવાયેલી વાતો છે?
1: શું સ્ત્રી પોતે પોતાની વાત કહી શકે છે ખરી?
0: મહોતું વાર્તાકાર રામ મોરે લિખિત વાર્તા સંગ્રહનું ધારાવાહિક પઠન અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી. તારીખ 6 જુલાઈ 2026 થી દર સોમવારે બપોરે 12:30 વાગે સાંભળવાનું ચૂકતા નહીં.
2: મહોતું.
3: મન કી બાત હૈ જન જન કી, સભી કી કુછ અપની સી, અનકહી વિરાસત કી, ઉમ્મીદે નયે ભારત કી. તો સુનિયે ઇસ મહિને 26 જુલાઈ સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે OTT પ્લેટફોર્મ વેવ્સ પર. ઇસકે અતિરિક્ત આકાશવાણી ઓર દૂરદર્શન કે યુટ્યુબ ચેનલ ઓર પ્રસાર ભારતી કે એપ ન્યૂઝ ઓન એર ઓર OTT પ્લેટફોર્મ વેવ્સ પર સજીવ પ્રસારણ લાઇવ સ્ટ્રીમિંગ કે માધ્યમ સે. તો યાદ રખે, રવિવાર 26 જુલાઈ સુબહ 11 બજે મન કી બાત.
4: લતા મંગેશકર અને કિશોર કુમારના યુગલ સ્વરોમાં હવે સાંભળશો અજનબી ફિલ્મો ગીત.

અને આ સાથે જ આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર અહીં સમાપ્ત કરીએ છીએ. અને હવે પ્રસ્તુત છે લોક સંગીતનો કાર્યક્રમ, જેમાં સૌપ્રથમ સાંભળશો ગોવિંદભાઈ વાઘેલાના કંઠમાં તોરલની રચના.

શ્રોતા મિત્રો, આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો લોકસંગીતનો કાર્યક્રમ. રેલવે સંબંધી એક અગત્યની સૂચના સાંભળશું. રેલવે સેવા અમદાવાદ મંડળની એક યાદી અનુસાર પશ્ચિમ રેલવેના બિલીમોરા રેલખંડમાં પાણી ભરાવાને કારણે મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રેલ વ્યવહારને અનિશ્ચિત સમય સુધી સ્થગિત કરવામાં આવે છે, જેને કારણે તારીખ 24/7/2026 રોજ આ ટ્રેનો સંપૂર્ણપણે રદ થશે. ટ્રેન નંબર 22954 અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ, 29209 વલસાડ વડનગર સુપરફાસ્ટ એક્સપ્રેસ, 69185 અમદાવાદ વિરમગામ મેમુ, 59510 વિરમગામ મહેસાણા પેસેન્જર, 12010 અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ, 20902 ગાંધીનગર કેપિટલ મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ, 19034 અમદાવાદ વલસાડ ગુજરાત ક્વીન એક્સપ્રેસ, 12933 બાંદ્રા ટર્મિનસ અમદાવાદ કર્ણાવતી એક્સપ્રેસ, 19417 બોરીવલી અમદાવાદ એક્સપ્રેસ. આ ઉપરાંત અમદાવાદ વિરમગામ રેલખંડ પર છારોડી અને વિરમગામ સ્ટેશનો વચ્ચે પાણી ભરાવાને કારણે સંપૂર્ણ રદ થયેલી ટ્રેનો આ મુજબ રહેશે. 69186 અને 69185 વિરમગામ અમદાવાદ વિરમગામ મેમુ, 59512 અને 59511 વિરમગામ મહેસાણા વિરમગામ એક્સપ્રેસ, 22925 અમદાવાદ ઓખા વંદે ભારત, 22926 ઓખા અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ. આ ટ્રેન 25/7/2026 સુધી રદ કરવામાં આવી છે. આંશિક રદ થયેલી ટ્રેનોમાં 20960 વડનગર વલસાડ સુપરફાસ્ટ એક્સપ્રેસ, જે આજે વડનગરના બદલે ગાંધીનગર કેપિટલથી શરૂ થશે, 19119 ગાંધીનગર કેપિટલ વેરાવળ ઇન્ટરસિટી એક્સપ્રેસ, જે 24/7/2026 રોજ ગોરાઘુમા સુધી જશે અને ગોરાઘુમાથી વેરાવળ વચ્ચે રદ થશે. ટ્રેન નંબર 19120 વેરાવળ ગાંધીનગર કેપિટલ ઇન્ટરસિટી એક્સપ્રેસ, જે

આજના દિવસ માટે રદ થયેલ છે. ટ્રેન નંબર 19119 ગાંધીનગર કેપિટલ વેરાવળ ઇન્ટરસિટી એક્સપ્રેસ તારીખ 25/7/2026 ગાંધીનગર કેપિટલ સુરેન્દ્રનગર વચ્ચે રદ રહેશે. જે ટ્રેનોનું માર્ગ પરિવર્તન કરવામાં આવ્યું છે તેમાં 16335 ગાંધીધામ નાગરકોઇલ એક્સપ્રેસ, 9480T 802 ધાંગધ્રા અમદાવાદ નમો ભારત રેપિડ રેલ, ટ્રેન નંબર 11463 વેરાવળ જબલપુર એક્સપ્રેસ. આ ટ્રેનોનું સંચાલન વિરમગામ કટોસણ રોડ કલોલ અમદાવાદના માર્ગે કરવામાં આવશે. ટ્રેન નંબર 26902 વેરાવળ સાબરમતી વંદે ભારત એક્સપ્રેસ, જે 24/7/2026 રોજ વિરમગામ મહેસાણા સાબરમતી વચ્ચે દોડશે. ટ્રેન નંબર 22957 ગાંધીનગર કેપિટલ થી વેરાવળ સોમનાથ એક્સપ્રેસ, જે 24/7/2026 દિવસે ગાંધીનગર કેપિટલ કલોલ અને મહેસાણાના માર્ગે દોડશે. જે ટ્રેનોના સમયમાં પ્રસ્થાનના સમયમાં ફેરફાર થયો છે તે ટ્રેનો આ મુજબ છે. 12297 અમદાવાદ પુણે દુરંતો એક્સપ્રેસ, જે 24/7/2026 તેના નિર્ધારિત પ્રસ્થાન સમયે રાત્રે 10:30 વાગ્યાને બદલે 25/7/2026 રોજ સવારે 2:10 અમદાવાદથી તેનો સમય રહેશે. જ્યારે 12268 હાપા મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ, જે 24/7/2026 રોજ તેના નિર્ધારિત સમય અને માર્ગ મુજબ દોડશે, તેને રદ કરવામાં આવી નથી. મુસાફરોને વિનંતી કે મુસાફરી શરૂ કરતા પહેલા પોતાની ટ્રેનની તાજી સ્થિતિ ભારતીય રેલવેની સત્તાવાર વેબસાઇટ NTES અથવા રેલ મદદ દ્વારા અવશ્ય તપાસી લેવી. અગત્યની સૂચના પૂરી થઈ. લોકસંગીતના કાર્યક્રમમાં હવે સાંભળશો ધવલ નાયકના કંઠમાં લોકગીતો.

ધવલ નાયકે ગયેલા લોકગીત સાથે જ આજનો લોકસંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યો. બરાબર 6:15 આપ સાંભળશો સિંધીમાં સમાચાર.

જરા વિચારો, ઘેર તમારી કોઈ રાહ જોઈ રહ્યું છે.

0: કાકા, તમને શરમ નથી આવતી એમ રસ્તા પર કચરો ફેંકતા?
1: શરમ લે, એમ શેની શરમ?
0: તમે સવારે ઉઠીને બ્રશ કર્યું,
1: હા,
0: પછી નાઈ ધોઈને તમારા શરીરને સ્વચ્છ કર્યું, આ ધોયેલા નવા કપડાં પહેરીને બહાર નીકળ્યા કે નહીં?
1: તે તો નાઈએ એટલે ધોયેલા કપડાં પહેરવા જ પડે ને, એમ ગંધાતું થોડું રહેવાય.
0: બસ, તમે તમારા શરીર માટે આટલું ધ્યાન રાખો છો કાકા, તો ધરતી માતાનું થોડું તો ધ્યાન રાખો. એ સ્વચ્છ રહેશે તો તમે સ્વસ્થ રહેશો, એ વાત સમજી લેજો.
1: ભૂલ થઈ ગઈ દીકરી, ભૂલ થઈ ગઈ. આ કચરાની કોથળી મેં ઉપાડી લીધી અને હવેથી હું એને કચરા ટોપલીમાં જ નાખીશ.
2: ભારત સ્વચ્છ તો આપણે સ્વસ્થ. સ્વચ્છ ભારત અભિયાન, એક ડગલું સ્વચ્છતા તરફ.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો રાજકોટ, વડોદરા, અમદાવાદ અને ભુજ સહ પ્રસ્તુત કાર્યક્રમ યુવાણી, પ્રસ્તુતિ આકાશવાણી રાજકોટ. કાર્યક્રમ પ્રસ્તુતિ પાર્થ જાની, કાર્યક્રમ નિર્માણ સુધીર દત્તા.

હેલો દોસ્તો, ફરી એક વખત હું આપનો નિયર એન્ડ ડિયર રેડિયો સાથી પાર્થ જાની લઈને આવી ગયો છું તમારા સૌનો મનપસંદ કાર્યક્રમ કે જેનું નામ છે યુથ આઇકન યુ વાણી આકાશવાણી. દોસ્તો, આજે આપણે જોઈએ છીએ કે ઠેર ઠેર ચોમાસું બેસી ગયું છે અને ઘણી જગ્યાએ પુષ્કળ વર્ષા થઈ રહી છે, તો ક્યાંક બહુ ઓછો વરસાદ છે. પણ જ્યારે વરસાદની સિઝન હોય ત્યારે પ્રકૃતિ સોળે કલાએ ખીલી ઉઠી હોય છે, અને ત્યારે આ સિઝનની અંદર આપણે અમુક અમુક જગ્યાએ ફરવા માટે પણ જતા હોઈએ છીએ, અને કુદરતી નજારો જે છે, સૌંદર્ય છે, તેને માણવા માટે આપણે આપણા પરિવાર, આપણા મિત્રો સાથે ગમે ત્યારે રખડવા નીકળી જતા હોઈએ છીએ. તો દોસ્તો, આજે આપણે એવી આ યુથ આઇકનની અંદર વાત કરવાની છે, એવા વ્યક્તિને આપણે મળવાના છે કે જેઓ આપણને પ્રકૃતિની એકદમ નજીક લઈ જશે, અને સાથે સાથે આપણને એ પણ કહેશે કે ત્યાં માહોલ કેવો હોય છે અને તમે એની અરસપરસ રહો તો તમે કેવો એક્સપિરિયન્સ કરી શકો છો. જી હા દોસ્તો, આજે આપણે જે વાત કરવાના છીએ તે વિષય છે ગુજરાતનું વન્ય જીવન અને એમાં પણ સિંહ. અને એના વિશે આપણને વાત કરવાના છીએ વન્યજીવ પ્રેમી, પર્યાવરણ પ્રેમી એવા હિતેશભાઈ દવે. તો ચાલો દોસ્તો, મૂળું ન કરતા સાંભળીએ આપણે હિતેશભાઈ દવેને કે જેઓ આપણને વન્ય જીવન વિશે કહેવાના છે અને એમાં પણ ખાસ કરીને સિંહોની પ્રકૃતિ કેવી હોય છે. શું તેઓ માનવ ભક્ષી હોય છે? શું તેઓ માણસોને નુકસાન કરે છે કે નહીં? આ તમામ બાબતો છે આપણને વ્યવસ્થિત રીતે સમજાવવાના છે, કહેવાના છે. તો ચાલો દોસ્તો, સાંભળીએ આપણે હિતેશ દવેને વન્ય જીવનની વાતો સાથે. પરંતુ દોસ્તો, આ શ્રેણી ચાલુ કરીએ એની પહેલા માણીએ, સાંભળીએ એક મસ્ત મજાનું ગીત જેના શબ્દો છે મેરે નેના સાવન ભાદો. ફિલ્મ છે મહેબૂબા, ગીત ગાયું છે લતા મંગેશકર અને કિશોર કુમારે, સંગીત આપ્યું છે આર ડી બર્મને, લિરિક્સ લખ્યા છે આનંદ બક્ષીએ. તો પ્રસ્તુત છે તમારા સમક્ષ આ મસ્ત મજાનું વરસાદી સોંગ મેરે નેના સાવન ભાદો.

વન્ડરફુલ મ્યુઝિકલ બ્રેક બાદ ફરી વખત તમારા સૌનું સ્વાગત છે દોસ્તો. તો ચાલો દોસ્તો માણીએ સાંભળીએ હિતેશભાઈ દવેને, જેઓ આપણને વાત કરવાના છે ગુજરાતનું વન્ય જીવન સિંહ વિશે. અને આ ઇન્ટરવ્યૂ લીધો છે સુધીર દત્તાએ. તો માણીએ આ ઇન્ટરવ્યૂ.

મિત્રો, આપણા ગુજરાતમાં અનેક એવા દર્શનીય સ્થળો છે કે જ્યાં ફરવા માટે દૂર સુદૂરથી યાત્રીઓ આવે છે. આપણું ગીરનું જંગલ અને એશિયાટિક સિંહો એ આજે વિશ્વ પ્રસિદ્ધ છે. અનેક લોકો આની મુલાકાત લઈ ચૂક્યા છે. આજના કાર્યક્રમમાં આપણે આપણા વન્યજીવનની વાત કરવી છે. ખાસ કરીને વન્યજીવનમાં સિંહનું શું મહત્ત્વ છે,

0: આપણા કેસરી સિંહની ડણક વિશ્વમાં ખૂણે ખૂણે સંભળાય છે, ત્યારે આ એશિયાટિક લાયન વિશેની કેટલીક રસપ્રદ માહિતી અને વાતો અને જાણકારી મેળવીએ. કાર્યક્રમમાં ગુજરાતનું વન્યજીવનમાં જે સિંહની ભૂમિકા છે તેની વિશેની માહિતી આપી રહ્યા છે શ્રી હિતેશ દવે. તો આપણે સૌ સાથે મળી અને આ કેસરી સિંહની માહિતીનો લાહો લઈએ.
1: ભારતીય સિંહ અને આફ્રિકન સિંહમાં થોડું જ અંતર છે, જે કુદરતી આબોહવા, જંગલ, ખોરાક વગેરેના કારણે જોવા મળે છે. ગીરનો સિંહ આફ્રિકન સિંહ કરતાં કદમાં જરા નાનો છે. ગીરના સિંહના પેટ નીચે ઝાલર જેવો ચામડીનો પટ્ટો જોવા મળે છે, જે આફ્રિકન સિંહમાં જોવા મળતો નથી. આફ્રિકન સિંહ નરની કેસવાળી વધારે ઘટાદાર દળદાર હોય છે, જ્યારે ભારતીય સિંહની કેસવાળી તેના પ્રમાણમાં ઓછી ઘટાદાર લાગે છે. ભારતીય સિંહ માનવ વસાહતથી ટેવાયેલો જોવા મળે છે અને સામાજિક પ્રાણી છે. સિંહ પ્રતિભાવંત ખુમારીવાળું સામાજિક ખાનદાન સહવાસી પ્રાણી અને શક્તિશાળી પ્રાણી છે, જેનો વિશ્વાસ થઈ શકે છે. જ્યારે બીજા પ્રાણીઓ વાઘ દીપડો રીછનો વિશ્વાસ થઈ શકે નહીં. સિંહની લંબાઈ મોઢાથી લઈ પૂંછડી સુધીમાં 9 થી 9.5 ફૂટ જેટલી જોવા મળે છે. સિંહણ માદા થોડી નાની હોય છે. નર સિંહને માથે ગળા પર કેસવાળી હોય છે. ઉંમરની સાથે તે વધતી જાય છે, જ્યારે માદાને કેસવાળી હોતી નથી. સિંહના મોઢામાં 25 થી 30 જેટલા દાંત હોય છે. ઉપર નીચે 2 મોટા દાંત હોય છે. આગળના પંજામાં 5-5 નહોર અથવા નખ અને પાછળના પંજામાં 4-4 નહોર અથવા નખ એમ મળી કુલ 18 નખ સિંહના પગમાં જોવા મળે છે. નર સિંહનું વજન 180 થી 225 કિલોગ્રામ અને માદા સિંહણનું વજન 150 થી 175 કિલોગ્રામ જેટલું જોવા મળે છે. જ્યારે સિંહનું આયુષ્ય જંગલમાં કુદરતી અવસ્થામાં 14 થી 20 વર્ષ અને પ્રાણીઘરમાં 15 થી 25 વર્ષ નોંધાયેલ છે. સિંહ વજનદાર પરંતુ શક્તિશાળી પ્રાણી છે, તેથી તે 40 થી 50 કિલોમીટરની ઝડપે દોડી શકે છે અને લંબાઈમાં 15 થી 20 ફૂટ જેટલું કૂદી શકે છે. ઊંચાઈમાં 10 થી 15 ફૂટ કૂદી શકે છે. એક રાત્રિ દરમિયાન આશરે 30 થી 40 કિલોમીટરનું અંતર કાપી શકે છે. પુખ્ત સિંહ આશરે 18 થી 22 કિલો ખોરાક ખાઈ શકે છે અને તેને ખોરાક પચાવવા અંદાજે 15 થી 20 લીટર પાણીની જરૂર પડે છે. ત્યારે તેણે લીધેલા ખોરાક 60 થી 72 કલાકમાં તેને પચે છે. ભરપેટ ખોરાક લીધા બાદ 3 થી 5 દિવસ બાદ તેને ખોરાકની જરૂર પડે છે અને 6 થી 10 દિવસ સુધી ખોરાક વિના રહી શકે છે. સિંહના ખોરાકમાં મુખ્યત્વે સાબર, નીલગાય, ચિત્તલ, જંગલી ડુક્કર, પાલતુ ગાય, ભેંસ વગેરે પ્રાણીઓ છે. સિંહનર અને માદા સિંહણના ગ્રુપનો અલગ અલગ વિસ્તાર હોય છે. એક અથવા બેના ગ્રુપમાં રહેતા નર સિંહનો વિસ્તાર 25 થી 30 કિલોમીટર જેટલો હોય છે, જ્યારે માદા સિંહણ ગ્રુપનો વિસ્તાર 20 થી 40 કિલોમીટર જેટલો જોવા મળે છે. નર સિંહ જન્મ બાદ 4 વર્ષ બાદ પુખ્ત બને છે અને માદા સિંહણ 3 થી 4 વર્ષની ઉંમરે ગર્ભાધાન કરી શકે છે, પરંતુ સિંહણ માદા 5 વર્ષની ઉંમરે તેની પ્રજનન શક્તિ પૂર્ણ કક્ષાએ ખીલે છે. સિંહ 1 થી વધુ સિંહણ સાથે સંવનન કરે છે. સિંહણ ગર્ભધારણ કરે પછી 110 થી 120 દિવસ બાદ 1 થી 3 બચ્ચાને જન્મ આપે છે. જન્મ થયા બાદ 9 થી 12 દિવસ પછી બચ્ચાની આંખ ખુલે છે. જન્મ બાદ 4 વર્ષ સુધી બચ્ચા માતાની સાથે ગ્રુપમાં રહે છે. નર સિંહ બચ્ચા 4 વર્ષ બાદ પુખ્ત થતાં માદા સિંહણ તેને ગ્રુપમાંથી અલગ કરી દે છે અને માદા સિંહણ બચ્ચા પુખ્ત થયા બાદ પણ માતાના ગ્રુપમાં જ જોડાયેલા રહે છે. સિંહ આરામપ્રિય, ગરમીથી દૂર

0: રહેવાવાળું પ્રાણી દિવસના મોટા ભાગ ઠંડકવાળી જગ્યાએ આરામ કરે છે અને સૂર્યાસ્ત થતાં જ જંગલમાં શિકાર, ભોજન, ખોરાક માટે રાત દરમિયાન ફરે છે. સિંહની ડણક તેની શક્તિ અને તેના વિસ્તારની સીમાઓ પ્રદર્શિત કરવા માટે હોય છે. નર સિંહની ડણક 2 થી 3 કિલોમીટર સુધી સંભળાય છે. સિંહ અને સિંહણની ડણકમાં હુંકારમાં તફાવત હોય છે, જે સ્થાનિક લોકો તથા વન વિભાગના અનુભવી કર્મચારીઓ આસાનીથી સમજી શકે છે. સિંહ ખરેખર રોયલ રાજવી પ્રાણી છે. તેનું જીવન, તેની રહેણીકહેણી, તેનો વર્તાવ, તેનો સ્વભાવ રાજવી અને મહારાજાને છાજે તેવો જોવા મળે છે. સિંહ ક્યારેય પણ માણસભક્ષી હોતો નથી. સિંહ રાજવી અને સામાજિક પ્રાણી હોવાના કારણે તે ગીર વિસ્તારના માલધારી અને જંગલની આસપાસના ગામડાના રહેવાસીઓ સાથે વર્ષોથી સંકલન, સહજીવન, સહ અસ્તિત્વ ટકાવી શક્યો છે. ગીર વિસ્તારમાં હિરણ, સિંગોડા, શેત્રુંજી, મચ્છુંદ્રી, દાતરવાળી નદીઓ આવેલી છે, જે બારે માસ પાણીના સ્ત્રોતોથી ભરપૂર રહે છે. આ રાજવી પ્રાણીની તરસ છીપાવે છે. કમલેશ્વર ડેમ, હિરણ એક ડેમ, સિંગોડા ડેમ, રાવલ ડેમ અને મચ્છુંદ્રી ડેમ વિસ્તાર સદાય પાણીના ભરપૂર સ્ત્રોતથી છવાયેલા રહી આ રાજવી પ્રાણીને જીવન બક્ષી રહ્યા છે. આપણું ગીરનું જંગલ સૂકું પાનખર પ્રકારનું જંગલ છે. ગીરના જંગલમાં એશિયાટિક લાયન હોવા ઉપરાંત દીપડા, જરખ, શિયાળ, લોમડી, જંગલી ભૂંડ, ઘોરખોદિયા, કીડીખાવ વગેરે વન્ય પ્રાણીઓ જોવા મળે છે. તેમજ તૃણાહારી પ્રાણીઓમાં સાબર, ચિત્તલ, નીલગાય, ચોસિંગા, ચિંકારા, વાંદરા વગેરે ઉપરાંત મગર અને મોર મોટી સંખ્યામાં જોવા મળે છે. જૈવિક વિવિધતાથી ભરપૂર ગીરના વનો માટે એમ કહેવાય છે કે જો ગીરમાં સિંહ ન હોત તો પણ ગીરનું જંગલ એટલું જ લોકપ્રિય હોત જેટલું આજે છે. હાલમાં ગીર વન વિસ્તારમાં જેટલા સિંહ વસવાટ કરી રહ્યા છે તે સિંહ સંખ્યાની દ્રષ્ટિએ ગીરનો વિસ્તાર ખૂબ જ ગીચ અને અપૂરતો હોવાનું નિષ્ણાંતો માને છે. લગભગ 200 જેટલા સિંહ આરામથી રહી શકે તેટલા વિસ્તારમાં 405 જેટલા સિંહ એટલે કે થોડી ગીચતા તો લાગે જ, અને એટલે જ ગીર વિસ્તારમાંથી સિંહ હવે નવા નિવાસસ્થાન શોધી રહેલ છે. આજે સિંહ ગીર વન વિસ્તાર ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તાર, જૂનાગઢના ગિરનારના વન વિસ્તાર તેમજ ગીર વન વિસ્તારના કાંઠાની સાથે જોડાયેલા રેવન્યુ વિસ્તારમાં જોવા મળી રહેલ છે. રાજકોટ જિલ્લાના ગોંડલ ગામ સુધી અને ભાવનગરના નદી વિસ્તાર સુધી રાજુલા, ઉના, કોડીનાર વગેરે વિસ્તારોમાં સિંહ અવારનવાર આવીને લટાર મારી ગયાના સમાચારો આપણે સાંભળી રહ્યા છીએ. ગીર વન વિભાગ અને વન્યપ્રાણી વિભાગના 200થી વધુ અધિકારી અને કર્મચારીઓ આ આપણા એશિયાટિક લાયનની ગરિમા, ડણક અને અસ્તિત્વ જાળવી રાખવા માટે જહેમત ઉઠાવી રહેલ છે. વિવિધ જીવો, વન્યજીવો, પ્રાણીઓ, કીટકો, પક્ષીઓ, નદીઓ, સમુદ્ર અને વૃક્ષો સાથે જંગલોનું અસ્તિત્વ સાથે માનવનું અસ્તિત્વ જોડાયેલું છે. કુદરતે પૃથ્વીના સર્જનમાં પ્રથમ વનસ્પતિ, પ્રાણી, પક્ષીઓ, જંગલો, વનો, પર્વતો, નદીઓના નિર્માણ બાદ અંતે માનવીની ઉત્પત્તિ કરી છે. એટલે કે કુદરતના વિકાસમાં પ્રકૃતિ પ્રથમ અને માનવ અંતિમ સ્થાને છે. પરંતુ આપણે બુદ્ધિજીવી કહેવાતા માનવીઓએ પોતાની જાતને પ્રથમ અને મુખ્ય સ્થાને મૂકી બાકી બધું જ ગૌણ બનાવી દીધું છે, જે કુદરતના ક્રમની વિરુદ્ધ છે, વિનાશકારી છે. ચાલો આપણે સૌ એક સંકલ્પ કરીએ કે હું કુદરતની સાથે, કુદરતની સેવામાં, કુદરતી જીવન જીવવા અને પશુ પક્ષી પ્રાણીઓ અને પ્રાકૃતિક સંપદાને જાળવીને જીવન જીવવા પ્રયત્ન કરીશ અને આ વાત બીજાને પણ સમજાવીશ.
1: તો મિત્રો, ગુજરાતનું વન્યજીવન અને એમાંય ખાસ કરીને સૌરાષ્ટ્રનું ગીરનું આ સુંદર વિસ્તાર કે

તો દોસ્તો, આ હતા હિતેશભાઈ દવે, કે જેઓએ આપણને વન્ય જીવન અને ખાસ કરીને સિંહો વિશે ઘણી મસ્ત મજાની અગત્યની માહિતી આપણને પ્રદાન કરી છે. આશા રાખું છું કે આ ચોમાસાની સિઝનની અંદર તમે લોકો પણ જ્યારે પણ સમય મળશે ત્યારે આપણી જે કહેવાય છે ગાંડી ગીર, એની મુલાકાત જરૂર લેશો અને તમે ત્યાંનું જે પ્રાકૃતિક સૌંદર્ય છે તેનો લ્હાવો જરૂરથી માણશો, અને સાથે સાથે તમે અને સાથે બીજા મિત્રોને પણ ત્યાં લઈ જશો અને આપણા પ્રકૃતિના ખોળે ખૂંદવાનો એક અનેરો મોકો જે છે એ ચૂકશો નહીં. જેમ આપણે જોઈએ છીએ દોસ્તો, કે અરસપરસ ઘણી જગ્યાએ નદી નાળા છલી વળ્યા હોય છે અને એના કિનારે બેસી અને મધમધથી માટીની જે સુગંધ છે એ સૂંઘવાની મજા પણ અલગ હોય છે, પક્ષીઓનો કલરવ હોય છે તે સાંભળવાની મજા પણ અલગ હોય છે, અને તે સમી સાંજે બેઠા હોય અને જે એકદમ પ્રકૃતિ જે આપણને જવાબ દઈ રહી હોય, અવાજ દઈ રહી હોય અને શાંતિથી આપણે તે બેઠા હોય, તેનો લાવો લેવો આપણા માટે એક આશીર્વાદથી કમ નથી દોસ્તો. તો ચાલો દોસ્તો, આવા જ સુંદર મજાના વિચારો સાથે, આવા જ સુંદર મજાના પ્રવાસો સાથે ફરી વખત મળીશું આપણે આવતીકાલે સાંજે 6:30 કલાકે અહીં જ તમારા આકાશવાણીના યુવાણીમાં. ત્યાં સુધી મને એટલે કે તમારા નિયર એન્ડ ડિયર રેડિયો સાથી પાર્થ જાનીને રજા આપશો. આવજો, બાય બાય, ટેક કેર, જય હિન્દ, વંદે માતરમ.

યુવા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા રાજકોટ, વડોદરા, અમદાવાદ અને ભુજ સહપ્રસ્તુત કાર્યક્રમ યુવાણી, પ્રસ્તુતિ આકાશવાણી રાજકોટ, કાર્યક્રમ પ્રસ્તુતિ પાર્થ જાની, કાર્યક્રમ નિર્માણ સુધીર દત્તા.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. હવે સાંભળશો ગીતો. કાર્યક્રમની શરૂઆત કરીશું લખીએલી ગાયેલી સઈદ અસલમની રચનાથી.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર યશ્વી મહેતા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. બે દિવસ સુધી દક્ષિણ ગુજરાતને ગમરોળ્યા બાદ મેઘરાજા ઉત્તર ગુજરાતમાં વરસ્યા. બનાસકાંઠા, ગાંધીનગર અને અમદાવાદમાં આજે રેડ એલર્ટ. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી. ભારે વરસાદની સ્થિતિ વચ્ચે રાજ્યમાં 6,700થી વધુ નાગરિકોને બચાવી લેવાયા. કેન્દ્રીય મંત્રીમંડળે પેપર લીક અને પરીક્ષામાં ગેરરીતિના કેસમાં કડક સજા સુનિશ્ચિત કરવા માટેના મુસદ્દા ખરડાને મંજૂરી આપી અને રાજ્યકક્ષાની જુનિયર હેન્ડબોલ ચેમ્પિયનશીપમાં બોટાદના વિદ્યાર્થીઓએ કાંસ્ય ચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. બે દિવસ સુધી દક્ષિણ ગુજરાતને ગમરોળ્યા બાદ મેઘરાજા આજે ઉત્તર ગુજરાત પર મહેર કરી છે. પાટણ જિલ્લાના રાધનપુરમાં સૌથી વધુ 9 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો, જ્યારે વાવથરા જિલ્લાના ભાભર અને દિયોદરમાં પણ 7.5 ઇંચ વરસાદ નોંધાયો. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. આ અંગે રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું, ભારે વરસાદ સામે તંત્રએ તમામ તૈયારીઓ કરી છે.
1: વરસાદ એકી સાથે 6 ઇંચ ખાબક્યો એટલે ક્યાંક ને ક્યાંક પાણી ભરાણા છે, પણ તંત્ર ખૂબ સચેત છે. તંત્ર સાથે રહી અને જ્યાં જ્યાં પણ એવું પાણી ભરાણું હોય, ક્યાંય નુકસાન થયું હોય, ત્યાં તરત જ પહોંચી અને મદદ કરી રહ્યું છે. કોઈને પણ જાનહાનિ નથી થઈ. આ વિસ્તારની અંદર બાબર હોય કે દિયોદર હોય, ત્યાં આગળ થોડો વધુ વરસાદ છે એટલે એકદમ વરસાદ આવવાથી ક્યાંક પાણી ભરાણા છે, પણ એનો નિકાલ પણ કરી રહ્યા છીએ અને કોઈને પણ નુકસાન ના થાય એ રીતે આખું તંત્ર કામ કરી રહ્યું છે.
0: બીજી તરફ વરસાદને કારણે વલસાડમાં 4 લોકોના મોતના અહેવાલ છે, જ્યારે ખેડા જિલ્લાના મોતીપુરા ગામ પાસે કાર ગરનાળામાં ખાબકતા 4 લોકોના મોત નિપજ્યા છે. ભારે વરસાદને કારણે અરવલ્લી જિલ્લાના સુનોખનો ક્રોઝવે છલકાતા વાશેરા, કંપા, ખિલોડા અને ભાટવાસ તરફનો માર્ગ બંધ થઈ ગયો છે. અમદાવાદ શહેરમાં વરસાદને પગલે બંધ કરાયેલા કેટલાક અંડરપાસ અવરજવર માટે ફરી શરૂ કરાયા છે, જેમાં ઇન્કમટેક્સ અંડરપાસ, ઉસ્માનપુરા અંડરપાસ, નિર્ણયનગર અંડરપાસ, પ્રગતિનગર અંડરપાસ પૂર્ણ કાર્યરત છે, જ્યારે મીઠાખડી અંડરપાસની એક બાજુ કાર્યરત છે. વધારે વરસાદની સ્થિતિમાં નવરંગપુરા રેલવે ક્રોસિંગ, નારાયણપુરા રેલવે ક્રોસિંગ, વિજય રેલવે ક્રોસિંગનો ઉપયોગ કરવા જણાવાયું છે. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ આજે ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના બોપલ પહોંચી સ્થિતિનું નિરીક્ષણ કર્યું. તેમણે રાહત અને બચાવ કામગીરીને વધુ ઝડપી બનાવવા તેમજ જરૂરી માનવબળ, સાધનો અને વ્યવસ્થાઓ તાત્કાલિક ઉપલબ્ધ કરાવવા અધિકારીઓને સૂચનાઓ પણ આપી. દરમિયાન વલસાડની મુલાકાતે પહોંચેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારમાં કેશડોલની સહાય માટે આજથી સર્વે શરૂ કરાશે. તેમણે નુકસાનીના દાવા વહેલી તકે મંજૂર થાય તે માટે વીમા કંપનીઓને માનવતાના ધોરણે ટીમ વધારી ઝડપથી સર્વે પૂર્ણ કરવા તાકીદ પણ કરી હતી.
2: ઉમરગાંવ સિવાય વલસાડ જિલ્લામાં મોટાભાગે બધે પાણી ઉતરી ગયા છે. ઉમરગાંવ તાલુકામાં હજી બી અમુક ગામડાઓમાં પાણી ભરાયેલા છે. તમામ જગ્યા પર રેસ્ક્યુની કામગીરી સવારે 5:30 વાગ્યા સુધી ચાલી હતી અને હમણાં બી ઉમરગામના ગામડાઓમાં આ કામગીરી ચાલુ છે. કુલ મિલાવીને 2 ભાગ

0: પાડીને એક બાજુ જ્યાં કામ ચાલુ છે તેની વસ્તુ અલગ છે, બાકી જ્યાં બી ગામડાઓમાં પાણી ઉતર્યા છે ત્યાં તાત્કાલિક ઇલેક્ટ્રિસિટી પાછી ચાલુ થાય એની કામગીરી ચાલુ છે.
1: રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે આજે ગાંધીનગર ખાતેથી રાહત બચાવ કામગીરીની ઉચ્ચસ્તરીય સમીક્ષા કરી. તેમણે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતેથી વિડીયો કોન્ફરન્સ યોજી તમામ પોલીસ કમિશનર, રેન્જ આઈજી અને એસપીને સતર્ક રહેવા સૂચના પણ આપી. શ્રી મલિકે જણાવ્યું હતું કે નાગરિકોની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને પોલીસ તથા વહીવટીતંત્ર એક ટીમ બનીને અસરગ્રસ્ત વિસ્તારમાં સતત કામગીરી કરી રહ્યા છે.
2: પોલીસની ટીમો છે એ બહુ વ્યવસ્થિત રીતે કામ કરી રહી છે, એડમિનિસ્ટ્રેશન પણ સારી રીતે કામ કરી રહ્યા છે, રેસ્ક્યુ એન્ડ રિલીફ ઓપરેશન વ્યવસ્થિત ચાલી રહ્યા છે. ટ્રાફિકના અરેન્જમેન્ટ પણ પોલીસે જાતે જઈને ઝાડો હટાડવાનું હોય કે ગાડીઓને આગળ નીકાળવાનું હોય, ક્રેનથી નીકાળવાનું હોય, તમામ જગ્યા વ્યવસ્થિત સારી રીતે કામ કરી રહી છે. આજે સવારે પણ આપણે 9 વાગે આખા સ્ટેટના બધા કમિશનરો અને રેન્જ હેડ અને જિલ્લા પોલીસ વડાઓની પણ મેં વિડીયો કોન્ફરન્સથી પણ આ અંગે ચર્ચા કરી, સિચ્યુએશનને એસેસ કર્યા. તમામ જગ્યાએ બધા વ્યવસ્થિત રીતે કામગીરી કરી રહ્યા છે.
1: રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે 6,766થી વધુ નાગરિકોને બચાવી લેવાયા છે, જ્યારે 40,665 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે કોઈપણ કટોકટીને પહોંચી વળવા વિવિધ જિલ્લામાં એનડીઆરએફ એસડીઆરએફની કુલ 49 ટીમ અને ભારતીય સેનાની 6 ટીમ અમદાવાદ, નવસારી અને વલસાડમાં તૈનાત કરાઈ છે. દરમિયાન નવસારી જિલ્લામાં 14,000થી વધુ લોકોનું સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરાયું છે. મેંઢાર ગામમાં ફસાયેલા કેટલાક લોકોને ભારતીય તટરક્ષકે હવાઈ માર્ગે બચાવ્યા. અમદાવાદ જિલ્લાના બાવડા સ્થિત રજોડા ખાતે પાણી ફસાયેલી 45 દીકરીઓને ભારતીય સેનાએ બચાવી સુરક્ષિત સ્થળે ખસેડી, જ્યારે ધોળકા, વિરમગામ અને ધંધુકામાં 430થી વધુ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર અને 40 લોકોને બચાવાયા હતા. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ EIR_ABAD ને ફોલો કરી શકશો. ભારે વરસાદને કારણે રાજ્યમાં રેલવે સેવા પ્રભાવિત થઈ છે. આવતીકાલની ગાંધીધામ શ્રી માતા વૈષ્ણવદેવી કટરા સર્વોદય એક્સપ્રેસ ગાંધીધામ અમદાવાદ વચ્ચે રદ કરાઈ છે. આજની ભુજ બરેલી આલા હઝરત એક્સપ્રેસનો નિર્ધારિત પ્રસ્થાન સમય સાંજે 4:15 વાગ્યાને બદલે રાત્રે 10:05 મિનિટનો રહેશે અને તે સામખિયાળી, રાધનપુર, ભીલડી, પાલનપુર રૂટ થઈને ચાલશે. બીજી તરફ ભાવનગર ડિવિઝનમાં ચાલતી 26 જુલાઈની દાદર પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન સંપૂર્ણપણે રદ કરાઈ છે. મુસાફરોને મુસાફરી શરૂ કરતા પહેલા તેમની ટ્રેનની નવીનતમ સ્થિતિ તપાસવા રેલવે વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે. રાજ્યના વિવિધ જિલ્લામાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. અમદાવાદ, ગાંધીનગર, વાવ, થરાદ, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, આણંદ અને ખેડા જિલ્લામાં રેડ એલર્ટ અપાયું છે, જ્યારે કચ્છ, જામનગર, ભાવનગર, રાજકોટ, અમરેલી અને બોટાદ ઉપરાંત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા હોવાનું હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું હતું.
3: गुजरात रीजन और सौराष्ट्र के दोनों रीजन के लिए वेरी टू वेरी हैवी विथ एक्सेप्शनली हैवी रेनफॉल का वार्निंग दिया गया है, रेड वार्निंग के साथ. फिशरमैन भाई के लिए आज और कल के लिए वार्निंग दिया गया है. इसमें स्क्वाली वेदर के साथ जो स्पीड रहेगा 45-55 किलोमीटर प्रति घंटा, गास्टिंग टू 65 किलोमीटर प्रति घंटा के साथ स्पीड पवन रहने का संभावना रहेगा.
1: ગાંધીનગર જિલ્લામાં વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખતા પૂરતી સાવચેતી રાખવા અને કોઈપણ વ્યક્તિએ બિનજરૂરી રીતે ઘરની બહાર ન નીકળવા જિલ્લા કલેક્ટર રવિન્દ્ર ખતાલે અપીલ કરી છે.
4: ગાંધીનગર જિલ્લાના તમામ નાગરિકોને અપીલ કરું છું કે કોઈ પણ નાગરિકને બિનજરૂરી ઘરથી બહાર નીકળવાનું નહીં. સાથે સાથે તંત્ર આ સમગ્ર પરિસ્થિતિને સામે જવા માટે તૈયારીઓ કરી છે. આપણા ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો ડેપ્યુટ કરેલી છે. સાથે સાથે કોઈ પણ રોડ રસ્તા બંધ થઈ જાય તો તરત ખોલવાનું તંત્રનું પ્રયત્ન રહેશે. નાગરિકોને પણ કોઈ ઇમરજન્સી સિચ્યુએશન સર્જાય તો તરત જિલ્લા અથવા લોકલ કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા વિનંતી છે.
1: ભારે વરસાદને પગલે અમદાવાદની શાળા કોલેજ, મહેસાણા જિલ્લાની તમામ શાળા અને ગીર સોમનાથ જિલ્લાની આંગણવાડીમાં આવતીકાલે રજા જાહેર કરાઈ છે. કેન્દ્રીય મંત્રીમંડળે આજે ફાસ્ટ ટ્રેક કોર્ટ સ્થાપવા અને પેપર લીક અને પરીક્ષામાં ગેરરીતિના કેસમાં કડક સજા સુનિશ્ચિત કરવા માટેના મુસદ્દા ખરડાને મંજૂરી આપી. સંસદ ભવનના સંકુલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકમાં આ મુસદ્દાને મંજૂરી આપવામાં આવી. પ્રસ્તાવિત કાયદો આવતા અઠવાડિયે સંસદમાં રજૂ થવાની શક્યતા છે. શ્રી મોદીએ ગઈકાલે એક વીડિયો સંદેશમાં જાહેરાત કરી હતી કે પેપર લીક સામે કડક કાર્યવાહીની જોગવાઈ ધરાવતો ખરડો સંસદમાં રજૂ કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ

36મી કડી હશે. નાગરિક ટોલ ફ્રી નંબર 1800 11 7800 દ્વારા કાર્યક્રમ માટે પોતાના વિચાર અને સૂચન મોકલી શકે છે. જુનિયર હેન્ડબોલ સ્ટેટ ચેમ્પિયનશીપમાં બોટાદની શ્રી આદર્શ વિદ્યાલય જિલ્લા સ્તરીય રમતગમત શાળાએ શાનદાર પ્રદર્શન કર્યું છે. અમદાવાદ ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં આ શાળાના ખેલાડીઓએ કાંસ્ય ચંદ્રક જીતી લીધો છે. આ સિદ્ધિ સાથે શાળાએ માત્ર પોતાનું જ નહીં પરંતુ સમગ્ર બોટાદ જિલ્લાનું અને જિલ્લા રમત વિકાસ પ્રશિક્ષણ કેન્દ્રનું પણ ગૌરવ વધાર્યું છે. રાજ્યભરની ટીમ વચ્ચે યોજાયેલી આ સ્પર્ધામાં બોટાદના ખેલાડીઓએ શરૂઆતથી જ આત્મવિશ્વાસભર્યું પ્રદર્શન કર્યું હતું. ભારે વરસાદને કારણે રવિવારે યોજાનાર ગુજરાત જાહેર સેવા આયોગની જુદી જુદી 34 ભરતીની સામાન્ય અભ્યાસની પ્રાથમિક પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ પ્રાથમિક કસોટી રાજ્યમાં થયેલા ભારે વરસાદને કારણે મળેલી ઉમેદવારની રજૂઆત અને ધ્યાન લઈ આપતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ પરીક્ષાની નવી તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. બે દિવસ સુધી દક્ષિણ ગુજરાતને ગમરોળ્યા બાદ મેઘરાજા ઉત્તર ગુજરાતમાં વરસ્યા. બનાસકાંઠા, ગાંધીનગર અને અમદાવાદમાં આજે રેડ એલર્ટ. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી. ભારે વરસાદની સ્થિતિ વચ્ચે રાજ્યમાં 6700થી વધુ નાગરિકને બચાવી લેવાયા. કેન્દ્રીય મંત્રીમંડળે પેપર લીક અને પરીક્ષામાં ગેરરીતિના કેસમાં કડક સજા સુનિશ્ચિત કરવા માટેના મુસદ્દા ખરડાને મંજૂરી આપી અને રાજ્યકક્ષાની જુનિયર હેન્ડબોલ ચેમ્પિયનશીપમાં બોટાદના વિદ્યાર્થીઓએ કાંસ્ય ચંદ્રક જીત્યો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: બેન, જીવી બેન, હો ડાયરાના ખેડૂત મિત્રોને રામ રામ, રામ રામ.
1: રામ રામ છે કાનજીભાઈ, સૌજીભાઈ, હિતુભાઈ, પશાભાઈ, વાલીબેન, રસીલાબેન, ને હો ડાયરાના મિત્રોને જા જા કરીને રામ રામ, રામ રામ. એ રામ રામ વિરલભાઈ.
2: એ રામ રામ કાનનબેન, રામ રામ.
1: બોલો, હમણાં કઈ છે નવીનમાં?
2: આમ તો છે ને, આ સૃષ્ટિનું ચક્ર જ એવું છે કે પ્રત્યેક પળ, પ્રત્યેક દિવસ કંઈક ને કંઈક નવીન નવીન હોય જ છે.
1: વિરલભાઈ, મેં તો હમણાં એવું વાંચ્યું કે આપણા શરીરના કોષ છે ને, એ પણ અમુક સમય થાય ને એટલે પોતાની રીતે જ બદલાઈ જતા હોય. એટલે ખરેખર તો આપણે એમ કહીએ કે આ આપણું શરીર છે, પણ જન્મ્યા ને ત્યારનું આપણું શરીર હોતું જ નથી. અને સ્વાભાવિક છે ને, જો આપણા બધાની લંબાઈ વધી છે, પહોળાઈ તો ગુજરાતીઓની વધી જ રહી છે, તો આપણે જોઈએ છીએ કે કોષોમાં પણ પરિવર્તન આવે છે. પણ આવી નવી નવી બાબતો છે ને આપણને આપણી ચારે બાજુએ જોવા મળે છે.
2: અને કાનનબેન, અત્યારે જોઈએ ને, એક તો કોરોના કાળ આપણે ગયો એટલે સ્વાસ્થ્ય પ્રત્યે ખૂબ જાગૃતિ વધી છે, અવેરનેસ વધી છે, ઇમ્યુનિટી શબ્દ

0: અત્યારે વિશેષ રીતે ચર્ચાય છે. સાથે સાથે વિજ્ઞાન અને ટેકનોલોજીનો પણ ખૂબ વિકાસ થયો છે. સોશિયલ મીડિયાને કારણે આખું વિશ્વ છે એ ખૂબ નજીક આવી ગયું છે. કે હવે એવું થાય છે બેન કે વિશ્વના કોઈ બીજા ખૂણાનું ફ્રૂટ હોય કે વિશ્વના કોઈ બીજા ખૂણાનું શાકભાજી હોય એની માહિતી પણ અહીંના લોકોને બહુ વિશેષમાં ખબર હોય છે.
1: સાચી વાત છે. એટલે આપણે જોઈએ છીએ કે આપણા જે પારંપરિક જેને કહીએ એ જે ફળ હતા કે શાકભાજી હતા એ ઉપરાંત પણ બજારમાં હવે નવા નવા ફળ અને શાકભાજી છે ને એ દેખા દેવા માંડ્યા છે.
0: અને એનું કારણ મુખ્ય એ છે કે લોકોને હવે માહિતી છે, પૌષ્ટિક તત્વોની માહિતી છે, એને કારણે લોકો હવે એ શોધતા થયા છે. અને એ શોધને કારણે આપણા ખેડૂતો છે એની ખેતી માટેનો અવકાશ પણ વિચારતા થયા છે.
1: એટલે આજે પણ આપણે એક એવા જ વિષયને લઈને ભેગા થયા છીએ, ગુજરાતમાં નવીન ફળ પાકોની શક્યતાઓ એ વિશે આપણે જાણકારી મેળવવી છે.
0: બરાબર.
1: અને એ જાણકારી આપવા માટે રાજકોટના સંયુક્ત બાગાયત નિયામકશ્રીની કચેરી ખાતે બાગાયત અધિકારી તરીકે જેઓ કાર્યરત છે એ નિશિતભાઈ વસોયા આવી ચૂક્યા છે. અને એ આપણને આવા બધા નવા નવા ફળોની જાણકારી આપવાના છે ને ગુજરાતમાં એ કઈ રીતે થઈ શકે એના વિશેની માહિતી પણ એમની પાસેથી મળવાની છે.
0: વાહ ભાઈ વાહ. તો વસોયા સાહેબ છે ને ચોરે આવી ગયા છે, તો સૌથી પહેલા આપણે એમનું સ્વાગત કરીએ, એમને કહીએ રામ રામ
1: રામ રામ.
2: રેડિયો સાંભળી રહેલા તમામ ખેડૂત મિત્રોને રામ રામ રામ રામ.
0: તો સાહેબ, હું ને કાનનબેન હમણાં જ વાત કરતા હતા કે વિવિધ ફ્રૂટ એટલે કે ફળો, વિવિધ શાકભાજી વિશે લોકો ખૂબ માહિતગાર થયા છે. તો આજનો આપણો વિષય પણ કંઈક એવો જ આપણે ચર્ચવાનો છે. તો સૌથી પહેલો પ્રશ્ન અમને એ થાય કે ગુજરાતમાં જે નવા ફળ પાકો છે એની ચર્ચા શા માટે વધી છે?
2: ગુજરાતમાં નવા ફળ પાકોની ચર્ચા વધવાનું આમ તો મુખ્ય કારણ એ ખેડૂતોને વધુ આવક મળવાની સંભાવના છે. ખેડૂતોને જે દિશામાં વધુ આવક મળવાની સંભાવનાઓ દેખાય ત્યાં આપોઆપ જ એ દિશામાં એ કામ કરતા થઈ જાય છે. ડ્રેગન ફ્રૂટ, અંજીર, સ્ટ્રોબેરી, ખારેક અને એવોકાડો જેવા ઉચ્ચ મૂલ્ય ધરાવતા ફળપાકોની બજારમાં સતત માંગ વધી રહી છે. અને આ સાથે પણ લોકોમાં જો જોવા જઈએ તો સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતિ વધતા આપોઆપ જ પૌષ્ટિક ફળોની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે. હમણાં જ વિરલભાઈએ જણાવ્યું એમ આ માંગ વધતા શહેરોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ ફળોનું મોટું બજાર સ્વયંભૂ ઊભું થતું હોય છે. અને ગુજરાતની જો વાત કરીએ તો એમાં આપણા બંદરો અને પરિવહન સુવિધાઓનો વિકાસ થતાં આ ફળોની નિકાસ પણ આપણે કરી શકીએ છીએ, એટલે એના સારા એવા ભાવ પણ આપણને મળતા હોય છે. કેટલાક નવા ફળો જોવા જઈએ ને તો આમ ઓછા ખર્ચમાં અને ઓછા પાણીની સુવિધાએ આપણે સફળતાપૂર્વક ઉગાડી શકતા હોઈએ છીએ, એટલે આ આપણા ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્ર જેવા વિસ્તારો માટે પણ લાભદાયી છે. ઉપરાંત ગુજરાત સરકારના બાગાયત વિભાગ અને કૃષિ યુનિવર્સિટીઓની તાલીમ અને સરકારની સહાયલક્ષી યોજનાઓના કારણે ખેડૂતોને આ નવા ફળ પાકો ઉગાડવા માટે પ્રોત્સાહન પણ અપાતું હોય છે. આમ ગુજરાતની વિવિધ આબોહવા અને જમીનની પરિસ્થિતિના કારણે નવા ફળ પાકોની સારી એવી સંભાવનાઓ હાલ દેખાઈ રહી છે. તેથી જ હવે ખેડૂતો પરંપરાગત જે ફળોની ખેતી છે એની સાથે આ નવા ફળ પાકો પણ અપનાવતા થયા છે.
1: પણ વસોયા સાહેબ, પ્રશ્ન એ થાય કે આપણી જે આબોહવા છે એટલે કે ગુજરાતની જે આબોહવા છે અને અહીંની જમીનની જે પરિસ્થિતિ છે એને ધ્યાનમાં રાખીને આપણે કયા નવા ફળ પાકોની શક્યતાઓ છે એને વિચારી શકીએ?

આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ EIR ન્યૂઝ _ABAD ને ફોલો કરી શકશો.

0: પૈસાનું કેટલું કરવું પડે અને આ રોકાણ કર્યા પછી લાંબા ગાળે એને ફાયદો શું થાય?
1: આપણા હાલના જ પ્રચલિત પાક જો ડ્રેગન ફ્રૂટની વાત કરીએ ને, તો શરૂઆતના તબક્કે ડ્રેગન ફ્રૂટમાં પહેલા જ વર્ષમાં સિમેન્ટના થાંભલા ઉભા કરવા, ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવવા માટે અને રોપા માટે આ મુખ્ય ત્રણ પ્રકારે ખર્ચ થતો હોય છે. સરકાર શ્રી દ્વારા ડ્રેગન ફ્રૂટના વાવેતર માટે પ્રતિ હેક્ટરે અંદાજે 6 લાખ જેટલો ખર્ચ નિયત કરેલો છે, કે સામાન્ય રીતે એક હેક્ટરમાં આપણે 1111 જેટલા થાંભલા કે પોલનું આપણે પ્લાન્ટિંગ કરવાનું થતું હોય છે અને દરેક પોલ પર 4 જેટલા રોપા આવતા હોય છે. અને આગળ જો વાત કરીએ તો બીજા વર્ષે છોડનો વિકાસ થતા એ થાંભલા ઉપર એક રિંગ પહેરાવવી પડે છે, જેમના સપોર્ટના આધારે એ રોપાઓ આગળ વિકાસ કરતા હોય છે. અને જો ટ્રેલિઝિંગ કરવામાં આવે તો આપણે રોપાઓની સંખ્યા વધારીને તેમાં સારું એવું ઉત્પાદન પણ વધારી શકીએ છીએ. આમ જોવા જઈએ તો શરૂઆતમાં ખર્ચ પ્રમાણમાં વધારે જણાય છે, પણ ડ્રેગન ફ્રૂટનો પાક છે એ લાંબા સમય સુધી ઉત્પાદન આપતો હોય, આથી લાંબા ગાળે આની ખેતી આપણને નફાકારક અને લાભદાયી પણ થતી હોય છે. પરંતુ ગુજરાત સરકારે બાગાયત ખાતા દ્વારા ડ્રેગન ફ્રૂટના શરૂઆતના ખર્ચને પહોંચી વળવા માટે એમના પ્રોત્સાહન આપવા માટે સબસિડી પણ જાહેર કરેલી છે અને ખેડૂતો એમનો સારો લાભ પણ લઈ રહ્યા છે.
2: વસોયા સાહેબ, આપણે જે વાત કરી રહ્યા છીએ ને એમાં મોટા ભાગે એવા ફ્રૂટની કે ફળની વાત કરી રહ્યા છીએ કે જે બીજા પ્રદેશમાં અથવા તો બીજા દેશમાં થતા હોય. હવે જો આપણે આપણા જ પરંપરાગત ફળની વાત કરીએ, પણ જેને આપણે એમ કહીએ કે થોડાક આડા હાથે મુકાઈ ગયા હતા, એમ કે લોકો ભૂલી ગયા હતા કે ભાઈ આ ફળના પણ આપણે બાગાયત કરી અને એમાંથી પણ આપણે રોજગારી મેળવી શકીએ, તો એવા જે ગૌણ ફળ પાકો છે કે ફાલસા છે, રાવણા જાંબુ છે, બીલી છે, કરમદા છે, એની ખેતીમાં પણ શું કોઈ સંભાવના

0: રહેલી છે.
1: જરૂરથી આ પ્રકારના ફળોને આપણે આમ તો જોવા જઈએ ને ગૌણ ફળો કહેતા હોઈએ છીએ, એટલે કે ફાલસા, આંબલી, ચાંબુ, ગુંદા, બીલી અને કરમદ જેવા ફળોની માંગમાં શહેરોના બજારમાં ઘણો બધો વધારો થયો છે. અને આ પાકો આમ જોવા જઈએ ને તો પોષણ મૂલ્યથી ભરપૂર તો હોય જ છે, પણ એમાં ઔષધીય ગુણો પણ રહેલા છે. આથી ગ્રાહકોમાં એની લોકપ્રિયતા દિવસે ને દિવસે વધી રહી છે. અને અગાઉ આ ફળ પાકોની જે ખેતી છે એ બહુ વ્યવસાયિક ધોરણે અપનાવવામાં નથી આવતી અને પ્રચલિત ન હતી, કારણ કે આ ફળ પાકોની શેલ્ફ લાઈફ ઓછી હોવાને કારણે બજારમાં પહોંચાડતા એની ગુણવત્તામાં એટલો બધો રિસ્પોન્સ સારો મળતો ન હતો. પરંતુ હાલમાં જોવા જઈએ ને તો નવી પેકેજિંગ ટેકનોલોજી છે, કોલ્ડ ચેઇન છે અને પરિવહન સુવિધાઓમાં ઘણો વધારો થતા આપણે આ ફળોને દૂરના બજારો સુધી પહોંચાડી શકીએ છીએ અને સારી ગુણવત્તા સાથે પહોંચાડી શકીએ છીએ, જેથી કરીને ખેડૂતોને એના સારા ભાવ પણ મળતા હોય છે. અને એનું જો એક સારું એવું ઉદાહરણ આપું તો ગુજરાતમાં ઉત્પાદિત થતા રાવણા કે જાંબુ, પછી બીલી, કરમદા અને ગુંદા અને ફાલસા, આવા ફળો દિલ્હી, મુંબઈ જેવા બજારોમાં જાય છે અને ખૂબ જ સારા ભાવ મળી રહે છે ખેડૂતોને.
2: તો સાહેબ, આ ગૌણ ફળ પાકો વિશે તમે સરસ વાત કરી, પણ ફરી પાછા આપણે નવા ફળ પાકની વાત કરીએ તો જે નવા ફળ પાકો છે એમાં જે મૂલ્યવર્ધન એટલે વેલ્યુ એડિશન અને પ્રોસેસિંગની કેટલી તકો રહેલી છે એ પણ શ્રોતા મિત્રોને જણાવો.
1: જરૂર, આજના સમયની જો વાત કરીએ ને તો તાજા ફળોની સાથે વેલ્યુ એડેડ પ્રોડક્ટ્સ એટલે કે પ્રોસેસ પ્રોડક્ટની ડિમાન્ડમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. બજારમાં પ્રોસેસ્ડ ફ્રૂટ હોય કે વેજીટેબલ હોય એ સતત યુવા પેઢીની નવી માંગ છે, જેના કારણે ખેડૂતો માટે પણ એક નવી તકો દેખાઈ રહી છે. આ બાબતે જો જાંબુ, પેશન, સ્ટ્રોબેરી, ફાલસા, ડ્રેગન ફ્રૂટ જેવા ફળોની વાત કરું ને તો તેમાંથી જ્યુસ, સ્ક્વેશ, પલ્પ અને રેડી ટુ સર્વ ડ્રિંક્સ તૈયાર કરી શકાય છે અને બજારમાં ખૂબ જ પ્રચલિત પણ છે. સ્ટ્રોબેરી અને પેશન ફ્રૂટ જેવા ફળો છે એ આઈસ્ક્રીમ, યોગર્ટ, બેકરી અને ફ્લેવર્ડ બ્રીવરેજીસમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ઉપયોગ થતો હોય છે. ડ્રેગન ફ્રૂટ અને અંજીર અને આમળાની જો વાત કરું તો જામ, જેલી, કેન્ડી, ફ્રૂટ બાર અને હેલ્થ સ્નેક્સમાં આ ફળોનો ઉપયોગ સારો એવો થતો હોય છે. આમ જોવા જઈએ ને તો આરોગ્યપ્રદ અને કુદરતી પદાર્થોની માંગ તો હંમેશા રહેવાની છે અને સતત વધવાની જ છે. એટલે આપણે આ માંગને પહોંચી વળવા માટે ફ્રૂટ બેઝડ એનર્જી ડ્રિંક હોય, હેલ્થ ડ્રિંક્સ હોય કે ન્યુટ્રાસિટિકલ્સ ઉત્પાદન હોય એનું મોટું બજાર રહેલું છે. એટલે ખેડૂતોને ભવિષ્યમાં આ ફળોની ખેતીમાં તાજા ફળો વેચવાનો તો સ્કોપ પૂરતો જ છે, પણ પ્રોસેસ પ્રોડક્ટમાં તેઓ આ સેક્ટરમાં આવી શકે છે અને એમાં આગળ વધી શકે છે એ પણ સ્કોપ મને દેખાઈ રહ્યો છે.
0: હમણાં છેલ્લા થોડા સમયથી આપણે જોઈએ છીએ કે જાંબુની કેન્ડીનો પણ ક્રેઝ વધ્યો છે લોકોમાં, એટલે આ બધા જે છે આપણી આસપાસ બનતા જ બનાવો છે અને આપણને અનુભવ થઈ રહ્યો છે કે ધીમે ધીમે આપણે આ બધા જ નવા ફ્રૂટ છે ને એના તરફ આકર્ષાઈ રહ્યા છીએ. પણ મને હવે એ પૂછવાનું મન થાય સાહેબ કે ખેડૂતોને આવા બધા પ્રકારની જો ખેતી કરવી છે તો સરકારશ્રી તરફથી આવા ફળ પાકોના વાવેતર માટે કઈ કઈ પ્રકારની સહાય ઉપલબ્ધ છે?
1: ગુજરાત સરકાર દ્વારા બાગાયત વિભાગ હેઠળ જો વાત કરીએ તો ડ્રેગન ફ્રૂટ એટલે કે કમલમના વાવેતર માટે પ્રતિ હેક્ટરે 6 લાખના એકમ ખર્ચની સામગ્રીની માંગ હંમેશા રહેવાની છે અને સતત વધવાની જ છે. એટલે આપણે આ માંગને પહોંચી વળવા માટે ફ્રૂટ બેઝડ એનર્જી ડ્રિંક હોય, હેલ્થ ડ્રિંક્સ હોય કે ન્યુટ્રાસિટિકલ્સ ઉત્પાદન હોય એનું મોટું બજાર રહેલું છે. એટલે ખેડૂતોને ભવિષ્યમાં આ ફળોની ખેતીમાં તાજા ફળો વેચવાનો તો સ્કોપ પૂરતો જ છે, પણ પ્રોસેસ પ્રોડક્ટમાં તેઓ આ સેક્ટરમાં આવી શકે છે અને એમાં આગળ વધી શકે છે એ પણ સ્કોપ મને દેખાઈ રહ્યો છે.
0: હમણાં છેલ્લા થોડા સમયથી આપણે જોઈએ છીએ કે જાંબુની કેન્ડીનો પણ ક્રેઝ વધ્યો છે લોકોમાં, એટલે આ બધા જે છે આપણી આસપાસ બનતા જ બનાવો છે અને આપણને અનુભવ થઈ રહ્યો છે કે ધીમે ધીમે આપણે આ બધા જ નવા ફ્રૂટ છે ને એના તરફ આકર્ષાઈ રહ્યા છીએ. પણ મને હવે એ પૂછવાનું મન

0: થાય સાહેબ કે ખેડૂતોને આવા બધા પ્રકારની જો ખેતી કરવી છે તો સરકાર શ્રી તરફથી આવા ફળ પાકોના વાવેતર માટે કઈ કઈ પ્રકારની સહાય ઉપલબ્ધ છે?
1: ગુજરાત સરકાર દ્વારા બાગાયત વિભાગ હેઠળ જો વાત કરીએ તો ડ્રેગન ફ્રૂટ એટલે કે કમલમના વાવેતર માટે પ્રતિ હેક્ટરે 6 લાખના એકમ ખર્ચની સામે

0: સહાય મળતી હોય છે અને આ સહાયનો લાભ લેવા માટે ખેડૂતો આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકે છે અથવા તો આપના જિલ્લાની નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરીનો સંપર્ક કરી અને આ પાકો માટે આપ જાણકારી મેળવી શકો છો, સહાયની વિગતો મેળવી શકો છો અને આધુનિક ખેતીની, બાગાયતી ખેતીની માહિતી પણ આપ મેળવી શકો છો.
1: તો કાનનબેન વસોયા સાહેબે છે ને નવીન ફળ પાકો વિશે બહુ વિગતે આપણને વાત કરી, વિસ્તૃત વાત થઈ, એના ફાયદાઓ થયા. પણ હવે પ્રશ્ન એક ખેડૂત તરીકે એ થાય કે ભાઈ ખેડૂતોએ આ નવીન ફળ પાકો વાવવાની શરૂઆત કરવી હોય તો આ બધી નવીન વસ્તુ છે તો એમાં બધી બાબતોનું પણ ખૂબ ધ્યાન રાખવું પડતું હોય, તો આ એ લોકોએ કઈ કઈ બાબતોનું આ નવીન ફળના વાવેતર માટે ધ્યાન રાખવું જોઈએ?
0: નવીન ફળ પાકોની ખેતી હોય કે કોઈ પણ ઉદ્યોગ હોય, આપણે જાણી જોઈ અને સમજીને જો કોઈ પણ બાબતમાં આપણે જંપ લાવીએ તો ચોક્કસથી સફળતા મળતી જ હોય છે. અને ખેડૂતોને સૌ પ્રથમ તો જણાવવાનું કે આપના વિસ્તારની જે કોઈ આબોહવા છે, જમીનની ગુણવત્તા છે, પાણીની ઉપલબ્ધતા છે અને નજીકના બજાર છે, આ બાબતોનો યોગ્ય અભ્યાસ કર્યા બાદ જ આપ નવા ફળપાકની પસંદગી કરો. સાથે સાથે એ પણ ધ્યાન રાખવું પડે કે બજારની માંગ શું છે. આપની આસપાસના નજીકના બજારોમાં જે વસ્તુની કિંમત સારી મળતી હોય છે આપ શરૂઆતમાં એ વસ્તુ પર ચંપલાવશો, પછી આપ આગળના બજારો સુધી જાઓ તો કંઈ પ્રશ્ન નથી. પણ એક નજીકની બજારની માંગ છે એ આપણે સંતોષવી વધારે અનુકૂળ રહેતી હોય છે. ઉપરાંત નવા ફળપાકોમાં ઘણીવાર જોવા મળતું હોય છે કે બહારની ઇમ્પોર્ટ કરેલા રોપા જેનું કોઈ અભ્યાસ હોતો નથી એ રોપાનો વાવેતર કરતા પણ ખેડૂતો ઘણીવાર મુશ્કેલીમાં મુકાઈ જતા હોય છે. આથી ગુણવત્તાયુક્ત રોપા, ખાતરીબંધ રોપા હંમેશા મેળવવાનો આગ્રહ રાખો અને કોઈ પણ ફળપાક આપ જેવો વાવી રહ્યા છો તો એ અંગેનું ટેકનિકલ માર્ગદર્શન કૃષિ યુનિવર્સિટી હોય કે બાગાયત ખાતું હોય કે અન્ય અનુભવી ખેડૂતો હોય આપ એમની પાસે જરૂરથી મેળવો. અને કોઈ પણ નવીન ફળની આમ અપનાવતા પહેલા આમ તો જોવા જઈએ ને તો નાના પ્રાયોગિક ધોરણે આપ એક વાવેતર કરી અને એના ખર્ચની, ક્ષમતાની, બજારની તકો અંગેની અનેક બાબતો એમાં સંકળાયેલી હોય છે, એમનો અનુભવ મેળવવો યોગ્ય છે અને પછી આપ જો સફળ થઈએ તો એને એક સ્કેલ પર અપનાવીએ. એટલે આમ જોવા જઈએ ને તો એક આપણે સ્વયંભૂ આમાંથી આગળ વધતા વધતા એક સ્કેલ પર જઈએ તો વધારે સારું અનુકૂળ રહેશે. અને આમ તો નજીકની બાગાયત કચેરી, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર હોય કે કૃષિ નિષ્ણાંતો હોય યુનિવર્સિટીના, એ આપને હંમેશા મદદ કરવા માટે તત્પર જ છે, તો આપ એમનો પણ સંપર્ક કરો. આમ સ્થાનિક પરિસ્થિતિ અને બજારને સમજીને તબક્કાવાર રીતે જો આપણે નવા ફળપાકો અપનાવીએ ને તો જોખમ ઘટાડી શકીએ છીએ અને એમની સાથે સાથે સારી આવક પણ મેળવી શકીએ છીએ.
2: તો વિરલભાઈ વસોયા સાહેબ ચોરે આવ્યા જ છે અને બાગાયત અધિકારી છે, નિષ્ણાત છે પોતાના વિષયના, તો જાતા જાતા આપણે એમને કહીએ કે ભાઈ અમારા જે મિત્રો આ કાર્યક્રમ સાંભળી રહ્યા છે એને તમે શું સંદેશ આપશો?
0: જી ચોક્કસથી, ગુજરાતના ખેડૂત મિત્રો માટે નવી ટેકનોલોજી અને નવા પાકો અપનાવવાની દિશામાં એ લોકો સતત હંમેશા તત્પર જ હોય છે અને હંમેશા આગળ જ રહ્યા છે. પરંપરાગત પાકોની સાથે સાથે ઉચ્ચ મૂલ્ય ધરાવતા ફળપાકો, નવા ફળપાકો, આપણા ગૌણ ફળપાકોને અપનાવી તેઓ પોતાની આવકમાં વધારો કરે, યોગ્ય આયોજન, આધુનિક સિંચાઈ પદ્ધતિ અને સરકારી સહાયનો લાભ લઈ ખેડૂત મિત્રો આ નવી બાગાયતની સફરમાં આગળ વધે એ જ મારી શુભેચ્છા છે.
1: તો કાનનબેન, ગુજરાતમાં નવીન ફળ પાકોની શક્યતાઓ આ વિષય પર આપણને ખૂબ વિગતવાર માહિતી વસોયા સાહેબે આપી. ઘણા બધા પ્રશ્નો આપણે એમને પૂછ્યા, એની બધી વિગતવાર એમણે આપણને જવાબ પણ આપી દીધા. તેમ છતાંય મિત્રોને હજી વિશેષમાં કોઈ માર્ગદર્શન મેળવવું હોય, સાહેબ પાસેથી કંઈ માહિતી મેળવવી હોય તો સાહેબનો મોબાઈલ નંબર આપણે મિત્રોને આપી દઈએ. શ્રી નિશિતભાઈ વસોયા કે જેઓ રાજકોટના બાગાયત અધિકારી છે, એમનો મોબાઈલ નંબર છે 99245 67 68 67 67 67. અને અંગ્રેજીમાં કહું તો 99 2 4 5 6 7 6 8 7.
2: તો ચોરો જામ્યો છે તો શું સાંભળીએ, કયો
1: એક સરસ મજાનું ગુજરાતી ફિલ્મનું ગીત સાંભળીએ?
2: ચોક્કસ સાંભળીએ,
1: પછી છૂટા પડીએ વસોયા સાહેબને અને સૌ મિત્રોને કહીએ
2: રામ રામ, રામ રામ.

0: વાંચતા મિત્રો.
1: આકાશવાણી સમાચાર, યશ્વી મહેતા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય કેબિનેટે પેપર લીક અને પરીક્ષામાં ગેરરીતિના કેસમાં ફાસ્ટ ટ્રેક અદાલત બનાવવા અને કડક સજા માટેના મુસદ્દા વિધેયકને મંજૂરી આપી. આર્થિક બાબતોના મંત્રીમંડળે કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં બલ્લારી ગુંડકલ વિભાગની ત્રીજી અને ચોથી લાઇનને 1,264 કરોડ રૂપિયાની મંજૂરી આપી. સંસદના

0: નેહરુ આજે નીટ પરીક્ષાના પેપર લીક અને વિદ્યાર્થીઓના વિરોધને લઈને થયેલા હોબાળાને કારણે સોમવાર સુધી સ્થગિત. કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને જીતેન્દ્રસિંહે નવી દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટીના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી અને ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના શ્રીહરિ નટરાજે પુરૂષોની 50 મીટર બેકસ્ટ્રોક સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો. કેન્દ્રીય કેબિનેટે આજે પેપર લીક અને પરીક્ષામાં ગેરરીતિના કેસમાં ફાસ્ટ ટ્રેક અદાલત બનાવવા અને કડક સજા સુનિશ્ચિત કરવા માટેના એક મુસદ્દા વિધેયકને મંજૂરી આપી છે. સંસદ ભવન પરિસરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં આ મંજૂરી આપવામાં આવી હતી. સૂત્રોએ આકાશવાણી સમાચારને જણાવ્યું કે આ વિધેયક આવતા અઠવાડિયે સંસદમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. શ્રી મોદીએ ગઈકાલે એક વીડિયો સંદેશમાં જાહેરાત કરી હતી કે પેપર લીક સામે કડક કાર્યવાહીની જોગવાઈ ધરાવતું એક વિધેયક સંસદમાં રજૂ કરવામાં આવશે. દરમિયાન સંસદ ભવનની બહાર પત્રકાર સાથેની વાતચીતમાં સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુએ જણાવ્યું હતું કે સરકાર વિદ્યાર્થીઓના ભવિષ્યને સુરક્ષિત રાખવા માટે ઘણા મહત્વપૂર્ણ પગલાં ભરી રહી છે.
1: સોમવાર કો બિલ તો હમ લોગ તો તૈયારી કર રહે હૈ. હમ તો પ્રધાનમંત્રીજી ને કહા હૈ કે છાત્રો કો લેકર કે જો હમ બિલ લા રહે તો ઉસમેં કોઈ વિલંબ નહીં હોના ચાહિયે. ઓર જો પ્રધાનમંત્રીજી ને કહા હૈ ઇસમેં કોઈ રૂકાવટ પૈદા કરને કે લે કોઈ હટકંડે અપનાના ઠીક નહીં હોગા. અબ ઇસકો રાજનીતિકરણ કરકે ફાયદા નહીં. હમ લોકો ઠોસ કદમ કેસે ઉઠાના ચાહિયે છાત્રો કા ભવિષ્ય કે લે ઇસ પે ધ્યાન દેના ચાહિયે.
0: સર્વોચ્ચ અદાલતે આજે કેન્દ્ર સરકાર અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી એનટીએને નીટ યુજી પેપર લીક કેસ પછી સુધારાઓ અમલમાં મૂકવામાં થયેલી પ્રગતિ અંગે વિગતવાર સોગંદનામું રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. ન્યાયમૂર્તિ પીએસ નરસિમ્હા અને ન્યાયમૂર્તિ આલોક અરાધેની ખંડપીઠે નીટ પેપર લીક કેસની સુનાવણી કરતી વખતે જણાવ્યું હતું કે સોગંદનામામાં માત્ર કામચલાઉ ઉપાય પર નિર્ભર રહેવાને બદલે સુધારાને સંસ્થાકીય રૂપ આપવા માટે લેવાયેલા પગલાંનું સ્પષ્ટ વિવરણ હોવું જોઈએ. આર્થિક બાબતોની મંત્રીમંડળ સમિતિએ કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં બલ્લારી ગુંટકલ વિભાગની ત્રીજી અને ચોથી લાઇનને 1,264 કરોડ રૂપિયાના કુલ ખર્ચની મંજૂરી આપી છે. તેનાથી ભારતીય રેલવેનું હાલનું જોડાણ લગભગ 46 કિલોમીટર વધશે. આજે બપોરે નવી દિલ્હીમાં પત્રકારોને માહિતી આપતા શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે આનાથી આંધ્રપ્રદેશ અને કર્ણાટક વચ્ચેનું જોડાણ વધુ સારું બનશે.
2: आंध्र और कर्नाटक को जोड़ने वाले बहुत एक इम्पोर्टेंट इकोनॉमिक कॉरिडोर में रेलवे की थर्ड और फोर्थ लाइन और दूसरा है केमिकल सेक्टर को एक टोटली नए तरीके से भारत में डेवलप करने के लिए एक नई स्कीम अप्रूव हुई है और केमिकल भी सेमीकंडक्टर की तरह एक फाउंडेशनल इंडस्ट्री है इसलिए बहुत इम्पोर्टेंट था इस इंडस्ट्री के लिए एक नए तरीके से सोचना.
0: મંત્રીમંડળે દેશમાં 3 સમર્પિત કેમિકલ પાર્ક સ્થાપવા માટે ભારત ઔદ્યોગિક વિકાસ યોજના રસાયણ યોજનાને પણ મંજૂરી આપી છે. સંસદના બંને ગૃહ આજે નીટ પરીક્ષાના પેપર લીક અને વિદ્યાર્થીઓના વિરોધને લઈને થયેલા હોબાળાને કારણે સતત 5મા દિવસે સોમવાર સુધી સ્થગિત કરવામાં આવ્યા હતા. બીજીવાર મુલતવી રાખ્યા પછી જ્યારે રાજ્યસભા ફરી શરૂ થઈ ત્યારે ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે રાષ્ટ્રીય સન્માન અપમાન નિવારણ સુધારા વિધેયક 2026 રજૂ કર્યું. વિધેયક રજૂ થયા પછી વિપક્ષી પક્ષોએ નીટ મુદ્દે ફરી સૂત્રોચ્યાર કરતા ઉપાધ્યક્ષ હરિવંશે સોમવાર સુધી ગૃહ મુલતવી રાખ્યું. પ્રથમ મુલતવી રાખ્યા પછી જ્યારે ગૃહની કાર્યવાહી ફરી શરૂ થઈ ત્યારે અધ્યક્ષ સીપી રાધાકૃષ્ણને પ્રશ્નકાળ શરૂ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ વિપક્ષે શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગણી કરતા સૂત્રોચ્યાર ચાલુ રાખ્યા. હોબાળો ચાલુ રહેતા ગૃહ સ્થગિત કરવામાં આવ્યું. આજે સવારે ગૃહમાં કારગિલ યુદ્ધના શહીદોને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી હતી. નીટ પરીક્ષાના પેપર લીક મુદ્દે વિપક્ષના વિરોધ અને વિદ્યાર્થીઓના પ્રદર્શનને કારણે લોકસભા પણ દિવસભર માટે સ્થગિત કરવામાં આવી હતી. વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધનસિંહે જણાવ્યું છે કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો સંઘર્ષ અને તેને લગતી ઘટનાઓ ભારત માટે ચિંતાનો વિષય છે. લોકસભામાં એક લેખિત જવાબમાં શ્રી સિંહે કહ્યું કે સંઘર્ષ શરૂ થયો ત્યારથી જ ભારત સંઘર્ષમાં સામેલ પક્ષ અમેરિકા અને ઈરાન તેમજ અન્ય પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય પક્ષકારો સાથે સતત સંપર્કમાં છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે રેલવેમાં સુરક્ષાને સૌથી વધુ પ્રાથમિકતા આપવામાં આવે છે. રાજ્યસભામાં એક લેખિત જવાબમાં શ્રી વૈષ્ણવે કહ્યું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં લેવાયેલા અનેક સુરક્ષાના પગલાઓને કારણે રેલવેમાં દુર્ઘટનાની સંખ્યામાં ઘણો ઘટાડો થયો છે. ગંભીર ટ્રેન દુર્ઘટનાની સંખ્યા 2014-15 135 હતી, જે આ નાણાકીય વર્ષમાં અત્યાર સુધી ઘટીને માત્ર 2 થઈ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે ભારત અને રોમાનિયા વચ્ચે આર્થિક અને રોકાણ સંબંધોને વિસ્તારવા માટે અપીલ કરી છે. તેમણે જણાવ્યું છે કે બંને દેશ વચ્ચે વ્યાપારી સહયોગની અપાર શક્યતાઓ છે. બુકારેસ્ટમાં આયોજિત ભારત રોમાનિયા બિઝનેસ ફોરમને સંબોધિત કરતા રાષ્ટ્રપતિ શ્રી મુર્મુએ કહ્યું હતું કે રોમાનિયાનું વ્યૂહાત્મક સ્થાન, કુશળ કાર્યબળ અને યુરોપિયન યુનિયન સાથેનું મજબૂત જોડાણ તેને ભારત માટે એક વિશ્વસનીય ભાગીદાર અને વિશાળ યુરોપિયન બજારનું પ્રવેશદ્વાર બનાવે છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in

0: @ghatnews.com/GU અને અમારા એક્સ હેન્ડલ @EIRNews_ABAD ને ફોલો કરશો. ગુજરાતના અનેક ભાગોમાં ભારે વરસાદ ચાલુ છે, જેના કારણે અનેક જિલ્લામાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. આજે ઉત્તર ગુજરાત ક્ષેત્રમાં ભારે વરસાદ પડ્યો હતો, જેમાં પાટણ જિલ્લાના રાધનપુરમાં 9 ઇંચથી વધુ અને સાંતલપુરમાં લગભગ 9 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દક્ષિણ ગુજરાતમાં પૂરની પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. અમારા સંવાદદાતા જણાવે છે કે અસરગ્રસ્ત વિસ્તારમાં હાલમાં રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે.
1: ગુજરાતના તમામ પૂરગ્રસ્ત જિલ્લાઓ જેમાં નવસારી, સુરત અને વલસાડનો સમાવેશ થાય છે, ત્યાં રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. નવસારી જિલ્લામાં જ NDRF, SDRF અને ભારતીય સેનાની સંયુક્ત ટીમોએ 14,000થી વધુ નાગરિકોને સુરક્ષિત સ્થળોએ પહોંચાડ્યા છે. દરમિયાન અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આંબલી અને ગુમા જેવા પાણી ભરાયેલા વિસ્તારોની મુલાકાત લીધી અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સાથે સમીક્ષા બેઠક યોજી સોસાયટીઓમાંથી તાત્કાલિક પાણીનો નિકાલ કરવાનો નિર્દેશ આપ્યો. દરમિયાન પશ્ચિમ રેલવેના બિલીમોરા સેક્શન અને છારોડી તથા વિરમગામ સ્ટેશનો વચ્ચે પાણી ભરાવાના કારણે આજે પણ રેલ વ્યવહાર ખોરવાયો છે, જેના કારણે સાવચેતીના પગલા તરીકે ઘણી મોટી ટ્રેન સેવાઓ રદ કરવામાં આવી છે. હવામાન વિભાગે આવતીકાલે રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે અને 7 જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. અપર્ણા ખૂંટના અહેવાલ સાથે અજય ઇન્દ્રેકર, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને જીતેન્દ્રસિંહે આજે નવી દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટીના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી શ્રી નડ્ડાએ જણાવ્યું કે બેઠક દરમિયાન પરીક્ષા પદ્ધતિમાં સુધારા સંબંધિત પાર્ટીની માંગણીઓને ધ્યાનપૂર્વક સાંભળવામાં આવી. શ્રી નડ્ડાએ માહિતી આપી કે કોકરોચ જનતા પાર્ટીએ 3 મુખ્ય માંગણીઓ રજૂ કરી અને પરીક્ષાના પેપર લીક થવા પર રોક લગાવવા માટે કેટલાક સુધારાઓના સૂચન પણ આપ્યા. શ્રી નડ્ડાએ કહ્યું કે સરકાર આવતીકાલે પ્રતિનિધિમંડળ સાથે વધુ ચર્ચા કરશે.
2: लगभग 2 घंटे बातचीत चली सरकार की ओर से. मैं और मेरे साथ सरकार के मंत्री जितेंद्र सिंह की बातचीत में शामिल हुए. उनकी बातें हमने सुनी, बातें सौहार्दपूर्ण वातावरण में हुई और कई दृष्टि से उन सारी बातों पर हर तरीके से चर्चा हुई.
0: પ્રતિનિધિમંડળમાં સામેલ ભાજપના પ્રવક્તા આશુતોષ રાનકાએ કહ્યું કે તેમની 3 માંગણીઓમાંથી 2નો સ્વીકાર કરવામાં આવ્યો છે.
3: डिमांड है 3, उनमें से 2 डिमांड कॉम्पेंसेशन और FIR का विड्रॉल और सॉवरेन गारंटी, उनसे सरकार पॉजिटिव है.
0: દિલ્હી પોલીસે અભિજીત દીપકેના મૃત્યુના સમાચારને લઈ અખબારમાં છપાયેલા અહેવાલોનું ખંડન કર્યું છે. પોલીસે જણાવ્યું કે આ દાવો ખોટો છે અને દીપકે સંપૂર્ણપણે સ્વસ્થ અને સુરક્ષિત છે. પોલીસે કહ્યું કે આ દાવો દુર્ભાવનાપૂર્ણ છે અને આવી ખોટી માહિતી ફેલાવનારાઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સના બીજા દિવસે ભારતના શ્રીહરિ નટરાજે પુરૂષોની 50 મીટર બેકસ્ટ્રોક સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો. નટરાજે હિટ્સ 25.52 સેકન્ડનો સમય લઈ સેમીફાઇનલના 16 ખેલાડીઓમાં 14મા સ્થાને રહ્યા. સેમીફાઇનલ આજે રાત્રે યોજાશે. આ પહેલા રવિ વેરા, વેંકટ બુડીગીના અને અલી ઇમામે પુરૂષોની 100 મીટર ફ્રી સ્ટાઇલ પેરા સ્વિમિંગ ઇવેન્ટના ફાઇનલ માટે ક્વોલિફાય કર્યું હતું. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે સરકારે ટીવી રેટિંગ નીતિ 2026 બહાર પાડી છે, જે ભારતમાં ટેલિવિઝન રેટિંગના નિયમન માટે વ્યાપક માર્ગદર્શિકા નક્કી કરે છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય કેબિનેટે પેપર લીક અને પરીક્ષામાં ગેરરીતિના કેસમાં ફાસ્ટ્રેક અદાલત બનાવવા અને કડક સજા માટેના મુસદ્દા વિધેયકને મંજૂરી આપી. આર્થિક બાબતોના મંત્રીમંડળે કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં બલ્લારી ગુંટકલ વિભાગની 3જી અને 4થી લાઇનને 1,264 કરોડ રૂપિયાની મંજૂરી આપી. સંસદના બંને ગૃહ આજે નીટ પરીક્ષાના પેપર લીક અને વિદ્યાર્થીઓના વિરોધને લઈને થયેલા હોબાળાને કારણે સોમવાર સુધી સ્થગિત. કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને જીતેન્દ્રસિંહે નવી દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટીના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી અને ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના શ્રીહરિ નટરાજે પુરૂષોની 50 મીટર બેકસ્ટ્રોક સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:50 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
4: પ્રિયંકા અરોડા સે સંસદ મેં આજ હુઈ કાર્યવાહી કી સમીક્ષા સુનિયે. પહેલે લોકસભા. લેખક હૈ યુનિવાર્તા કે વરિષ્ઠ પત્રકાર મોહમ્મદ આઝાદ. લોકસભા મેં શિક્ષા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન કે ઇસ્તીફે કી માંગ કો લેકર વિપક્ષી સદસ્યોને આજ હંગામા કિયા, જિસકે કારણ સદન કી કાર્યવાહી દિનભર કે લિયે સ્થગિત કર દી ગઈ. લોકસભા કી કાર્યવાહી પહેલે સદન કે બાદ 12

મિત્રો, હમણે જ આપે જે ગીત સાંભળ્યું તે ફિલ્મ હતી હાફ ગર્લફ્રેન્ડ, અને જેને ગાયું હતું એશ કિંગ તથા શશા તિરુપતિએ. અને હવે સાંભળશો શાન અને સૌમ્યા રાવે ગાયેલું ગર્લફ્રેન્ડ ફિલ્મનું ગીત.

હમણાં જે આપ સાંભળી રહ્યા હતા ફિલ્મ સંગીતો કાર્યક્રમ સુરમાધુરી, આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે ગુજરાતી ગીતો. કાર્યક્રમની શરૂઆત કરીશું આકાશવાણી ગાયક વૃંદે ગાયેલી રમેશ પારેખની રચનાથી.

આકાશવાણી અમદાવાદ વડોદરા. મેઘદૂત પ્રસ્તુત છે કવિ કુલગુરુ કાલિદાસ રચિત સંસ્કૃત કાવ્ય મેઘદૂતમ પર આધારિત રેડિયો નાટક. રેડિયો નાટ્ય રૂપાંતર શ્રી નવનીત શુક્લ. કલાકારોની પાત્રવર્ણી આ પ્રમાણે છે. પ્રવક્તા રાજુ શુક્લ, કુબેર તુષાર ત્રિપાઠી, મેઘ હેમંત મિસ્ત્ર, સુપ્રિયા ભાવિની જાની, અને યક્ષના પાત્રમાં છે રાજુ બારોટ. સંગીત અમિત ઠક્કર અને જગદીપ મહેતા. પ્રસ્તુતકર્તા છે દેવાંગ ભટ્ટ અને મંજુલા શાહ. તો પ્રસ્તુત છે સંસ્કૃત સાહિત્યની અમર કૃતિની રેડિયો નાટ્ય પ્રસ્તુતિ

0: એક હતો યક્ષ, નામ એનું?
1: નામ તો કાલિદાસ, પણ ક્યાં જાણે છે.
0: અને નામનું શું કામ? નંદ, સુનંદ, આનંદ ગમે તે હોઈ શકે. યક્ષ એટલે યક્ષ. દૂર સુદૂર ઉત્તર દિશામાં નગાધિરાજ હિમાલયના ઉત્તંગને પવિત્ર કૈલાસ શિખરની ગોદમાં છે એક નાજુક નમણી નગરી, અલકા એનું નામ. ત્યાંનો એ નિવાસી, ધનપતિ કુબેરનો એ સેવક. એકવાર એણે સેવામાં ખાધી થાપ ને પામ્યો કુબેરનો શ્રાપ. જઈને વસવું પડ્યું એકલા દૂર સુદૂર છેક દક્ષિણમાં રામગીરી પર્વત પર, ને જલવું પડ્યું એની પ્રાણ પ્યારી પત્નીના વિરહાગ્નિમાં.

યાના વિરહમાં આઠેક માસ તો એને વિતાવ્યા મહાપરાણે. કૃષ્ણ થઈ ગઈ એની કાયા, હાથનું સોનાનું કડુએ ઉતરી પડે છે હવે તો. એમ કરતા કરતા આષાઢ આવ્યો, આકાશ શ્યામ વાદળોથી છવાઈ ગયો. યક્ષની દ્રષ્ટિએ પડ્યો ગિરિશૃંગ ઉપર ઝડુંબેલો શ્યામ મેઘ. યક્ષ ઊંડા વિષાદમાં ડૂબી ગયો. સંયોગી જનચિત્તો વિવળ મેઘ દર્શને થાય તો કંઠાલિંગન પ્રેમી વિરહી જનનું શું થાય? એણે થયું, આ મેઘ દક્ષિણમાંથી ઉત્તરમાં જશે. ચમકી ગયો એના ચિત્તમાં એક વિચાર. તાજા વનફૂલોથી એણે મેઘનો કીધો સત્કાર.

0: કહું છું, ઉઠો, પ્રભાત થયું. અરે ઉઠો, પૂર્વમાં આદિત્યનો ઉદય થયો. સાંભળો સાંભળો, મીઠો કલરવ આરંભ્યો પંખીડા હોય. નહી ઉઠે, ભારે ઊંઘણ સિંચે. લા લા મારા કંકણના ધ્વનિથી જગાડું એમને. કેવા છો તમે તો? સારું. અરે પણ મને તો ઉઠવા દો. જુઓ તો, મારા સાડુનો પાલવ દબાયો છે તમારા ઓશિકા નીચે.
1: સુઈ રહે અને સુઈ રહે બાદે.
0: અરે પણ નાથ, ઉઠો કહું છું. આજે વિસરી ગયા કે શું તમારો નિત્યક્રમ? હા, આપણા સ્વામી મહારાજ કુબેર હમણાં જ પ્રાતઃ પૂજા કરવા માટે આવશે પૂજાગૃહમાં. તે પહેલા તમારે માનસરોવરમાંથી તાજા કમળો લાવીને રાખવાના છે ને. કમળના પુષ્પો નહીં જુએ તો ધનપતિ કુબેર રોષે ભરાશે. સેવા એટલે સેવા,
1: બળી એ સેવા. રોજની એ રામાયણ એવી તો અપ્રિય લાગે છે મને. એમાં હેમંતના શીતળ સુગંધી પરોડે તારી હુંફાળી સોળ છોડવી જરી ગમતી નથી મને. આવ, મારી પાસે આવ. હજી પાસે, હજી પાસે. બસ આલિંગી દે મને, પછી આલિંગી દે મને સર્વાંગ. વૃક્ષને વેલી વીંટળાય તેમ.
0: ભગવાન કુબેર, અરે તમે તો, તમે તો મને બાહુપાસમાં એવી જકડી છે કે શ્વાસ પણ લઈ શકાતો નથી.
1: વાલી, મારે તને મારામાં સમાવી દેવી છે. બંનેનું એક શરીર, એક શ્વાસ, એક પ્રાણ કરો ને.
0: પણ ભગવાન કુબેર કેવો ભયંકર છે એમનો કોપ.
1: અરે શું કુબેર કુબેર કરે છે, કુબેર જાય. ને કમળની વ્યવસ્થા થઈ ચૂકી છે વાલી.
0: નાથ,
1: પ્રિય, તું કોની?
0: તમારી નાથ, સદૈવ તમારી. મારા મનના મોર,
1: મારી મારી ઠળકતી ઠેલ. આ પાસે આ.

0: રડ્યું મને.
1: પણ અહીં તો કોઈ જીવજંતુ જણાતું નથી.
0: ત્યાં નહીં, કમળના પુષ્પના પુંજમાંથી હું એક એક કરીને ચડાવતો હતો ભગવાન ત્રિપુરારીને. ત્યાં હા, આ દુષ્ટ ભ્રમરે જ મને દંશ દીધો છે. અરે, આ પુષ્પો પણ અર્ધવિડાયેલા, તાજા નથી. આ કમળો તાજા ખીલેલા કમળોમાં ન પુરાઈ શકે કદી આ ભ્રમર. આ તો છે વાસી કમળો. હરે રે, ભગવાન શિવને વાસી કમળો અર્પ્યા મેં અભાગીએ. દાસ દાસ, હમણાં પ્રાતઃ સેવા માટે માન સરોવરમાંથી કમળ પુષ્પ લાવવાનું કર્તવ્ય કોણ બજાવે છે?
1: એ કાર્ય તો સુનંદ યક્ષ કરે છે મહારાજ.
0: દુષ્ટ સુનંદ, બોલાવીને ત્વરિત.
1: અહીંયા પૂજાગૃહની બહાર જ બેઠેલા છે. અરે બંધુ સુનંદ, મહારાજ સંભાળે છે.
2: અભિનંદુ છું મહારાજને.
0: મંદમતી, અધમ, તાજા પુષ્પોને બદલે વાસી પુષ્પો આણીને છેતરે છે મને અને આ કૈલાસના અધિપતિને. બોલ બોલ, ક્યારના છે આ પુષ્પો?
2: ક્ષમા કરો મહારાજ.
0: બોલ
2: મહારાજ, રાત્રે લાવીને મૂક્યા છે ભીના વસ્ત્રમાં વિટાળીને.
0: તો એમ વાત છે, પ્રભાતે વહેલા ઉઠતા કષ્ટ પડે છે ખરું? યુવાન યક્ષિણીના હુંફાળા આલિંગનમાંથી છૂટવું નથી ગમતું કેમ? યૌવન અને સૌંદર્યના મોહપાશમાં વિડાયેલ અભાગી ભ્રમર, તને મારો શાપ છે.
2: ક્ષમા ભગવાન.
0: તારી પ્રિય પત્નીથી
2: દયા કરો, દયા કરો,
0: તારો વિયોગ થાવ.
2: પ્રભુ, આ શું થઈ ગયું? કરુણા કરો સ્વામી કુબેર, પ્રિયતમાના સહવાસના લોભે થઈ ગયો મારાથી કર્તવ્યમાં પ્રમાદ. હવે આવું કદાપી નહીં થાય, મારામાં વિશ્વાસ રાખો સ્વામી. સુપ્રિયા વિના મારાથી કેમ કરીને જીવાશે? પ્રભુ ક્ષમસ્વ.
0: સુનંદ,
2: ક્ષમા ક્ષમા મહારાજ.
0: સુનંદ, તમે માનવ નથી કે મનની નિર્બળતાના તરંગે આમ તેમ ઝોલા ખાધા કરો. તમે યક્ષ છો, ઉપદેવો છો. આવો પ્રમાદ તમને શોભે? મારો શાપ મિથ્યા તો નહીં થાય, તેમ છતાં આટલું થશે. આજે છે કાર્તિકી એકાદશી, આવતી કાર્તિકી એકાદશીએ તારા શાપનો અવધિ પૂરો થશે. ત્યાં સુધી જા છે એક દક્ષિણમાં રામગીરી પર જઈને કર વાસ. સુપ્રિયા ઉત્તરે અલકાપુરીમાં, સુનંદ દક્ષિણે રામગીરીમાં. બંને ઉત્તર અને દક્ષિણ ધ્રુવ સમા એક મેઘથી દૂર સુદૂર જીવ્યા કરો પૂરું એક વર્ષ. ભૂલની શિક્ષા તો ભોગવી જ રહી, અને આ શિક્ષા એ શિક્ષા નથી, એ તો છે શુદ્ધ દાંપત્ય જીવનની દીક્ષા. જાઓ, હમણાં જ જાઓ.
2: જઉં છું દેવ, આ ચાલ્યો.

0: सुप्रिया सुप्रिया आओ जे
1: आओ जो
0: આ છે મારી કર્મકથની, તો થઈ જા તું સચ, જા તું ઉત્તર દેશ, લઈ જા મુજ સંદેશ, તને આકાશ માર્ગે પવન પાંખે ઉડતો નિહાળશે પ્રવાસીઓની પત્નીઓ, ને પામશે આશ્વાસન પ્રિય મિલનની આશાનું. તારી વિરહિણી ભાભી પણ ગણતી હશે મિલનના શેષ દિવસો. મેઘ જા, મંદ પવન અનુકૂળ તને નિજ ગમન માર્ગમાં પ્રેરે, ડાળી પાસ મધુર પીયુ પીયુ મતવાલુ ચાતક ટેરે, ગર્ભાધાન તણી ક્ષણ આવી જાણી સૌ બગલીએ, રચી ઘન તને સેવ્યા વ્યોમ થકી સઘળીએ, ને જો પેલા રાજાંસો કમળની દાંડીના ટુકડાના ભાતા ચાંચમાં લઈને તારી સાથે

આવશે છેક માન સરોવર સુધી, તો સ્નેહથી ભેટી લે તારા પ્રિય મિત્ર આ રામગીરીને, ને લઈ લે એની વિદાય.

મેઘ, પહેલા દેખાડું તને તારા પ્રવાસનો પંથ, ને પછી સંભળાવું સંદેશ મારો. માર્ગમાં તું થાકી જાય તો પર્વતના શિખરે લેજે આરામ, ને જીભ સુકાઈને ક્ષીણ બને તો કરજે હળવા સરિતા જળના પાન. માર્ગમાં સિદ્ધોની ભોળી યુવતીઓ નિહાળશે તને ઊંચી ડોકે, ને ઉત્સુક નયને કહેશે, અરે આ પવન પર્વતના મોટા શિખરને તાણી જાય છે કે શું? મેઘ, માર્ગમાં ગિરિશિખરો પર તું રોકાશે પળવાર, ત્યારે માર્ગના મયુરો ભીની આંખે દેશે તને આવકાર. ને પેલું મેઘધનુષ રાફડાના મુખમાંથી પ્રગટ થાય છે, એ કેવું વિવિધ રત્નોની છાયાઓના મિશ્રણ સરખું છે. એ તારા શ્યામ શરીર સાથે એનો સંયોગ કેવો શોભશે જાણે. મોર મુગટધારી ગોપાલ કૃષ્ણ, કૃષિના ફૂલનો તારા ઉપર છે આધાર, એટલે તો ભોળી ગ્રામ વધુઓને છે તારા પર સ્નેહ અપાર. પ્રેમ ભીના નયન નિહાળશે એ તને. ઉત્તરમાં આગળ વધીશ ત્યાં માર્ગમાં મળશે તારો મિત્ર આમરકૂટ પર્વત. તે ઠારા છે તારી જલધારાથી એ ડુંગરિયાના દવ, ને તને થાકેલાને પ્રેમથી ધરશે નિજ મસ્તક. ત્યાંથી આગળ જઈશ ત્યાં આવશે વિંધ્યાચળ પર્વત. એની ખડકાળ તળેટીમાં વહે છે છિન્ન ભિન્ન પ્રવાહવાળી નર્મદા. જલવર્ષીને ખાલી થયો હોય તો એના વનહસ્તીઓના મદથી મહેકતા પાણી પીને છિપાવજે તારી તૃષા. પણ બહુ રોકાતો નહીં ભાઈ, મારું કામ વિના વિલંબે કરવાનું છે તારે. આગળ આવશે દશાણ પ્રદેશ. એની વિદિશા નગરી છે વિખ્યાત. અહીં અવકાશ છે તારી રસિકતાને. અહીં વેત્રવતી નદી પથરાઈને પડી છે તરંગ ભ્રુભંગે. શોભે છે એનું મુખ, આકંઠ પાન કરજે તું એના અધર રસનું. અહીંની સીમ છે શ્યામ, તારા જળથી પાકેલા જાંબુ વનથી ઉપવન છે અહીંના રૂપાળા. ગીતો ગાતા પંખી અહીં તરુવૃંદે બાંધે છે માળા. ઉદ્યાનોમાં પુષ્પ ચૂંટતી પ્રસવે દેભીની માલણોને તું ધરજે તારી શીતળ છાયા. ને જુઈની વેલીઓ પર કરજે તારા ઝરમર જળનું સિંચન. ને ભાઈ, થોડો આડ માર્ગ તો થશે પણ ભલે થાય, પણ તું રખે જોવી ચૂકતો ઉજ્જૈનીના હન્યોની અટારીઓ. ચંચળ ને ચમકેલી છે ત્યાંની નારીઓની નયન કટારીઓ. એની સાથે ખેલે નહીં તો વૃથા છે તારા નયનોની ચમક. આગળ આવશે નદી નિબિંદ્યા. ભારે છે એનો તરંગ ભ્રુભંગ, ગાતા પંખી

ધાર માળાઓ છે એની કેળનો કંદોરો, એનો ધ્વનિ છે મીઠો ને ચાલ છે ચમકતી, એના જલમાં મારજે એકાદ ડૂબકી ને થજે રસભીનો, વાલથી વરસીને કાપજે એની કાયાની કૃશતા.

ને આગળ આવશે અવંતી દેશ. કુશળ છે અહીંના વૃદ્ધજનો રાજા ઉદયનની કથા કહેવામાં. એની નગરી ઉજ્જૈની તો છે સ્વર્ગખંડ, ક્ષિપ્રા નદી વહે છે એની સોળમાં. પ્રભાતે એનો શીતળ સુગંધી પવન હરે છે અહીંની રસિક રમણીઓના રતિશ્રવને. હે મેઘ, ભલે તું ગમે તે સમયે ઉજ્જૈની પહોંચે, પણ ચૂકતો નહીં સૂર્યાસ્ત સુધી રોકાવાનું. ભગવાન મહાકાળેશ્વરની સંધ્યા આરતીમાં બજાવજે તું તારા ગંભીર ગર્જનનું મૃદંગ.

સુવર્ણ રેખા સમી તારી વિદ્યુતના ઝપકારે તું અજવાળજે એમના માર્ગો, જોજે ગરજતો કે વરસતો નહીં, બહુ ભીરું છે એ અબળાઓ. જો થાકી જાય તારી વીજળી રાણી ઝપકી ઝપકીને, તો રાત્રિ વિતાવજે કોઈ ભવનના છજા પર પારેવાની પડોશમાં, ને સૂરજ ઉગે કરજે પ્રવાસનો પુનઃ પ્રારંભ. આગળ આવશે ગંભીરા નદી, એના પ્રસન્ન ચિત્ત સમા જલમાં પડશે તારું પ્રતિબિંબ. દ્રષ્ટિ છે એની કુમુદોથી શ્વેત અને માછલીઓના સંચારથી ચંચલ. પથરાઈને પડેલી છે તે પોળી, ઝૂકીને તે કર્યું છે એક વાર એનું રસપાન. હવે કઠિન બનશે તારું પ્રસ્થાન, એક વાર આસ્વાદ લીધા પછી કોણ છોડી શકે વિવૃત જગનાને. આગળ આવશે દેવગીરી ભગવાન કાર્તિકેયનું અધિષ્ઠાન. તારા ફૂલ જેવા ફોરાથી કરજે એના પર અભિષેક. ત્યાંથી તું જશે કનખલ, જ્યાં પતિત પાવની ગંગા હિમ શિખરેથી ઉતરે છે, ને આગળ આવશે ગંગાનું ઉદ્ભવ સ્થાન નગાધિરાજ હિમાલય. હિમાચ્છાદિત છે એના શિખરો, અહીંની શિલાઓ પર અંકિત છે ભગવાન ચંદ્રમૌલીની ચરણ છાપ. પરિક્રમા કરજે તું એની, ને આગળ આવશે કૈલાસ શિખર, જાણે શંભુનું અટ્ટહાસ્ય એકત્ર થતા નિર્માયેલો પુંજ.

ત્યાં અલકાપુરી, વર્ષામાં જલબિંદુ નીકળતા અભ્ર વૃંદ શિર ધરતી, ઊંચે હર્મ્ય અલકામાં મોતી સર્જતી નારશી લસતી, મેઘ હવે નાળીશ સરંતી જેની ગંગા સાડી, કૈલાસે અલકા શોભે જમ પ્રિયતમ અંકે લાડી. અલકા તો છે રંગ રાગ ભોગ શૃંગારની નગરી, પ્રાસાદો છે અહીના ગગન ચુંબી, સચિત્ર ને રત્ન જડિત, અહીં ક્ષમતા નથી પળવાર પણ વીણા અને મૃદંગના ધ્વનિ. અહીંની સુંદરીઓ સર્જે છે અંગે અંગ રંગબે રંગી પુષ્પોના આભૂષણ, યૌવન અને સૌંદર્ય તો છે અહીં નિત્ય મહોત્સવ.

રાત્રે અહીં તારાઓના શીતલ તેજમાં કુસુમિત અગાશીઓ પર યક્ષો મધભરી માનિતીઓના સંગમાં માણે છે સંગીત અને સુરોના અસ્વાદ.

0: મેક કુબેરના મણિપ્રાસાદની બરાબર ઉત્તરે છે અમારું સદન. ઓળખવું સહેલું છે તેને, એના દ્વાર પર શોભે છે મેઘધનુષના રંગોવાળું તોરણ. અને આંગણામાં જ છે બાલ મંદાર તરુ, હાથ વેંથ નીચા ફૂલોથી લચેલો છે એ. ને કહું, તારી ભાભીએ એને પોતાના સંતાનની જેમ ઉછેર્યો છે. ઘરની સામે જ છે સરોવર, મરકત મણી જડ્યા છે એના પગથિયાં, એમાં ખીલ્યા હશે સુવર્ણ કમળો, એમાં વસે છે અસંખ્ય રાજહંસો. એ સરોવરને તટે છે રૂપાળા ક્રીડા શૈલ, એના પર માણ્યા છે અમે કંઈક મધુર એકાંતો. મેઘ, તારી ભીતર ચળકતી વીજળી સાથે નિહાળું તને, ને આ શૈલના સ્મરણો સતાવે છે મને. ત્યાં પેલા માઘવી મંડપની પાસે જ છે બકુલ અને અશોકના વૃક્ષો. દોહદને બહાને બકુલ મારી પેઠે ઝંખે છે એના મુખની મદિરા, ને અશોકને અભિલાષા છે એના અળતા રંગ્યા ડાબા પગના સ્પર્શનો. મેઘ, એ લતા મંડપમાં જ તારો મિત્ર મોર રોજ સાંજે આવતો, ને
1: આવો આવો મોર રાજા, થઈ ગયો તમારો આવવાનો સમય. વારુ, ક્યાં ભૂંક્યા ભાઈ ઢેલ રાણીને? આવું નહીં ચલાવી લેવાય. અરે નીલકંઠ, પછી ચણજો દાણા. પ્યારા મોર રાણા, પેલા થોડું નાચજો. એમ નાચો નાચો રે મારા રૂપાળા મોર, રૂપાળી પાંખ તારી આંખો ચકોર. નાચો નાચો રે મારા રૂપાળા મોર.
0: બધાને નચાવતા બહુ આવડે છે તને ખરું, તારી આંખના ઇશારે,
1: સ્નેહના સિતારે.
0: મને તે.
1: તમે શું લાવ્યા વળી?
0: હું શું લાવ્યો જોવું છે? આ લાવ્યો
1: ચાવને વળી. તમે બહુ એ છો.
0: મેઘ, યાદ રહેશે તે ઘરની આ એંધાણી, અને હા, દ્વાર પર શંખ અને કમળ આલેખ્યા હશે એ નિશાની પર્યા

પ્રાપ્ત છે, અને બીજી નિશાની ઘર નિસ્તેજ હશે મારા વિના. સૂર્ય આથમે મ્લાન બનેલા કમળ સરખું. અને ભાઈ, ખાસ તો એ કે સહસા ઘરમાં ઘૂસી ન જતો, હાથીના બચ્ચા જેવડો નાનકડો થઈને પહેલા તો ક્રીડાશૈલ પર બેસજે થોડુંક, પછી તારી વિદ્યુત દ્રષ્ટિ ફેંકજે ઘરમાં, ને એના અજવાળે તું જોશે મારી રૂપ રૂપના અંબાર સરખી પ્રિયાને.

કેવી છે? પક્વ બિંબશા અધર, દાંત તીણા ને અંગો કોમલ, કૃશ કટી ઊંડી નાભી.

કેવી છે? પક્વ બિંબશા અધર, દાંત તીણા ને અંગો કોમલ, કૃષકટી ઊંડી નાભી, ચકિત હરિણીશા નયનો ચંચલ, નિતંબ ભારે અલસ ગમન, સ્તન ભારે ઝૂક્યો દેહ, શોભે શી બ્રહ્માની જાણે પ્રથમ નારી કૃતિ એ. મેઘ એ છે મારું બીજું જીવન, મારા વિયોગમાં એ ટળવળતી હશે એકાકી ચક્રવાકી જેમ, એની અવસ્થા હશે શિશિરમાં મુરઝાયેલી કમલીની જેવી. નકી પ્રિયાના હશે પ્રબલ રુદને નયનો સુજેલા, લાંબા ઉન્હા નિશ્વાસોથી ઝાંખા અધર થયેલા, હસ્ત ટેકવી વિખરા કેશે મુખ અર્ધું ઢંકાયું, જાણે ઝાંખું ચંદ્ર બિંબ એ દીન તું થકી છાયું. શું કરતી હશે તું જોજે.

आखे पूरा शंभू एजिया होय ते ने साजा सारा राव छे सत्वरे घेर मोकली आप छे ना चित्र आलेखवामां मन परोवो એનું નમણું મોઢું તો દોર્યું પણ એની આકાશ જેવી ગહન આંખો કેમ કરીને આલેખું, એનું મીઠું મધ જેવું સ્મિત. અત્યારે ગાલ આવા પ્રફુલ્લ નહીં હોય, સુકાઈ ગયા હશે વિરહે. નથી ફાવતું, રેવા દે. આ બોલ છે આ પિંજર કેમ મેના રાણી, તમે મોંઘા થઈ ગયા છો આજકાલ, હરી છે કંઈક તો બોલો, જીભ તો ખોલો, બોલો બોલો સુનંદ. મારી મીઠડી, તું એને સંભાળે છે નહીં? તું તો એને બહુ લાડકી હતી, મારાથી નહીં, નહીં મારાથી તો નહીં જ. હા કેટલી રજ જામી ગઈ છે તારા ઉપર મારી વીણા, પ્રિય કેમ વિસારી માયા, નિર્દય નાથ સજલ મમ નયનો, વ્યોમે વાદળ છાયા, આવ સુનંદ નનંદ હૃદય મમ, ગાવો કેમ પ્રિય અશ્રુ છલકાતા, વીણાતા પિંજાયા પ્રિય પ્રિય કેમ વિસારી માયા. અલી સ્નેહા દક્ષિણમાં ગયે આજ 7 માસ અને ઉપર 19 દિવસ થયા. આ 19 ફૂલ મૂક્યા નીચે, હવે ઉમરા પર વધ્યા 131 ફૂલ, એટલે 4 માસ અને ઉપર 11 દિન. ચમ જેવા

0: કહું છું સુપ્રિય.
1: શું છે?
0: અહીંયા આવને.
1: જે કેવું હોય તે કોને? આ બધી મારી સખીઓ જ છે.
0: પણ વાત ગોપનીય છે.
1: સારું, આવી બોલો શું હતું.
0: જરી પાસે તો આવ. આજે સાયંકાળે મારે ઘેર આવવામાં થોડો વિલંબ થશે.
1: બાળ્યું, આટલું જ કહેવાનું હતું એટલા માટે છેક પાસે બોલાવી.
0: આજ તો નહીતર તારા રૂપાળા મોનો સ્પર્શ લાભ કેમ થાય.
1: હાય, કેવા લુચ્ચા છો, લાજો જરા.
0: આજે સુખના આ સ્મરણો શૂળ બનીને ભોંકાય છે પડખામાં. ભાઈ મેઘ, કહેજે એને કે કુશળ છું હું, વિશ્વાસ ધરજે મારામાં. લોકો કહે છે લાંબા વિરહ તાપથી સુકાઈ જાય છે સ્નેહની સરિતા. હું કહું છું એથી વિપરીત, વણ વાપર્યા એ સ્નેહ જળ સુકાઈને બને છે સ્નેહ મેઘ, જે વર્ષામાં વરસીને વૃદ્ધિ પામી બને છે સ્નેહ સાગર. વિરહ કરે છે સ્નેહ નિવૃત્તિ, વિરહ કરે છે સ્નેહની શુદ્ધિ, વિરલ છે વિરહના વરદાન. મેઘ, કેમ કઈ બોલતો નથી? તારું મૌન શું સૂચવે છે? કાર્યનો સ્વીકાર કે નકાર? જો કે તારા સરખા ઉત્તમજનો કરે છે અબોલ ઉપકાર. મિત્ર ભાવ કે વિરહી પર દયા ભાવ, મેઘ ઉર ધરજો. અનુચિત મારી અરજી તોય પ્રિય મારું આચરજો. વર્ષાએ તવ શોભા વધતા ઇષ્ટ પ્રદેશ વિચરજો. મુજ પેઠે વીજળીથી તારો વિયોગ પળ પણ ન હજો. વિયોગ પળ પણ ન હજો.
2: મેઘદૂત. હમણાં જ આપે કવિ કુલગુરુ કાલિદાસ રચિત સંસ્કૃત કાવ્ય મેઘદૂતમ પર આધારિત આ રેડિયો નાટક સાંભળ્યું. નાટકમાં ભાગ લેનાર કલાકારોની પાત્રવર્ણી આ પ્રમાણે હતી: પ્રવક્તા રાજુ શુક્લ, કુબેર તુષાર ત્રિપાઠી, મેઘ હેમંત મિસ્ત્રી, સુપ્રિયા ભાવિની જાની, અને યક્ષના પાત્રમાં હતા રાજુ બારોટ. સંગીત આપ્યું હતું અમિત ઠક્કર અને જગદીપ મહેતાએ. શ્લોક ગાન નીરજ પરીખ. નાટકની રજૂઆત કરી દેવાંગ ભટ્ટ અને મંજુલા શાહે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: with a total cost of 1,264 crore rupees. It will increase the existing network of Indian Railways by about 46 kilometers. Briefing media in New Delhi, Information and Broadcasting Minister Ashwini Vaishnav said it will improve connectivity between Andhra Pradesh and Karnataka. He also informed about Cabinet's approval for Bharat Audyogik Vikas Yojana Rasayan or Bhavya Rasayan scheme for establishing three dedicated chemical parks in the country. Both the Houses of Parliament were adjourned till Monday following ruckus for the fifth consecutive day today over the issues of NEET paper leak and student protests. Despite repeated assurance from the government side that it is ready to discuss issues related to NEET paper leak case, the opposition continued its protest demanding the resignation of Union Education Minister Dharmendra Pradhan. Parliamentary Affairs Minister Kiran Rijiju said that the government is ready to discuss the NEET paper leak issue from day one. He said due to certain conditions imposed by the Congress, the discussion could not take place. President Draupadi Murmu met Romanian Prime Minister Ilie Bolohan in Bucharest today and held fruitful discussions on advancing the India-Romania partnership. The two leaders reviewed bilateral ties and discussed ways to strengthen cooperation in trade, investment, clean energy, connectivity and emerging technologies. Delhi police has refuted fake news circulating on social media claiming that Delhi police has imposed a ban on food delivery app services across New Delhi area. In a social media post, Delhi police said that this claim is completely false, baseless and misleading. It said that the Delhi police has not imposed any ban on the delivery services in New Delhi area. And in shooting, India Sanyam won the silver in the women's 10-meter air pistol event at the ISSF World Cup in Hangzhou, China, opening the country's medal account at the tournament. 22-year-old shooter scored 243.4 in the final to secure a podium finish against a strong international field. And that is the end of this news bulletin.
1: Akashvani Ahmedabad, Vadodara. હવે એક નજર આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો પર. મિત્રો, આવતીકાલે શનિવાર તારીખ 25 જુલાઈ 2024 સવારે 6:05 પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના, 6:30 અમૃતધારામાં વૈરાગ્ય વિષય સ્વામી અધ્યાત્મનંદજીનો ચિંતનાત્મક લઘુ વાર્તાલાપ, શ્રી રામચરિત માનસગાન 6:35, 6:45 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સુર સરિતા, 7 સદાબહાર ગીત, 7:20 આપ સાંભળશો ગુજરાતી ગીતો, 8:30 પણ આપ સાંભળી શકશો સદાબહાર ગીત, 9 સવારે 9:30 ગુજરાતી ગીતો, 10:02 ફિલ્મ સંગીત, 10:30 આપ સાંભળશો હિન્દી ફિલ્મ સંગીત, 10:45 સુગમ સંગીત, કલાકાર વિરાજ ભાવસાર, 11:02 ફિલ્મ સંગીત, 11:30 આપ સાંભળશો હિન્દી ગીત ગઝલ, 12:02 ગુજરાતી ગીતો, 12:30 બહેનો માટેનો કાર્યક્રમ સહિયર, 1:10 સુગમ સંગીત, કલાકારો આરતી મુનશી અને દીપ્તિ દેસાઈ, 1:30 ફૌજી દોસ્તો માટેનો કાર્યક્રમ જય ભારતી, 2:40 આપ સાંભળશો ગુજરાતી ગીતો. અમારી સાંજની સભામાં 5:10 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર, 5:45 લોકસંગીત, કલાકારો સંજય ઠાકોર અને ધ્રુવમ ત્રિવેદી, 6:30 યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાવાણી, 7:00 ગીતો સાંભળશો, 7:22 ખેડૂત ભાઈઓ માટેનો કાર્યક્રમ ગામનો ચોરો, 8:00 ઈ સપ્તાહ સંસદ મેં અમે દિલ્હીથી રિલે કરીશું, 8:15 આપ સાંભળશો સેવા દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ રૂડીનો રેડિયો, 8:30 ગુજરાતી ગીતો. શ્રોતાઓના પત્રો તથા ઇમેઇલ પર આધારિત કાર્યક્રમ સવિનય વિનંતી કે 9:15 આજ કે ફનકારનો સમય રહેશે 9:30 અને 10:00 સંગીતના અખિલ ભારતીય કાર્યક્રમમાં અદિતિ બેનર્જીનું ઠુમરી તથા દાદરા ગાયન સાંભળશો. કાર્યક્રમોની વિગતો બાદ હવે જોઈએ સ્થાનિક હવામાન સમાચાર. અમદાવાદ શહેરનું આજનું મહત્તમ ઉષ્ણ તાપમાન 26.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતા 6.8 ડિગ્રી સેલ્સિયસ ઓછું રહ્યું, જ્યારે લઘુત્તમ

મહત્તમ ઉષ્ણતામાન 23.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતાં 2.2 ડિગ્રી સેલ્સિયસ ઓછું રહ્યું. રાત્રે 8:30 વાગ્યે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 98% નોંધાયું. આજે સવારે 8:30 વાગ્યાથી રાત્રે 8:30 વાગ્યા સુધીમાં 22.4 મિલીમીટર વરસાદ નોંધાયો. આગાહી છે કે આકાશ મુખ્યત્વે વાદળછાયું રહેશે. વરસાદ કે ગાજવીજ સાથે વરસાદના એકાદ બે ઝાપટાં પડવાની સંભાવના છે. ક્યારેક ભારે વરસાદ પડવાની સંભાવના છે. તો આ હતા સ્થાનિક હવામાન સમાચાર. 354.6 મીટર્સ એટલે કે 846 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. અત્યારે રાત્રિના 11:13 અને 40 સેકન્ડ થઈ ચૂકી છે. અમારી બીજી સભા અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રથમ સભામાં આવતીકાલે સવારે 5:50 આજ મીટર્સ પર ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશું, પરંતુ અમારા ડીટીએચના માધ્યમ દ્વારા ગુજરાતી પ્રસારણ સેવા આપ સાંભળી શકો છો. નમસ્કાર, શુભરાત્રી, જય હિન્દ.

નમસ્કાર શ્રોતા મિત્રો, આકાશવાણીની DTH એટલે કે ડાયરેક્ટ ટુ હોમ સેવાના ગુજરાતી પ્રસારણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. DTH સેવાના પ્રસારણની મનોરંજક સફર શરૂ કરીએ તે પહેલાં મેળવી લઈએ શ્રોતા મિત્રો સમય સાથે તાલ. ભારતે સમયનુસાર અત્યારે મિત્રો રાત્રિના 11:15:25 થઈ ચૂકી છે. હવે મેળવી લઈએ મિત્રો હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમની વિગતો. શ્રોતા મિત્રો, પ્રસારણની શરૂઆતમાં હમણાં થોડીક જ વારમાં રજૂ કરીશું ગુજરાતી ગ્રામોફોન રેકોર્ડ્સ પર આધારિત લોકસંગીતનો કાર્યક્રમ, જેમાં આપને સંભળાવીશું લોકગીતો હેતલબેન પ્રજાપતિ, ભીખુદાન ગઢવી તથા બચુભાઈ શ્રીમાળીના સ્વરમાં. 12 વાગે આપ માણી શકશો સૌમ્ય જોશી દ્વારા લિખિત અને દિગ્દર્શિત નાટક વેલકમ જિંદગી, પ્રસ્તુતકર્તા કિરણ ભટ્ટ. 1 વાગે યુવા દોસ્તો માટેના કાર્યક્રમ યુવા જગતમાં આપ માણી શકશો સદાબહાર હિન્દી ફિલ્મી ગીતો મોહમ્મદ રફીના સ્વરમાં. 2 વાગ્યાથી શરૂ થશે વૈવિધ્યસભર કાર્યક્રમો, જેમાં સૌપ્રથમ આપ ગુજરાતી ગીતોની મજા માણી શકશો. ત્યારબાદ આપ તલત અઝીઝ તથા મહેંદી હસનના સ્વરમાં હિન્દી ગઝલો માણી શકશો તથા વૈવિધ્યસભર કાર્યક્રમના અંતે આપ રાસબિહારી દેસાઈ તથા વિભાઈ દેસાઈના સ્વરમાં ગુજરાતી સુગમ સંગીતની મજા માણી શકશો. ત્યારબાદ પરોઢિયે 5 વાગે એટલે કે DTH સેવાના અંતિમ ચરણમાં આપ સાંભળી જશો ભક્તિ સંગીતથી ભરપૂર કાર્યક્રમ ભક્તિરસ, જેમાં આપ માણી શકશો ભક્તિસભર ભજનો. તો આ હતી વિગતો શ્રોતા મિત્રો હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની. પ્રસ્તુત છે હવે પ્રથમ કાર્યક્રમ લોકસંગીત. સંભળાવી તેમાં આપને પ્રથમ લોકગીતો હેતલબેન પ્રજાપતિના સ્વરમાં.

ગુજરાતી ગ્રામોફોન રેકોર્ડ્સ પર આધારિત લોકસંગીતનો કાર્યક્રમ આપ માણી રહ્યા છો. લોકસંગીતના કાર્યક્રમમાં હવે પ્રસ્તુત છે લોકગીતો. શ્રોતા મિત્રો, ભીખુદાન ગઢવીના સ્વરમાં

આકાશવાણીની ડીટીએચ સેવાનું ગુજરાતી પ્રસારણ આપ માણી રહ્યા છો. આપ માણી રહ્યા છો શ્રોતા મિત્રો લોકસંગીતનો કાર્યક્રમ. લોકસંગીતના કાર્યક્રમના અંતે હવે સંભળાવીએ આપને શ્રોતા મિત્રો લોકગીતો બચુભાઈ શ્રીમાળીના સ્વરમાં.

0: બચુભાઈ શ્રીમાળીના સ્વરમાં આ લોકગીત માણ્યા બાદ શ્રોતા મિત્રો, લોકસંગીતનો આ કાર્યક્રમ અહીં જ સમાપ્ત થાય છે. આપ માણી રહ્યા છો શ્રોતા મિત્રો આકાશવાણીની DTH સેવાનું ગુજરાતી પ્રસારણ. હવે સમય છે શ્રોતા મિત્રો નાટક માણવાનું. પ્રસ્તુત છે તેમાં સ્વામી જોશી લિખિત દિગ્દર્શિત નાટક વેલકમ જિંદગી.
1: એ ભાઈ, પેલા અહીંયા ધ્યાન આપો જરા.
2: નમસ્કાર. રંગ દેવતા અને રસિક પ્રેક્ષકોનું વિનમ્ર અભિવાદન કરીને કિરણ ભટ્ટ પ્રસ્તુત કરે છે ઉમેશ શુક્લ ભરત ઠક્કર નિર્મિત સૌમ્ય જોશી લિખિત દિગ્દર્શિત એક મૌલિક નાટક વેલકમ જિંદગી.
1: એટલે તમને મૂળ મુદ્દાની વાત કરું ને તો આ જિંદગી ખરી ની ઈ મારી હારી એક રેલગાડી છે.
3: યાત્રીગણ કૃપયા ધ્યાન દે.
1: એટલે કહેવાનું શું થાય છે કે જિંદગી ની રેલગાડી છે ને એ અમુક વાર આડા પાટે ચડી જાય, પણ ભરોસો રાખવાનો એ છેલ્લે સ્ટેશન પહોંચે ખરી. અને એ પહોંચે ને પછી 70 જાતના વાંધા વચકા નહીં કાઢવાના, એ લીલી ઝંડી બતાવી સીધું કહી દેવાનું કે ભાઈ વેલકમ જિંદગી.
4: ડીપ ઇન ડિસેમ્બર ઇટ્સ નાઇસ ટુ રિમેમ્બર.
5: અરે યાર, તું કુમાર ગંધર્વ બાજુ મૂકીને શું કહે છે?
4: હેરી હેરી પેલો ફોન.
1: એટલે ગણ કે નળ ના થયા 80, પ્લસની ટાંકીને 250, ને એમાંથી ગયા 75, ને બારણાનો ઉમેર 700, 700માં 8% કન્સેશન. એટલે ગણને કે
6: આટલી બધી ગણતરી માં થૂપાકી ગયું મારું. આ તમારા બાપ દાદા આટલી બધી ગણતરી કરતા એમાં તમારી 8% છે ને ગણતરા પડીશ.
7: પપ્પા કેચ,
1: મારા ચશ્મા ફૂટી ગયા, જોતો નથી. અમારે સાવરકુંડલામાં ન્યુ ઇંગ્લિશ હાઈસ્કૂલ 9મા ધોરણ સુધીની હતી. 9મા ધોરણમાં અમારા વિદાય સમારંભમાં હું માઈક આગળ ઊભો હતો, એ પછી માઈક આગળ ઊભો રહેવાનો અમારો પહેલો.
6: ભાઈ બાપને ઉધાઈ કે ઇન્જેક્શન વાળા કે નંબર દો ના. ઉધાઈ ઉધાઈ અપની દિમાગ.
8: આ કઈ ગાડી રે લઈ આવી, રે લઈ આવી મને મુંબઈ શહેરમાં.
6: તમાર હસબન્ડ રિટાયર થઈ ગયા, અમારે આમને છેલ્લા 2 મહિના રહ્યા. હેડ ક્લાર્ક છે ગાંધી એસોસિએટમાં. ના એટલે એમનો સ્વભાવ કેવો કે પેલા તો એ ઓફિસેથી આવવાના હોય ને એટલે મારે શું એમનો લેંઘો તૈયાર કરીને રાખવાનો. તૈયાર એટલે ગડી વાળીને નહીં, આમ ખુલ્લો કરીને જમીન પર મૂકી દેવાનો. એ આવે ને એટલે અંદર ઉભા રહીને સીધો ચડાવી દે, પછી જમવા બેસે. પાછું સવારમાં શું બ્રશ ઉપર પેસ્ટ મારે જ લગાડવાની, ને પેસ્ટનું ઓલું પાછું આમ પૂંછડું ઊંચું થયું તો ખીજાય. એટલે આપણે શું આમ સુઘડ નળાકાર પેસ્ટ કાઢવાની, ને પાછું ટુવાલ બાથરૂમની અંદરથી માગે ને તો જ એને મજા આવે. વાટલું કીધું એટલે આડું અવળું કઈ ધારતા નહીં. ઓલા જે ટુવાલ ને ટૂથપેસ્ટની બધા લાડ લડાવે ને એ 24 કલાકમાંથી ખાલી 1 કલાક ને 35 મિનિટ ઈ ઘરમાં હોય ને જાગતા હોય એટલો ટાઈમ, બાકી ના બધા કલાક ઈ આપણને લાડ કરે. ગાંધી એસોસિએટમાં ખાતા વહીઓ ચકાસતા ચકાસતા ટ્રેનોમાં લબડતા લબડતા 1 મિનિટ. ઓ આ ફોટો કેવા હશે જો. રવિવારે પાડ્યો તો ને એટલે મહિનામાં 4 વાર હશે એવું.
1: એ ભાનુ ગઈ હો, ટ્રેન ગઈ.
6: આ તમે શું દર રવિવારે 12:30 થી 6:20 ની ટ્રેન જતી જોતા હો?
1: અરે ટ્રેન જતી રે ને આપણે એની અંદર નો હોઈએ ને એવી મજા આવે ને ભાનુ.
6: એ હું શું કહું, આવતા રવિવાર છે ને આપણે 2 જણા 6:20 ની ટ્રેન પકડીએ, ચેન્જ રહેશે.
1: લે તને ચેન્જ રહેશે એમાં મૂર્ખી યારી.
6: હા તે રવિવારમાં તો ચેન્જ જ કહેવાય ને. અને તમે વિચાર કરો કે તમને આ 6:20 ની ટ્રેન ના પકડવાની આટલી ખુશી મળે તો બધી પકડીને ઓફિસે ના જવાની કેટલી બધી ખુશી મળશે.
1: હા તો જઈ આવતા અઠવાડિયે, મારો પાસ ને તારી કૂપન.
6: ના હો, ફર્સ્ટ ક્લાસમાં જશે.
1: એ ફર્સ્ટ ક્લાસમાં કેટલો ખર્ચો થાય બુદ્ધિ જે તને.

0: નવું ઘણો ખર્ચો થાય. એ અમારા કકરુ સાહેબ પણ પાસ પતી જાય ને તો સેકન્ડ ક્લાસમાં ટ્રાવેલ કરે. કકરુ સાહેબ
1: આમને આમના સાહેબોનું બહુ 38 વર્ષની નોકરીમાં જેટલા સાહેબો આવ્યા હોય ને એનું આજની તારીખમાં ગમે ત્યારે ગમે એ રેફરન્સમાં નામ લે. આપણે બધાને યાદ રાખવા પડે. આ આવીને નવું નામ બોલે ને એટલે રાત જાગીને ગોખી જ મારવા. આ તે કાંઈ નહીં, સેકન્ડ ક્લાસમાં જાશું. પાવતા રવિવાર પાકું હો, અમે કેટલા દીથી ગેટવે નથી.
0: એ ગેટવે નહીં, મારે મરીન લાઈન્સ જવાનું છે. સિક્વેરામાં સફારી નખાવવાનો છે.
1: શું સિક્વેરા?
0: અલ્યા સિક્વેરા ખબર નથી ડોબી? ઈ 150 વર્ષ જૂનો દરજી છે.
1: તો જી દોરો પરોવી શકે છો એમાં?
0: આ ચોથી પેઢી છે એની એમ બુરથલ. ઈ મેં છે નક્કી કર્યું ભાનુ કે મારું ફેરવેલ ફંક્શન છે ને એમાં હું સિક્વેરાનો સફારી પહેરીશ. ઈ અમારા સાઠે સાહેબે એમના ફેરવેલમાં સિક્વેરાનો સફારી પહેર્યો હતો. એવા લાગતા હતા ને આમ.
1: જીમ વે ઈ સાઠેના ફંક્શન ને 10 વર્ષ થયા ત્યારે ફેશન હતી સફારીની. અત્યારે પહેરેશ કોઈ સફારી? તમારા ફેરવેલનો ડ્રેસ નક્કી જ છે. રેમન્ડવાળાનો શર્ટ લાવવાનો વ્યવસ્થિત ને ઉપર બ્લેઝર.
0: હું બ્લેઝર હવે કઈ ખબર ન પડે ને વાત કરે જ ન કમી.
1: અત્યારે પહેરજો સફારી. આફ્રિકન સફારી જેવા લાગશો. ક્યાં છે ક્યાં ઓલો સિક્વેરો?
0: ઈ પ્રિન્સેસ સ્ટ્રીટ ઉપર.
1: આ તો ન્યાથી ગેટવે જાશું. પણ મારે વડાપાઉં ખાવા કેટલા દીથી નથી. શું થયું? ભૂલી ગયા પાછા? કાલે ઓફિસે થી વડાપાઉ લઈ આવ્યા હતા ને, ખીચામાં ભૂલી ગયા. તમે છે ને મારા હાટુ આ વડાપાઉ લાવવાનું બંધ કરી દો. આ ચોથી વાર ભૂલી ગયા.
0: એ તો તારી પેન્ટ મુક બાજુમાં ના આવ્યો પેલા. યોલા ઉદયના ઇન્જેક્શન મારવાના તેનું શું કર્યું તે?
1: એની ગંધ મારે હો કહી દઉં.
0: ભાઈ મને તો ખબર જ છે. જી લાજ સાહેબ માટે આ ઘર ટકાવીને રાખવાનું છે ને એ બૂમો પાડશે. એને કહેજે આવતા શનિ રવિ ઓલા નિશાન ને ત્યાં જતો રે. સૂતો છે હજી?
1: 6:40 થઈ.
0: ભાઈ તો મને ખબર છે રાતના 2 વાગે સુધી પેલી મેચો જોશે ફૂટબોલની ક્લબો વાળી. પછી ઘોરશે અવારે 10 વાગે આવું. અરે આ પેન્ટ જો એને કેવું ડૂચો કરીને મૂક્યું છે. હમણાં વાંચવાન ચશ્મા લેવા જાત ને તો પડી જતા ફ્રેકચર થઈ જાય આમાં. પાકીટ જો પેન્ટમાં જ ભૂલી ગયો છે. તમે કહેતા હો જોઉં જરા.
1: આ તમે જોવો ન કર, તમને ચેન નહીં પડે.
0: અરે આ પાસ જો રેલવેનો એને કેવો ડૂચો કરીને મૂક્યો છે અંદર. લાવ 2 ફોટા આપે ના. અરે આ સેકન્ડ ક્લાસ નો પાસ છે.
1: તો તમારો એ સેકન્ડ ક્લાસ નો છે?
0: મે તો ફોટા દેને જાની માની ખબર ન પડે બધી વાતમાં ડબ ડબ કર્યા કરી દીયા. અરે મોબાઈલ લાવજે મારો ન્યાથી.
1: કોઈ દી ઉપાડતા છો નહીં?
0: અરે હવે 2 ફોટા લાવવાના હતા. તું આખી કોથરી લઈને ક્યાં હાલી આવે? અને આ વાળ જો એને કેવા ઓળ્યા. વાળ જો તું પેલા
1: ટીટી ટિકિટ ચેક કરે, વાળ ચેક ન કરે. જા
0: એ ફોટા મૂકી દે પેલા.
1: હવે તમે જાઓ ને બાપા. બાપ કેવું જીવતો હશે ને, પામ દૂર અદ્રશ્ય થઈને જીવે. આમ ગાળો ભાંડી પણ કકળી ગયું ને સેકન્ડ ક્લાસ ની વાતમાં. ઉભાર ભાઈ પેલા મને ફોટા મૂકી દેવા દો.
2: એ મમ્મી આ આવતા શુક્રવારે રજા છે ને, પપ્પાની તો અપોઇન્ટમેન્ટ લીધી છે ફૂલ બોડી ચેકઅપ ની. આ રિસીટ છે એની. ના એટલે 95 વર્ષ પછી એકાદર કરાવવું પડે.
1: ને મારો વિવેક જુઓ, બાપાની ચિંતા કરે ની રિસીટ છે આપણી પાસે. પણ મૌખિક માં કઈ નહીં. એટલે આ આને કઈ નો કે, ઓલ્યુ આને કઈ નો કે, બે મને જ કે બધું. એટલે સમજ્યા તમે? હું બ્રિજ છું, બ્રિજ. આમ ઘણી વાર સાલુઓ પણ શરમ આવે, પણ મારા વિવેક ને શાસ્ત્રીય સંગીત નો શોખ, ક્લાસિકલ મ્યુઝિક. આપણને એમ થાય કે આ છોકરો યુવાન છે ને કેમ આમ થયો છે? એ બેટો આ કયો રાગ છે?
2: આટ મમ્મી ક્યા બાત હે, તને એકદમ રાગમાં રસ પડ્યો? હવે અત્યારે તો સવારનો જ રાગ હોય ને, બોલ કયો રાગ હશે?
1: માર તો સવારમાં તમે જાઉં પછી વૈરાગ હોય બેટા.
2: એ મમ્મી વૈરાગ માટે નહીં, રાગ હોય ને જોગિયા કહેવાય, જોગિયા.
1: એ બહુ દૂર નથી ગયા હો, હમણાં આવતા જશે. એમ સાવ બંધ નો થઈ જા, આ તો ખાલી ચેતવ્યો તને.
2: આપણ ક્યાં ગયા છે?
1: તાર ફોટા લઈને ગયા છો અતુલ ને આપશે.
2: મારા ફોટા કેમ?
1: જલારામ બાપા આજ બોન બેટા નથી બનાવવાનો મારો?
2: હા બનાવું જો. હવે પણ
0: એ અઠવાડિયાથી હું તું ટીપોય પર બે જતી હોય નાના કિકલાન જેમ ઉભી તા.
1: ટીપોય બાપા.
0: અને અઠવાડિયાથી બેલ નથી સરખો કરાવ્યો? કરંટ આવે બેલમાં.
1: વિવેક તને કોઈ દી આવ્યો કરંટ?
2: એ હા મમ્મી, પરમ દિવસે આવ્યો તો.
1: લે મને જ નથી આવ્યો. આ જો કે મારે 12 થી બહુ ખખડાવવાનું હશે. કઈ નહીં, કરી દઈશ ફોન. લે વિદ્યુતભાઈ.
0: એ વિજયભાઈ નામ છે એનું. હવે
1: ખબર છે, હવે જોકે નથી સમજતા. વિદ્યુતભાઈ ઇલેક્ટ્રિશિયન.

0: વિવેક જો કેવું મૂછ માસે જો, આમ વિવેક જો એમ કહીએ ને એટલે અનકમ્ફર્ટેબલ થઈ જાય. હો બે જણા રવિવારે સામસામ આવે બે, હવે જોજો ખરે ખરી મજા આવશે. આ મારો રવિવારનો મેટીની શો ચાલુ, ઓલા જૂના જમાનામાં નહોતા એવા મુગા પિક્ચર. હવે ઈ શું આ મનમાં અકળાય પણ બોલે નહીં, પણ ઈ શું કરે અકળાય ને એટલે પગ હલાવે નહીં, પગ હલાવે ને એટલે આ અકળાય. આમને શું આમ પગ હલાવેનો બહુ વાંધો નહીં, પણ એક તોલ્યું શોર્ટ્સ પહેર્યા હોય એમાં પગ હલાવે. જો પાછી ટેવો એ બેની સરખી જ છે. જો બે જણા સૌ પહેલા સ્પોર્ટ્સ પેજ કાઢીને બેઠા છે, હવે શું પ્રેશર આવશે સમજ્યા તમે? પ્રેશર એમાંય બે જણાને છાપા લઈ જવા જોઈએ. નહોતું કીધું મેં ટેવો બેની સરખી જ છે.
1: કોઈ જવાનું ના હોય તો હું જઉં.
0: હવે આ ખાલી વિવેક ને પૂછવું હતું પણ મને ઇન્વોલ્વ કરી બોલ. હવે હું તો પરવારી જ જઉં ને સવારમાં 6 વાગ્યામાં. આ કોઈને જ જવાનું, જાઓ તમે તમારે શાંતિથી.
2: હા બોલ નિશાંત. હા
0: આ તમે જાઓ.
2: હા બોલ. ના કેમ એકદમ થી શું થયું? ના તું કહેતો તો કે હજી 10-15 દિવસ જેવું લાગશે ને. અરે ના ભાઈ ના, મારે કઈ તૈયાર નથી અને મેં તો હજી ઘરે વાત પણ નથી કરી. હા તું એક કામ કરને, તું છે ને બધું ફટાફટ બોલતો જાય, શું શું જોઈશે હું લખી લઉં છું. હા
0: એ સાંભળો વા, રાંધવામાં શું કરવા છે સે કયો તો સમજણ પડી. મેથીના ગોટા બનાવું એટલે શું હાક ના
1: મને તું જાણ નહીં તો દઈશ એ ગડબોદ નહીં હમણાં તને.
2: એ મમ્મી મારે બિઝનેસ કરવો છે.
0: બિઝનેસ કરવો છે
2: આ નિશાંતની સાથે?
0: જો બેટા આમાં છે ને હું પપ્પાને કાંઈ નહીં કહું. જે કેવો હોય ની તારે જ કેવાનું.
2: બે પણ મમ્મી તને ખબર તો છે કે અમારે?
0: મને બધી એ ખબર છે, પણ તને ખબર હોય છે કાંઈ કાંઈ નીચેથી શાક નથી ખરીદવાનું. કેટલા રૂપિયા કેટલા રોકવાના?
2: 4 લાખ.
0: જો બેટા આમાં છે ને હું શરૂઆત કરીશ ને તો શરૂઆત જ ખોટી થશે, કારણ કે વાત જ તમારી બેયની છે. તારે પૈસા જોઈએ છે એમણે દેવાના છે, એટલે વાત તો તારે જ કરવી પડે. નીએ પેન્ટ પહેરીને કરવી પડે, હો ચડ્ડીમાં તરત રિજેક્શન આવે. એ સાંભળો તમારું પતે ને એટલે બહાર આવજો. સાંભળો
1: હા તો બહાર જ આવીશ ને, અહીંથી ક્યાં ફરવા જતો રહેવાનું?
0: એમ નહીં તમારું પતે ને એટલે વિવેક ને તમારી હારે થોડી વાત કરવી.
2: હા મમ્મી હું વાત કરીશ, પણ તું વચ્ચે રહેજે યાર.
0: હું હંમેશા વચ્ચે રહી જ છું ને, પણ હવે તું મોટો થયો ને વાતો એ મોટી આવી. હવે તમારે સમજવું પડે કે નાની નાની વાતો બરાબર છે, પણ આ બ્રિજ ઉપર મોટા વાહનો ન દોડાવાય, નકર બધું કોલેપ્સ થઈ જાય.
1: શું થયું?
0: લે કાઈ ન થયું, તમે ઇમરજન્સી બહાર આવી ગયા.
1: ના તું કાઈ કહેતી હતી ને એટલે.
0: ના કાઈક નહોતી કહેતી, એમ કહેતી હતી કે વિવેક ને તમારી સાથે થોડી વાત કરવી છે, એમાં તો બધું સ્પીડ અપ કરવાની કાઈ જરૂર નહોતી. ધોઈ લ્યો હાથ. સ્ટાર્ટ.
2: શું સ્ટાર્ટ?
1: બાનુ
2: મમ્મી,
1: બાનુ
2: મમ્મી, પપ્પા. મમ્મી એવું કીધું કે જે વાત કરવાની છે તે આપણા બંને વચ્ચેની જ, એટલે હું તમારી સાથે વાત કરીશ.
1: ઈ મારો પટ્ટો છે, મને એમ કે તને કદાચ સાઈઝ માફક ન આવે એટલા માટે આ પાકીટ તારું.
2: આમ પપ્પા મારે બિઝનેસ કરવો છે નિશાંતની સાથે. આ સેઝમાં લીકર ચલાવ કરે છે ને ગુજરાતમાં, તો સપ્લાઈંગ ને એક બે જગ્યાએ બાર્સ ને આમ તો દારૂનું છે બધું. પણ હા એટલે પપ્પા હમણાં નિશાંતનો ફોન હતો કે ટેન્ડરની ડેટ જરા એકદમથી પ્રિપોન થઈ ગઈ ને એટલા માટે તમારી સાથે ઉતાવળમાં વાત કરવી પડી. અને આમાં શું પપ્પા થોડું ફાસ્ટ બી રહેવું પડશે, બીકોઝ ઇટ્સ અ વન્સ ઇન અ લાઈફ ટાઈમ ઓપોર્ચ્યુનિટી. અને જે લોકોને ઓછી ખબર છે ત્યારે યુ હેવ ટુ સ્ટાર્ટ, પછી ભલે ને ક્યુ થાય તો બી વાંધો નહીં, બધા આપણી પાછળ જ હોય.
1: મલ્ટીનેશનલ ને બધી કેટલી બધી કંપની હોય છે, એમાં તો ક્યાંય મેનેજર ન બની શકે? કેટલો બધો પગાર હોય છે એમનો?
2: ના પપ્પા મારે નોકરી નથી કરવી.
1: જો મારું બાળપણ છે ને બહુ ગરીબીમાં ગયું, તને તારી માએ કીધું હશે, એટલે પેલા સાવરકુંડલામાં આપણે 3 વાડીઓ અને નોકરો ને બધું જ હતું. પણ મારા કાકા ગીજુ કાકા, એમણે ધંધો કર્યો ને બધું ગુમાવ્યું. એ બહુ બુદ્ધિશાળી માણસ હતો, પણ ધંધામાં છે ને જુદી જ બુદ્ધિ જોઈએ. ને માણસે બહુ વ્યવસ્થિત ને ઓર્ગેનાઇઝડ રહેવું પડે ધંધામાં.
2: હા પપ્પા હું ભણ્યો છું એનું MBA.
1: MBA એટલે માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. એમાં બિઝનેસ બીજાનો હોય, આપણે ખાલી એડમિનિસ્ટ્રેશન કરવાનું હોય.
2: પણ પપ્પા મારે મારો જ ધંધો કરવો છે, મારે નોકરી નથી કરવી, કારણ કે પપ્પા મેં નોકરી કરતા માણસોને જોયેલા છે.
1: એટલે મને જોયેલો છે કા? અને તને એમ થઈ ગયું કે તારા બાપાએ હું ઉખાડી દઉં મુંબઈ શહેરમાં? ઓલા નિશાનના બાપાએ બહુ બધું ઉખાડી દઉં કા?
2: ના પપ્પા હું એવું બિલકુલ નથી.

0: કહેતો, પણ હા ઘણીવાર મને મનમાં એમ થાય છે કે આ તમે 14 14 કલાક ટ્રેનોમાં તૂટીને નોકરી કરો છો, એ બધી મહેનતનો બેનિફિટ કોને? પપ્પા તમારી ફોર્મને.
1: હવે તું આ ગુરુ પિક્ચર જોઈને બધા ડાયલોગ બોલે છે, અને હું તો કહું છું એમાં એનો બાપો જ સાચો હતો. એક મિનિટ, પહેલા તારી બેનિફિટની વાત પૂરી કરી લો. આ તારી મમ્મીનું ઓપરેશન કરાવ્યું ને આપણે ગયા વર્ષે પથરીનું, જસલોકમાં સેમી સ્પેશિયલ રૂમ બુક કરાવ્યો હતો. આપણી જિંદગીમાંથી સરકારી હોસ્પિટલનો જનરલ વોર્ડ ગયો ને મારી નોકરીનો બેનિફિટ ને એટલું પૂરતું હોય. હવે તારે શું કરવું છે, બ્રિજ કેન્ડીમાં બચ્ચન વાળી રૂમમાં તારી પથરી કઢાવી એમ નો નીકળે.
0: ક્યાં તમે બધું બ્રિજ
1: કેન્ડી ને છે ને, મારી કોઈ એચિવમેન્ટ જ નહીં દેખાતી હોય, હું આ લેંગો પહેરું છું ને એટલે. અને તું જે હમણાં સ્પર્ધા ને ક્યુ ને એવું બધું બોલ્યો ને, તને એકલાને ખબર પડતી હોય તો તને કહું કે એમાં મને તારથી વધારે ખબર પડે છે. અમારા સાવરકુંડલાના ઘરમાં અમારા 6 ભાઈ બહેન વચ્ચે 5 રોટલા બનતા તો ઝડપી ખાવાની કોમ્પિટિશનો ચાલતી, એવી કોમ્પિટિશનો જીતીને અમે પહોંચ્યા છે. ખેતવાણીના સંડાસની લાઈનોમાં ભરાઈને અમે પહોંચ્યા. તમે જોયો નથી સંઘર્ષ, અમે પહોંચવા નથી દીધો તમારે સુધી.
0: મને ખબર છે, મને બહુ સારી રીતે ખબર છે. મને એ બી ખબર છે કે તમે જિંદગીમાં જે અચીવ કર્યું છે ને, જ્યાંથી જ્યાં પહોંચ્યા છો એ અચીવ કરવાની તાકાત મારામાં નથી. પણ હું જ્યાં છું ત્યાં છું, હું ખેતવાડીમાં નથી. મને અહીંયાથી એક નાનું પગલું આગળ લેવું છે, સ્મોલ સ્ટેપ ફોરવર્ડ.
1: અરે તું બેકવર્ડ જતો રહીશ.
0: પણ તમે કેમ એમ ધારી લો?
1: ધારતો નથી, ઉદાહરણ આપ્યું મેં તને ગીજુ કાકાનું.
0: પણ તમે એક ઉદાહરણ આપો જો 60 વર્ષ જૂની, એ પણ ફેલ્યોરનું. હું તમને 1000 ઉદાહરણો આપી શકું છું સક્સેસ ના.
1: એ બધા જતા હશે સક્સેસ, તું નહીં જાય.
0: પણ કેમ?
1: કેમ કે બિઝનેસ તારા લોહીમાં નથી.
0: એમાં લોહી ક્યાંથી આવ્યું?
1: મારામાંથી આવ્યું, તારામાં ને તારી મામાંથી આવ્યું, ને મારા બંને માંથી કોઈના લોહીમાં એવી નાલાયકી નથી જેની બિઝનેસમાં રિક્વાયરમેન્ટ હોય.
0: એટલે તમને
1: નાલાયકી જોઈએ કમ્પલસરી.
0: પપ્પા હવે એવું છે ને કે પહેલા તમે એવું સજેસ્ટ કર્યું કે હું વ્યવસ્થિત નથી, ઓર્ગેનાઇઝ નથી એટલે હું ધંધો ના કરી શકું. હવે તમે એમ કહો છો કે હું નાલાયક નથી એટલે હું ધંધો ના કરી શકું. પહેલા તો મને એમ કહો કે બિઝનેસમાં કેવો માણસ ચાલે, વ્યવસ્થિત કે નાલાયક?
1: વ્યવસ્થિત નાલાયક ચાલે બિઝનેસમાં, એન ઓર્ગેનાઇઝ ક્રૂક.
0: પપ્પા તમારી આ વાત છે ને મને સાવ વાહિયાત લાગે છે. મેં એવા કેટલાય બિઝનેસમેન જોયા, જો રીયલ વેરી નાઇસ પીપલ.
1: એ બધા ઉપરથી લાગતા હશે તમને નાઇસ, તમને પેલું ગોલ્ફ રમવા લઈ જાય ને એટલે.
0: પપ્પા હવે છે ને કદાચ એવી વાતો થઈ રહી છે કે જે સાવ ઇરેલેવન્ટ છે, એ બધું જવા દો. પણ તમારી આટલી વાત ઉપરથી એ ક્લિયર છે કે તમારા વ્યૂઝ જોવા હોય તો મારે તમારી પાસે પૈસા ઇન્વેસ્ટ ના કરવા જોઈએ. હું જઉં છું, નિશાંત મારી રાહ જોતો હશે, મારે એને કહી તો દેવું પડશે ને.
1: તું તું ઉપર પાછો આવી જા ના, કાંઈ થયું નથી, તું પાછો આવી જા ઉપર.
0: જો પપ્પા હું તમને સિરિયસલી કહું છું કે આ ધંધો છે ને, ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર મી. પણ જો એ વર્કઆઉટ ના થાય ને તો ઇટ ઇઝ નોટ એન્ડ ઓફ ધ લાઈફ. મને ખબર છે કે તમને ટેન્શન છે, પણ તમે ટેન્શનમાં શું કરો છો કે હમણાં આજે ના? એટલે હું આમ સહેજ બી ચીડાઈને કે અકડાઈને નથી બોલતો, પણ તમે આ ટેન્શનમાં છે ને ગોલ્ફ ને એવું બધું બોલવા
1: લાગો. ખાલી
0: ખાલી નહીં પપ્પા, નિશાંત મારો ફ્રેન્ડ છે, એના પપ્પાની સાથે આઈ હેવ અ ગ્રેટ રિલેશનશિપ. એમની સોસાયટી, એમની લાઇફસ્ટાઈલ થોડી અલગ છે, તો એ સંબંધમાં ક્યારેક આઈ હેપન ટુ બી એટ ધ ગોલ્ફ કોર્સ, તેમાં શું થઈ ગયું ખરાબ? પણ
1: કાંઈ ખરાબ નથી થયું. તું કેમ એ વાતને પકડી રાખે?
0: પકડી નથી રાખતો પપ્પા. તમારા મનમાં છે ને ક્યાંક એવું છે કે હું એ ક્લાસથી ઇન્ફ્લુઅન્સ થઈ જઈશ.
1: હવે હવે હવે હવે હવે પતી ગઈ એ વાત. જો તું ગયો, મેં તને પાછો બોલાવ્યો, હવે શાંતિથી વાત થઈ શકે?
0: હા પપ્પા.
1: હા, કેટલા રૂપિયા રોકવાના છે? જો હવે તું પકડી રાખીશ.
0: 4 લાખ.
1: કાગળિયા થઈ ગયા બધા?
0: હા પપ્પા, એ અંકલની ફોર્મ છે ને, એમના ક્લર્કની સાથે બેસીને.
1: તું એ કાગળિયા લઈ આવ, કાલે આપણે જોડે બેસીને સ્ટડી કરીને ડિસિઝન લઈ લઈએ.
0: હા પપ્પા, હું કાગળિયા તો લઈ આવીશ, પણ એમાં શું બધું ટેકનિકલ બહુ હોય, એમાં આપણને ઓછી ખબર પડે.
1: આ ટેકનિકલ આપણે ખબર પાડવી પડશે, હવે આપણે ધંધો કરવો છે ને.
0: હા પપ્પા, હું લઈ આવીશ કાગળિયા. હું જઉં હવે.
1: આ આ તારો પટ્ટો લે. ઓલું હેલ્મેટ લેતો જા તારું. એ ભાનુ, એ ભાનુ, આ વિવેક ને ધંધો કરવો છે, તને તો ખબર જ હશે. હવે બોલ ને, હવે કઈ
2: બેસી જાવ પેલા. હવે છે ને મારી એક વાત કાન ખોલીને સાંભળી લ્યો. આ વાત છે ને મારા કુંડાળા બારની, ઈ તમારે બે ની છે ને, તમારે બે કરવાની. એટલે આજ પછી તને તો ખબર જ હશે, પૂતપૂતાની મને કાંઈ ખબર નહીં. કેમ કે આ વાત વિશે કાંઈ પણ સાંભળવાની કે બોલવાની મેં વિવેક નહીં ના પાડી દીધી, તમને ના પાડી દઉં.
1: અરે પણ આમાં આપણે નિર્ણય લેવો.
2: નિર્ણય તમારે લેવાનો, તમારે બે જી નિર્ણય લેવો એ લ્યો. મારો નિર્ણય મેં તમને જણાવી દીધો, આમાં હું એક અક્ષર બોલીશ નહીં કે સાંભળીશ નહીં. સમજી ગયા?
1: હા નિશાંત, તું પપ્પા પપ્પા બોલું છે ના ના, ઈ નીકળી ગયો તારા ઘરે આવવા. અચ્છા, એટલે તું બહાર જવાનું છે કહેવાનું ભૂલી ગયો, ની ફોન ભૂલી ગયો, આ તમે ધંધો કરશો?
2: ટેન્શન થઈ ગયું, 15 દી થઈ ગયા, ને 15 દી થી શું ઘરમાં બધે

0: રઘવટ ને રઘવટ, એમાં શું થયું કે કઈક ઓલું નિશાનના બાપા બિઝી થઈ ગયા છે ને, એમાં એને કાગળિયા દેતા અઠવાડિયું થઈ ગયું. હવે વિવેક બિચારો રોજ જતો હતો, આમને મનમાં એમ થઈ ગયું કે એને દેતા અઠવાડિયું કર્યું તો હું જોતા અઠવાડિયું કરીશ. હવે આમનું મગજ છે ને આડું જ થોડું, આ પણ મારતામાં વચ્ચે બોલાયું જ નથી. આ અઠવાડિયા મેં ટીવી બહુ જોયું હો, ટેન્શનમાં ટીવી સારું, ખાલી સમાચાર નહીં જોવાનું. બાકી કઈ બી હોય ને ફૂલ વોલ્યુમ કરી દેવાનું એટલે અંદરની માથાકૂટ ઓછી.
1: પપ્પા નથી આવ્યા આજે?
0: હમણાં આવતા જશે.
1: મમ્મી આજે છઠ્ઠો દિવસ છે યાર. પપ્પા આજે આ કાગળિયા નહીં જોવે ને તો ઇટ ઇઝ ફિનિશ્ડ. મમ્મી આવે ને તો પ્લીઝ એમને કહેજે કે આજે આ કાગળિયા જોઈ લે. મમ્મી એ થાકી ગયો હોય ને તો બી પ્લીઝ એમને કહેજે કે આજે કાગળિયા જોઈ લે.
0: મેં તને કીધું તો છે હું કાઈ નહીં થાય.
1: મમ્મી તું જ ને એકદમ મડી નહીં જાય યાર. હું તને ખાલી એટલું કહું છું કે પપ્પાની સાથે જે વાત કરવાની હતી ને એમાં કરી લીધી છે. એમણે જે કહ્યું એ બધું માન્યો બી ખરું. આ રહ્યા કાગળિયા, તારે ખાલી એટલું કહેવાનું છે કે આજે રાત્રે ટીવી ના જોવે અને આ કાગળિયા જોવા માંડે બસ.
0: આજ પણ એટલું જ કહેવા તે તું જ કહી દે ને.
1: તું કેમ જડ જેવું કરે રે યાર?
0: લે હું જડ જેવું કરું? આ ઘરમાં છે ને જડ બે જ છે, તું ને તારો બાપ. આ તું જે કે છે ને મારા પપ્પાની હારે જે વાત કરવાની તી કરી લીધી, એનો અર્થ શું? બીજી વાર વાત ન થઈ શકે, આને જડતા કહેવાય, સમજ્યો?
1: હે મમ્મી, આ ઓલા દિવસે મેં વાત કરી પછી શું થયું ખબર છે તને? એમણે નિશાંતને ફોન ઉપર એવું કીધું કે તમે બધું ભૂલી જાઓ છો તો તમે ધંધો કરશો, એટલે તમારામાં લાયકાત નથી, એવું કીધું એમણે નિશાંતને. હવે આને શું કહેવાય મમ્મી, શું કહેવાય આને?
0: આને ચાઇલ્ડિશ બિહેવિયર કહેવાય. આવતે કહેવાતું હશે.
1: હા તો પછી?
0: હા તો પછી કેમ ને કે આવું બાલિશ વર્તન શું કામ કર્યું તમે?
1: મમ્મી તને ખબર છે કે હું આવું બધું નથી બોલતો યાર.
0: તું કશું બોલે છે ક્યાં બેટા? બાપ દીકરો બે સરખી નોર્મલ કેવી વાત કરતા ને તો કોક દી બાપની ભૂલની બોચી એ પકડી શકાય, પણ તમે વાત જ નથી કરતા.
1: એ તો નથી કરતા, 14 વર્ષથી નથી કરતા.
0: હા તો પણ શું કામ નથી કરતા? તકલીફ શું?
1: તકલીફ છે મમ્મી, અને મેં નથી ઉભી કરી.
0: એમણે ઉભી કરી એકલાય? તારો કઈ વાંક જ નહીં?
1: હા નહીં.
0: લે દીકરો બાપ હારે વાત ન કરે, મને કઈ વાંક જ
1: નહીં? હા નહીં. બાપ અને દીકરો બોલવાનું બંધ કરે ત્યારે દીકરાની ઉંમર 11 વર્ષની હોય ને મમ્મી તો દીકરાનો વાંક નહીં. 11 કે 12 ખબર નહીં મને, પણ તે મને ફૂટબોલ લાવે પે કે તો હું છઠ્ઠામાં હતો ને. 20 દિવસથી પપ્પાએ કાલે લાવજો કર્યું. મમ્મી હું નાનો હતો ને એ વખતે મને એવી ખબર પડતી હતી કે પપ્પા રોજ સવારે 6 વાગે કુટાઈને ઓફિસે જાય છે અને સાંજે 7-8 વાગે પાછા આવે છે, એટલે ફૂટબોલ નહોતા લાવતા ને તો બી મને આટલી બી રીસ નહોતી ચડતી. પપ્પાને એવું છે કે એ વૈતરું કરે છે ને સમજવા જેટલી મેચ્યોરિટી મારામાં નથી, પણ મમ્મી એ મેચ્યોરિટી મારામાં 10 વર્ષની ઉંમરે હતી અને સમજવાની મેચ્યોરિટી પપ્પામાં નહોતી અને હજી આજે નથી. પછી ખબર છે તું મને લઈ ગયેલી ટ્રેન પકડીને દાદર ફોર્ચ્યુન સ્પોર્ટ્સમાં. મમ્મી મારા હાથમાં ફૂટબોલ આવે ને ત્યારથી હું ખાલી પપ્પાની રાહ જોતો હતો, ખાલી પપ્પાની. પપ્પા આવે ને એટલે મેં એમની બાજુ ફૂટબોલ ફેંકીને કહું પપ્પા કેચ, પણ તને ખબર છે કે એમણે શું કર્યું?
0: એમના ચશ્મા પડી
1: ગયા. શું થઈ ગયું પણ એમાં? એમને એક હાથમાં ફાઇલ હતી ને બીજા હાથમાં અટેચી હતી, મને ના દેખાય કારણ કે એ વખતે એક 10 વર્ષના નવા ફૂટબોલ લાવેલા છોકરાને ખાલી એના પપ્પા દેખાતા હતા, પણ એમણે મને લાફો માર્યો અને ફૂટબોલ બારીની બહાર ફેંકી દીધો. એ રાત્રે હું રડતા રડતા સુઈ ગયો હતો મમ્મી. પછી બીજે દિવસે સવારે શું થવું જોઈતું તું? કોણે કોની સાથે વાત કરવી જોઈતી હતી?
0: એમણે વાત કરવી જોતી હતી તારી સાથે.
1: હા તો પછી?
0: હા તો પછી એમણે ન કરી. ગણ કે એક જાતનો સ્વભાવ છે માણસનો, એટલે શું બધું પૂરું થઈ ગયું? આવી એક વાત,
1: એક વાત તને મમ્મી આવી તો હજારો વાતો છે, તો મેં તને ખાલી એક ઉદાહરણ આપ્યું.
0: એક મિનિટ બેટા, તને ઈ યાદ રહ્યું કે એમણે બોલ બારીની બહાર ફેંકી દીધો, પણ ઈ યાદ ન રહ્યું કે બીજે દી તો પાછો તું ઈ બોલથી રમવા માંડો તો ઈ બોલ આવ્યો ક્યાંથી તારી પાસે? ઈ તારી પર ખીજાયા પછી મોડી રાતે નીચે જઈને લઈ આવ્યા હતા ને તારી બાજુમાં ધીમેકથી મૂકી દીધો હતો. પછી બોલથી તું 4 વર્ષ રમતો હતો ને, તને ખબર હશે માં ઓલી ટ્યુબ આવે ઓરેન્જ કલરની, ને એમાં 15 દાડે હવા પુરાવી પડે. ઈ હવા તું નહોતો પુરાવતો કે હું નહોતી પુરાવતી? હા તો ખાલી એક ઉદાહરણ આપોશ તને. એ આવી ગયા ભાઈ, ખુલ્લો જ છે, બેલ કામ આવો તમે.
2: ના તું બહાર આવાય પેલા.
0: લે હું શું કામ બહાર આવું?
2: તું બહાર જાનો લો કરંટ ખા પેલા. 15 દિવસથી એક બેલ નથી સરખી કરાવતી મૂર્ખી યારી.
0: અલે બાપા હું તો રોજ ફોન કરું છું પણ એ આવે તો ને હું શું કરું?
2: એમ નો આવે એને ઢસડીને લાવવો પડે અહીંયા.
0: પણ હેવી બોડી વિજય ભાઈ, મારે એકલાથી નહીં ઢસડાય.
2: હજી હજી મજાક સુજે ને તને ઉભી થા ને જાતે કરંટ ખાય એટલે ખબર પડે. જા રેવા દેવે, જાય પાછી નાટક કરવાય.
0: ના ના હવે તો ખાઈશ. એકદમ હળવો કરંટ આવેશ.
2: તો તને શું જોઈએ, હું ચોંટી જઉં રોજ સાંજે? રેવા દેવે, ફોન આવ્યો તારથી 15 દિવસથી તો અત્યારે આવશે. હા ભાઈ વિજયભાઈ ને આપો ને, આ મારા રિટાયરમેન્ટના ફંક્શનનું કાર્ડ આવ્યું. હા વિજયભાઈ, આ ભાનુ 15 દિવસથી તમને ફોન કર્યા, અરે ડોરબેલ બગડી

0: મારી તમે એસીપી એમસીપી ની શું કરો યાર? હા એ તો બધું કરશું પછી, પેલા ઘંટડી નું પતાવો ને બાપા તમે. આ
1: લ્યો તમારું પેડિક્યોર નું પાણી.
0: આ 100 ડિગ્રી તાપમાન છે.
1: આ લો નાઈ ખુબી જો પાણી. ઓ તમને માફક એવી ડિગ્રી થાય ને એટલે કેજો પછી ઢોળ દઉં.
0: હા એ બાર તુલસી માં નાખ, ઢોળ દઉં એટલે પાણી જાણે બધું મફતમાં આવતું એમ વાત કરે પાછી.
2: પપ્પા આજે આ પેપર્સ જોઈ લેશો તમે?
0: લો આ રૂમમાં મૂકી દો.
2: બને તો આજે જ જોઈ લેજો ને.
0: એ નિશાનના પપ્પાએ અઠવાડિયું ન કર્યું તો મેં ક્યાર ના જોઈ કાઢ્યા.
2: એ તો પપ્પા એમને ડેલિગેશન આવી ગયું હતું ને હોલેન્ડથી, એટલા માટે. અને એમના ક્લર્કની સાથે રોજ 3 કલાક માથાફોડ કરીને ત્યારે આ બધા પેપર્સ હાથમાં આવ્યા.
0: ક્લાર્કો જોડે માથાફોડ બહુ કરવી પડે કા, ચીકણા હોય બધા ક્લાર્ક.
2: અરે પપ્પા હું તો નિશાંતના ફોર્મમાં જે ક્લાર્ક કામ કરે છે એમની વાત કરું છું. તમે જોઈ લેશો આજે આ પેપર.
0: હા તમે સાક્ષ સમારો, પણ તમને એમ નથી થતું કે તમારા વરના રિટાયરમેન્ટના ફંક્શનનું કાર્ડ આવ્યું? જરા નજર નાખીએ, ક્યાં કચરામાં પડ્યું હશે.
1: કચરામાં કાંઈ નથી. તો લો ફોન હાલ તો તન તમ ફેંકું.
0: હું તો ફેંકું, પણ ઘરના લોકોને આનું થોડું મહત્વ જોયું થાય મને.
1: તમે ક્યાં આટલી અમથી વાતમાં મહત્વમાં આવી ગયા? એ આમાં ગણપતિ દાદાને ચિત્ર મુકાવવાનું
0: છે. એ અંદર હોય, લાવ અહીંયા. ઈ કાનમાંથી હાથ બહાર કાઢ પહેલા. હવે સાંભળ. You are cordially invited to the function organized in the honor of Mr. Arun Ganatra on his retirement. The function would be chaired by Mrs. Banu Ganatra. એટલે તું
1: લે હાય હાય. અને ચેર્ડ એટલે?
0: એટલે એ દિવસે તું ચીફ ગેસ્ટ.
1: પણ તો તમારે એમડી નો હોય.
0: વેન્યુ ગાંધી એસોસિએટ સેમિનાર હોલ મરીન લાઇન્સ, 21 જુલાઈ 2009, 7:30 ઇન ધ ઇવનિંગ. અને આમંત્રણ આપનારામાં મિસ્ટર નવનીત ગાંધી, એમડી ગાંધી એસોસિએટ અને વિવેક ગણાત્રા.
2: પપ્પા 21મી તો કદાચ નહીં આવાય મારાથી.
0: હા તો નહીં આવવાનું પછી.
2: ના એટલે પપ્પા 21મી સવારે છે ને મારે ઉમરગામ જવાનું છે. આ લીઝની જમીન ક્લિયર થઈ ગઈ છે ને એ બાબતે
0: તો નહીં આવવાનું. તને કીધું ખરું પણ.
2: પપ્પા મને ખબર છે કે તમને નહીં ગમે. ઇન્વાઇટીમાં મારું નામ પણ છે, પણ તમે મને પહેલા પૂછી લીધું હોત ને તો હું 21મી નું.
0: આ ઇન્વિટેશનમાં તારું નામ છે એની તકલીફ છે તને? નાલે એવું હોય તો તને કહું કે અમારા ઓફિસમાં એવું ધારા ધોરણ છે કે ઇન્વિટેશનમાં એક નામ અમારા એમડીનું હોય ને એક નામ જે રિટાયર થતું હોય ને એના ફેમિલીમાંથી કોઈનું હોય, મોટે ભાગે દીકરાનું. ને મારે એક દીકરો છે ને એનું નામ વિવેક છે, એ ઓફિસમાં ઘણાને ખબર છે ને એટલે તારું નામ છે એને. હવે મોટે ભાગે બધા દીકરા આવતા હોય આવા ફંક્શનોમાં, પણ તું આવી સાથે હું ધારી લઉં ને પછી આમંત્રણ આપતા તારું નામ છપાવ ને એવો મૂર્ખ હું નથી ભાઈ.
2: પપ્પા તમે શું કરવા આખી વાતને આવી રીતે લો છો? હું તમને ખાલી એટલું કહું છું કે મને 21 મિનિટ પહેલાથી ખબર હતો ઉમરગામ જવાનું કેન્સલ કરાવી દે બસ ખાલી.
0: એટલે તારું ફિક્સ છે?
2: એટલે મને કઈ ખબર નહોતી.
0: હું મારા ફંક્શન માટે પૂછતો જ નથી, પણ હજી આ કાગળિયાત મેં જોયા નથી. આપણે જોડે બેસીને સ્ટડી નથી કર્યા તો જમીનનું બધું ફાઇનલ કેવી રીતે?
2: હું તમને આજે બધું
0: તમે એવું ધારી લીધું કે આમાં મારે કોઈ ભૂલ નહીં કાઢવાની, એટલે આ કાગળિયા જોવાની મારે ખાલી ફોર્માલિટી
2: કઈ નથી.
0: એવું જ છે, તારીખ અને વાર સાથે બધું નક્કી છે. અને મને એ ખબર છે કે તારીખ બદલી એટલા માટે નહીં શકાતી હોય કે એ તારીખની આગળ ને પાછળ પેલા નિશાનના બાપાને ક્યાં તો બિઝનેસ ટૂર પર જવાનું હશે અથવા કોઈ ડેલિગેશન.
2: કઈ નથી પપ્પા, તમે શું વાત કરો છો?
0: એક માણસ સારો 14 કલાક નોકરી કરીને આવે, એના માટે 300 કાગળિયા મારી એને ગન પોઈન્ટ પર રાખીને એમ કહેવામાં આવે છે કે આજે ને આજે જોઈ લો.
2: હું ક્યાં એવું કહું છું પપ્પા, 6 દિવસથી તમારી પાસે પડ્યા છે.
0: 6 નહીં 5. અને હું આજે જોવાનો જ હતો, હું કઈ અઠવાડિયું નતો કરવાનો.
2: અચ્છા એટલે હવે નહીં?
0: ના, કારણ કે કાગળિયા જોવાની મારે ખાલી ફોર્માલિટી કરવાની. તમારું કામ તો આગળ ચાલી રહ્યું છે, તું જાય છે ઉમરગામ?
2: ના એટલે પપ્પા તમે જેને સમજતા નથી. તમે ના પાડશો તો કઈ આખી ડીલ કેન્સલ નથી થવાની, બસ ખાલી એવું થશે કે હું પાર્ટનર તરીકે નહીં હોઉં. આઈ વુડ બી ધેર ઇન સમ અધર કેપેસિટી.
0: અચ્છા એટલે તું મિત્ર તરીકે નહીં કે મેનેજર તરીકે ની કોઈ બીજી કેપેસિટીમાં ઉમરગામ જઈશ, પણ ફંક્શનમાં નહીં આવે.
2: પપ્પા મને ઓનેસ્ટલી એવું લાગે છે કે અત્યારે યુ આર બીંગ હાઈલી અનરીઝનેબલ, અને તો બી આઈ અન્ડરસ્ટેન્ડ. એટલે હું બહુ જ શાંતિથી તમને 3 વસ્તુઓ કહી દઉં છું. પહેલું એ કે તમે આજે આ કાગળિયા જોઈ લો. તમે જો બહુ જ થાકી ગયો ને તો એટલીસ્ટ કાલે જોઈ લેજો. બીજું એ કે તમારા રિટાયરમેન્ટના ફંક્શનમાં હું હાજર હોઉં એ મારી બહુ જ ઈચ્છા છે, અને હું હાજર રહેવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ. અને ત્રીજું કે મારું જો ઉમરગામ જવાનું અનએવોઇડેબલ હશે તો ઉમરગામ જઈશ, કારણ કે એ મારા બિઝનેસનું બિગિનિંગ છે પપ્પા.
0: અને આ એન્ડ છે. એક તુચ્છ કારકુનની નોકરીનો છેલ્લો દિવસ, હવે એનું શું મહત્વ હોય? એક તુચ્છ કારકુનનું શું હોય કે અતિ અતિ અતિ તુચ્છમાંથી ખાલી તુચ્છ થાય. એટલે પેલા આ તુચ્છ કારકુન એક સવા ટાઈમનું ખાવાનું પામતો હતો. લાકડાના 2 દાદર ખડી ગયા હોય ખેતવાડીની ચાલીના બીજા માળે રહેતો હતો. 1/2 કલાક સંડાસની લાઇનમાં ઉભો રહેતો હતો અને 1/2 કલાક પાણીની લાઇનમાં ઉભો રહેતો હતો. પછી એને લગ્ન કર્યા એટલે એને થોડી મહેનત કરી. પછી એને બાળક આવ્યું એટલે એને વધારે મહેનત કરી. ને મહેનત કરતા કરતા એને અંધેરી ઈસ્ટમાં એક 1.5 રૂમ ને ચોકડીવાળું મકાન બાંધ્યું. અત્યારે એની પાસે એક મકાન ને એક MBA થયેલો દીકરો છે, એટલે ખાલી તુચ્છ છે, અતિ તુચ્છ નથી.
2: હવે હું જોઉં?
1: આ બેટા હવે જાઓ પાણી પીને જા. પાણી પી થઈ ગયું પેડિક્યોર. પગનો

0: મેલ નીકળી ગયો બધો, મગજનો મેલ નીકળે, એવું નથી થતું કઈ. હું આમ ડોળા ફાડીને જોવો છે, ખોટી ટણી નહીં કરવાની, સમજ્યા? એ હું તમને પૂછું, તમારે ચસકી ગયું, સ્ક્રૂ ઢીલા થઈ ગયા, કાટ ખાઈ ગયું બધું, એ જે નીચે જોવો છો ત્યાં જ જોઈ રાખો, કશું બોલતા નહીં, હું બોલું નહીં, સાંભળી લો. આ વિવેકે જે કીધું ને કે તમારું આજનું વર્તન અનરીઝનેબલ, એની સાથે હું 100% સંમત.
1: હા, એ 100% સંમત, મને ખબર જ છે, તું કાયમ એનો જ પક્ષ લેવાની ઓલવેઝ.
0: એ ખોટી પક્ષની વાત નહીં કરવાની, સમજ્યા? જો હું આમાં વચ્ચે પડવાની જ નહોતી, પણ આ વધારે પડતું થઈ ગયું ને એટલે બોલવું પડે છે. નિયે વિવેક ગયો ને એટલે કહું છું, ને એને જે કહેવાય ને કવચ છું તમારી પીઠ પાછળ. જો આપણો છોકરો છે ને, તમને કહું, અત્યારે વી બાવી વરાના ફટફટિયા લઈને ફરતા હોય ને, એના કરતા 100 ગણો સારો છે. ની સમજ્યા વગર તમે એની પાછળ ને પાછળ પડ્યારો ને, તો કોઈક વાર મોટી મુશ્કેલીમાં મુકાવાનું થાય. ને તમે છે ને, તમને સમજણ જ નહોતી પડતી તમે શું બોલતા હતા. એક બાજુ તમે તમારા ફંક્શનનું લઈને બેઠા હતા, હા મહત્વનું છે, બહુ મહત્વનું છે, પણ કોને ના કોને પાડી, કોઈ ના પાડી. અપેક્ષા શું હતી તમારી, કે કાર્ડમાં થઈ રાખીને ફરી આખી સોસાયટીમાં. ને બીજી બાજુ ઓલું કાગળિયાનું સૌ નોનસેન્સ જેવું કરતા હતા તમે, એને બીજે દી મળતું એ બીજે દી ન લઈ આવો. તમે કીધું કાગળિયા જોવા પડે, બિચારા છાચી લઈ ગઈ તો તૂટ્યો, એના માટે લઈ આવ્યો કાગળિયા. પછી ઉતાવળ હોય તો બાપાનું કે ઉતાવળ છે. અને આટલું ઓછું એમ તમે હદ તો એ કરી નાખી કે કોઈ પણ કારણ વગર બિચારા નિશાનના બાપાને ગાળો ભાંડી. તમે ઓળખો છે એને? નિશાંત એનો સ્કૂલનો ભાઈબંધ છે, વિવેક નાનો તો ત્યાંથી એના ઘરે જાય છે, એના બાપા માટે એને રિસ્પેક્ટ. અને તમે આવું બેફામ બોલો ને કઈ મતલબ? બિઝનેસ પછી પેલાનો 15 વર્ષ જૂનો ભાઈબંધ છે, એ જોવાનું કે નહીં?
1: તે 15 વર્ષ જૂનો ભાઈબંધ છે તો પોતાના પપ્પાનો પક્ષ છોડીને નિશાનનો પપ્પાનો પક્ષ લેવાનો?
0: લે આ પક્ષનું ખરું થઈ ગયું છે તમને. તમને ક્યાં હવામાં બધા પક્ષ દેખાય છે? હું વિવેકનો પક્ષ લઉં છું, વિવેક નિશાનના બાપાનો પક્ષ લે છે, ને તમે એકલા અપક્ષ રહી જાવ કે? હસો હવે, થોડી કોમેડી કરી. આટલું બધું વઢું છું ને પછી મને રાતે ઊંઘ નથી આવતી. પણ તમારા મગજમાં બહુ કચરો ભરાય છે, મારી સાવરણી ફેરવવી પડે. હવે છેલ્લી વાત.
1: હવે શું છેલ્લી વાત? હજી ચા નથી પીધી મેં.
0: લાસ્ટ જો, આ તમે જે સંઘર્ષ કર્યો ને વિવેકને ખબર જ છે. જો આ તમારા બાપાથી થઈને સંઘર્ષ કરીને તમને મેટ્રિક કરાવ્યું, તમારથી થયેલું તૂટીને તમે વિવેકને MBA કરાવ્યું, એનાથી થયેલું તૂટીને એના દીકરા માટે તાજમહેલ બનાવશે, એમાં કોઈ કાંઈ ધાડ નથી મારતું. એટલે હવે મહેરબાની કરીને જે આ બાકી રહી ગઈ છે ને એ ધાડ મારો, ને ગમે એટલો થાક લાગ્યો ને આજે નાજે કાગળિયા જોઈ લ્યો, ને કાલે વિવેક સાથે જે વાત કરો ને કરી લ્યો. હું ચા મૂકી દઉં, જમવાનું મોડું મળશે આજે. નોલા નિશાનના બાપાને યાદ કરી નકામની ભૂલો ન કાઢતા હો. અને લાવો હવે, પગ ફોગાઈ જશે, કયું ના છબછબિયા કરશ તે. અને હું શું કહું, આ બધું આજે જોઈ લો ને વાત કરવાનું છે ને રવિવારે રાખો. ચાલુ દિવસે શું તમારું ફટકેલ હોઈશ. અને આજે બધું બોલી ગઈ ને એના માટે તમને જલારામ બાપાને સોરી. તમે લ્યો છો મારું સોરી? સાંભળો.
1: હા હા સાંભળો હવે.
0: તમને નહીં જલારામ બાપાને કહું, તમને તો વાર લાગશે ખબર છે મને.
2: એ પ્રવીણભાઈ તમે શું કરો છો? આ પાટલું ને છોડો બાપા. અરે તમે શું આ માપ પટ્ટી લઈને મંડી પડ્યા છો? અરે ભાનુ તો કે ઈ ઘરે બેઠી છે, તમે મને નીકળવા દો યાર. તમે છે ને દરજી થઈને આવી નાગયો કરો ને, ઈ તમને સોપતું નથી.
1: એ મૂર્ખી.
0: તમે મૂર્ખા.
1: હવે તું મૂર્ખી, ઓલા પ્રવીણિયા દરજીને શું કહીને આવી હતી તું? એને મારું માપ લેવાનું કીધું તું? અરે હું તારું કાપડ દેવ ગયો અને મારું માપ લઈ લીધું, એમાં બહુ ના પાડી, પણ માન્યો જ નહીં મને કે બેને કીધું છે. અરે એ મને નીકળવા નતો દે તોય માપ પટ્ટી લઈને દરવાજે ઉભો રહી ગયો યાર.
0: તમે દીધું માપ?
1: દીધું નહીં, અને બળજબરીથી લઈ લીધું. હાઈ તને હસવું આવે ને, તને એમ થાય બધી મારી પ્રજા કેવી મારા વશમાં છે એમ. એ ઓલી વખતે તું સાવરકુંડલા ગઈ હતી ને ભાનુ, તો આપડે દૂધ વાળો, એને મેં કીધું મને છે ને અમૂલ ગોલ્ડ દે, મને કે બેન અમૂલ તાજા લે. મેં કીધું બેન ગયા સાવરકુંડલા મારે પીવું છે, તો એને 5 મિનિટ રગજક કરી મારી જોડે. એ દૂધ વાળા ને ધોબિયો ફોબિયો, અમને જ કઈ ગણે જ નહીં, મારું માપ લઈ લીધું. એ મારું માપ કેમ લીધું? પણ
0: એને કાપડ દઈ આવીશું બ્લેઝર નું.
1: એ બ્લેઝર વાળી, આ જો આ સિક્વેરામાં ફાઈનલ ઓર્ડર દઈ આવ્યો. જો
0: તમે ટાઉન માં જઈ આવ્યા, આપણે ભેગું નતું જવાનું?
1: આપણે હું બાંદ્રા અત્તર ને ગંજ

0: ને બધું લેવા ગયો ને તો મને એમ કે કામ પતે એમ ભાનું
1: કા ત્યાંથી પછ માર વડા પાઉ ખાવા નતું જવાનું.
0: તું વિષય નો બદલ, તું કાપડ કેમ લઈ આવી? અને એ ઓલા પ્રવીણ યા દરજી ને આપ્યું, બાળકોની ચડ્ડીઓ સીવે.
1: આઈ બાળકોની ચડ્ડીઓ સીવે, બહેનોના ચણિયા ચોળીએ સીવે, ભાઈડાઓના બ્લેઝર સીવે. તમારે સિકવેરા જેવું ને એટલો સફારી જાવડે.
0: મારા ફંક્શનમાં હું સિકવેરાનો સફારી પહેરવાનો છું.
1: આઈ તો મને ખબર, ઓલા સાથે સાહેબ નાગા આવ્યા ને તમે નાગા જાત ફંક્શનમાં.
0: એ તને બોલવાનું કઈ ભાન પડે નહીં, હા વલગર.

0: નહીં લાવ્યો ને એ કતારો ચર્ચ ગેટ નો વડાપાઉં ખા.
1: હા લઈ આવ્યા, પાછા બોલતા નથી હું ક્યારના.
0: હું શું કઉ બાનુ કે જો તારા ને મારા કપડા તો દઈ આવ્યા આપણે. ના એટલે વિવેકે કઈ કીધું 21મી નું? એ બીજું કઈ નઈ, આવવાનું હોય તો કપડા નખાવતા ફાવે આપણને એમ.
1: એના કપડા એને લાવતા આવડે હો, તમે ચિંતા ન કરો, ચડી પહેરી નહીં આવે તમારા ફંક્શન માં.
0: અરે જૂતા એ બધા કાણા પડી ગયા ને, જૂતા
1: જૂતા ઈ જ લાવે, આપણને માપે ન ખબર હોય. પેલા નાનો તો ત્યારે તો તમે કાગળ પર ઉભો રાખીને ચિત્ર દોરી લઈ જતા હતા કે.
0: 10 નંબર છે એનો, બૂટનો 10 નંબર છે.
1: જો તમારા મગજમાં જે ખરેખરો પ્રશ્ન છે ને એનો જવાબ દો. વિવેક છે ને મને વિશ્વાસ છે કે એ ફૂલ ટ્રાય કરશે ને આવશે તે ફંક્શનમાં, પણ કદાચ ન આવી શકે ને તો મૂડ નહીં બગાડવા.
0: હું કઈ મૂડ નથી બગાડતો, તું પરમ દિવસે મને કેટલું બધું વડી, તો મેં તો આખી રાત જાગીને પેપર જોઈ કાઢે, નહીં તો હજી આવ્યો નથી 2 દિવસથી.
1: અહીં રોયલ પામ્સ ગયો છે વીકેન્ડમાં નિશાન નિહારે, ને મેં વાત તો રવિવારે જ કરવાની હતી ને આપણે.
0: હા તો આજે રવિવાર તો છે.
1: હા તે હાલો એ નહીં વઢીએ, બસ લો હાલો. હા હલો, હા બેટા હવે આવી જાઓ, કારણ કે મેં છે ને અહીં દાળ ઢોકળી બનાવી છે ને પપ્પાએ ઓલા તારા કાગળિયા જોઈ રાખાશ. ક્યારે? એટલે તે કઈ મનમાં લાવી, કઈ નહીં તું આવી તો જાતર.
0: શું થયું? અરે બોલ ને શું થયું?
1: ઓલું ધંધાની તો વિવેકે અહીંથી જઈ નિશાન ને ના પાડી દીધી. તમે તમે કેમ આમ જોઈ રહ્યા છો? અરે એને કીધું આવે જ છે હમણાં, તમે કેમ આમ જોઈ રહ્યા છો?

0: मम्मी दोबारा आओ, मम्मी दोबारा आओ, मम्मी तू केम हम करे जी यार, मम्मी हमें मनाते सहन नहीं था तो मम्मी मम्मी मम्मी प्लीज मम्मी प्लीज दिस इज गेटिंग ऑन माय नर्व्स।
1: योर फादर इज गेटिंग ऑन योर नर्व्स?
0: यस यू आर गेटिंग ऑन माय नर्व्स। प्लीज पप्पा हमें मनाते सहन नहीं था तो तुम्हें केम पाछड़ पड़या जो मारी अपने एक बार बात थी अपने બીજી વાર વાત થઈ વચ્ચે 15 દિવસ થઈ ગયા બધું ઇમ્પોસિબલ થઈ ગયું એટલે મને લાગ્યું કે આ માથાકૂટ મારે ઘરમાં નથી જોઈતી મેં શાંતિ દીજેને ના પાડી દીધી બે દિવસ રિલેક્સ થઈ આવ્યો અને આજે એ વાતને સહેજ પણ મગજમાં રાખ્યા વગર અહીંયા આવ્યો તો હવે તમે કેમ પકડી રાખો છો એ વાતને This is exactly what I wanted to avoid. મારે ઘરમાં શાંતિ જોઈતી હતી બસ
1: વિવેક ગણાત્રા તમને શાંતિનો પુરસ્કાર આપવો જોઈએ કારણ કે તે એકદમ શાંતિથી એક બાપને નાલાયક નપાવટને નકામો સાબિત કરી દીધો
0: શું સાબિત કર્યું છે મેં
1: અહીંયા ચર્ચાઓના ઢગલા કર્યા ને પછી તારી મેળે એક અગત્યનું ડિસિઝન લઈને મને બે જવાબદાર બાપ સાબિત કર્યો
0: બા બધું તમે શું બોલો છો ને બધું તમને સમજાય છે મને નથી સમજાતું આ બધું
1: ના સમજાતો હોય તો સમજી લે આ જો આ કાગળિયા ને આ ચેકબુક ને આ કાગળિયા મેં ક્યારે જોયા ખબર તને અરુણ ગણાત્રો તો વિલન હતો વિવેક નો બાપો યાર ગાંડો જે સંકી જે બોલે એવું બોલતા તને બધા બોલ વોટ વોઝ ધ કન્ટેન્ટ ઓફ યોર કોન્વર્સેશન
0: ધ કન્ટેન્ટ ઓફ માય કોન્વર્સેશન વોઝ ગોલ્ફ ફોર્મ્યુલા 1 બૂઝ એન્ડ ગર્લ્સ
1: એટલે તારો બાપ જયારે અહીંયા તારા કાગળિયા જોતો હતો ત્યારે તું ભાઈબંધો સાથે અયાશીઓ કરતો હતો
0: તમે એક વાતમાંથી બીજી વાતમાં જાઓ છો ને એની સાથે વર્લ્ડના બીજા બધા માણસો કોપ અપ નથી કરી શકતા અને તમારા ભેજામાં જે બધું ભૂસું ભર્યું હોય ને એ બધું તમને સમજાય છે મને નહીં પણ મને તમારી પહેલી વાતનો જવાબ આપવા દો તમને શું છે શું આ નિશાંત કોણ છે એના બાપા કોણ છે માલિકો છે મારા એવી નોકરગીરી છે ને મારામાં છે જ નહીં આ પૈસાદારો હોય ને આપણને એમની મુઠ્ઠીમાં રાખે અને આપણે એમની મુઠ્ઠીમાં ઘૂસી જઈએ એ બધા કોમ્પ્લેક્સ તમારા છે મારા નહીં હમણાં 2.5 વર્ષ પહેલા નિશાંત એકવાર દારૂ પીને ગાડી ચલાવતો હતો હું એની બાજુમાં જ બેઠેલો એક માણસ ઝેબ્રા પરથી રોડ ક્રોસ કરતો હતો ને નિશાંત લોસ્ટ કંટ્રોલ સેજ 1 ઇંચ માટે માણસ મરતા બચી ગયો નિશાંતનો જ વાંક હતો તો બીને કાચમાંથી પાછળ જોઈને કહ્યું કે જો બુઢો જો કેવી ફાટી ગઈ એની એ વખતે મેં ગાડી રોકાવી અને એને નાકમાંથી લોહી નીકળ્યું ને ત્યાં સુધી સાલાને મેં માર માર્યો મેં કીધું બાસ્ટર્ડ તરોડનો વિસ્કી ઓકાવ ને ત્યાં સુધી સાલા તને છોડીશ નહીં હું એનું ડાચું પકડીને કહ્યું કે તું ભાનમાં ના હોય ને તો બી એક વાત સાંભળી લે આજ પછી મારી સાથે વાત ન કરતો તું પપ્પા મારી વેલ્યુઝ છે ને ક્લિયર છે એક માણસ જે હ્યુમન લાઈફની બાબતે કેરલેસ હોય ને એ 5 કરોડ કે 5000 કરોડ ગમે તેટલાનો માલિકો પણ મારો દોસ્ત ના હોઈ શકે હવે તમને કહું કે મારો દોસ્ત કેમ છે એ બીજે દિવસે આપણે ઘેર આવ્યો રડ્યો ભેટ્યો એણે મને કહ્યું કે આઈ હેવ ક્વિટ ડ્રિંકિંગ ફોર એવર એન્ડ હી ફોલોડ ઇટ હમણાં છેક ગયા મહિને એની બર્થડેમાં મેં એને સામેથી ડ્રિંક લેવાનું કીધું ત્યાં સુધી એને 2 વર્ષ દારૂના ટીપાને હાથો તો લગાવ્યો પપ્પા હવે તમને સમજાય છે કે અમારી દોસ્તી કોની ટર્મ્સ પર ચાલે છે
1: સર લાવ હું તને ચેક પર સહી કરી આપું લાવ
0: કઈ સાઇન પપ્પા સાઇનની વાત પતી ગઈ છે અત્યારે

0: તમને બીજી વાત કરી, એ સમજાય તમને? જો પપ્પા સહી ની વાત પતી ગઈ છે, મને એનું મનમાં કશું જ નથી. ઇટ્સ ઓકે,
1: ઇટ્સ નોટ ઓકે. વોટ? પછી તું આખી જિંદગી મને આના માટે બ્લેમ કરીશ? એ 4 લાખ રૂપિયા કઈ નથી હોતા, એના માટે મારે આખી જિંદગી નું ટેન્શન નથી જોઈતું. હું નિશાન ને ફોન કરું.
0: ડોન્ટ ડુ ધેટ. હું તમને બ્લેમ નહીં કરું, મને તમારા જેવી ટેવ નથી.
1: એટલે
0: એટલે કઈ નહીં.
1: ના બોલ. એટલે શું?
0: એટલે એમ કે 5000 વાર તમારા મોઢે સાવર કુંડલાની ગરીબીના વર્ણનો સાંભળ્યા છે મેં. વોટ ઇઝ ધેટ? ધેટ ઇઝ યુ બ્લેમિંગ યોર ફાધર, માય લેટ ગ્રેન્ડ ફાધર. પપ્પા મારે જેને આ જ નહોતું જોતું આ ઘરમાં.
1: લેટ મી ટેલ યુ સમથિંગ અબાઉટ યોર લેટ ગ્રેન્ડ ફાધર. નાઉ એ આ મરી ગયા. બેડ સોર્સ ખબર પડે તને? પીઠમાં ચાથા થાય ને પછી પરવું પડે એમાં. એક બાજુ તું આવવાનો તો ભાનુ પ્રેગ્નન્ટ હતી, ને બીજી બાજુ એ કેન્સરના લાસ્ટ સ્ટેજમાં હતા. હું સાવરકુંડલાથી લઈ આવ્યો તો મારા બાપને, હું એના ચાથા સાફ કરી શકું ને મારી બાજુમાં મરી શકે ને એટલા સારું. એ જમાનામાં એમની એક પેનકિલર 20 રૂપિયાની આવતી, 20 રૂપીઝ વેન માય સેલરી વોઝ 600 રૂપીઝ. એટલે હું રાત્રે પ્રિન્ટિંગ પ્રેસમાં નોકરી કરતો, સવારે 4:30 ઘેર આવતો, 5:30 નું એલાર્મ મૂકતો, ને એમના ચાથા સાફ કરીને 6:20 ની ટ્રેન પકડતો. આજ સુધી પકડતો આવ્યો છું નીચ. એન્ડ ધેટ ઇઝ નોટ ઓલ. એમના બેડ સોર્સ નરક જેવું ગંધાતા હતા, તોય હું મોઢે રૂમાલ નતો બાંધતો, કેમ કે મારે મારા બાપને ખબર નહોતી પડવા દેવી કે ગંધાય છે. હી ડાઈડ હિયર વિથ ફૂલ ઓફ પ્રાઇડ ફોર હિઝ સન. ધીસ ઇઝ વોટ આઈ હેવ ડન ફોર યોર લેટ ગ્રાન્ડ ફાધર. સમજો.
0: એક મિનિટ પપ્પા, તમને શું લાગે છે? તમને બેડ સોર થાય, એમાં પરવું પડે, તો હું શું કરું? હું સાફ કરું કે હું સાવ નીચ હલકટ છું? હા પપ્પા બોલો. તમે ગંધાતા હો તો હું તમને ખબર પડવા દઉં કે ના પડવા દઉં? બોલો પપ્પા, હું તમારા બેડ સોર સાફ કરું કે ના કરું?
1: આઈ ડોન્ટ નો.
0: પ્લીઝ પપ્પા, આન્સર મી.
1: આઈ વોન્ટ આન્સર એનીથિંગ. તું આ ચેકબુક લઈ લે, હું નિશાનને ફોન કરું.
0: આઈ
1: વિલ ડુ
0: પપ્પા. ડોન્ટ.
1: આઈ વિલ ડુ
0: પપ્પા. ડોન્ટ. મમ્મી, મારે આ ઘર છોડવું પડશે. મમ્મી મમ્મી, આઈ એમ 25 ને મારે જલ્દી ફાસ્ટ કંઈક કરવું છે, ને હું અહીંયા રહીને કંઈક નહીં કરી શકું. કારણ કે આમ એક વાર ફોન ફેંકું તો મને 6 મહિના એની ગિલ્ટ રહે છે. દેટ ઇઝ માય નેચર. અને આમ બીજી વાર ફોન ના ફેંકવા પડે એવી કોઈ ગેરંટી મને આ ઘરમાંથી નથી મળતી. મમ્મી, મારે આ ઘર છોડવું પડશે. મમ્મી મમ્મી, હું જાઉં.
2: પાણી પીને જા. એ આ ડબલું જોડી દો.

0: આમ કેટલી પતિવ્રતા! તો આખા દીમાં ત્રણ વાર એમ થાય કે ટાંટિયો તોડી રાખું આમનો, એમનો એ વાંક નથી. ઈ મુંબઈના અમુક બાપ હોય ને એને શ્રાપ હોય, નહીં શ્રાપ દે છે ભૂંડની ટ્રેનો. આમ બાપ દીકરો ઉભા હોય ને વચમાંથી પસાર થઈ જાય ભૂંડળી, ને નીકળી જાય તો અહીંયા દીકરો સમજણો થઈ ગયો હોય. બાઈનું ખુલ્લું હોય ને તો બંને ત્યાં સુધી બેલ ન મારવી. કોક માણસ રસોડામાં કામ કરતો ને બહાર આવીને જખ મરાવી પડે.
1: બંને ત્યાં સુધી બાઈનું ખુલ્લું જ ન રાખવું. એ કેટલા બધા બનાવો બનતા હોય, કોઈ ઘૂસી જાય ઘરમાં.
0: ઘૂસી જાય તો સારું, માણસ જેવો માણસ જોવા મળે. એ તમારું પાણી મૂક્યું સ્પેડિક્યોરનું અંદર રસોડામાં, તમને માફ હવકા એવું કરીને લઈ લો.
1: એ તે દૂધ મૂક્યું છે, એનું જે કરવાનું એ કરજે.
0: ઈ ફોન ઉપાડો.
1: ઈ પગ ભીના છે મારા, તું ઉપાડ.
0: વિવેક નો આવી ગયો એકવાર સાડા સાતે ફોન, એનો નહીં હોય, ઉપાડો.
1: બંધ થઈ ગયો.
0: ઘડીકી સમાચાર રેવા દો, મારે જોવું છે.
1: તું પેલા ટીપોય પરથી ઊભી થા, મહેરબાની કરીને ટીપોય પરથી.
0: આ ઊભી થઈ ગઈ લ્યો, હવે ચાટો ટીપોય. તમે જે આ નોકરીની વાત કરી ને ભાઈ, તો તમારી તો છે ને હમણાં આવતે મહિને પૂરી થઈ જાય ને. ઓલદી તમે વિવેકને શું કહેતા હતા, તમારા બાપાના બેડસોર ને બધું, ત્યારે હું રસોડામાં બેસીને આશ્ચર્ય બાંધી હતી ઘારું, તમે તમારા બાપાના ચાઠા સાફ કરતા હતા ત્યારે હું ક્યાં હતી? તમે એક વાર સાફ કરતા હતા ને, ચાઠા હું આખા દીમાં 20 વાર સાફ કરતી હતી. 7 મહિનાનું પેટ હતું, ઉલટીઓ આવતી હતી, તો હું મોઢે રૂમાલ નહોતી બાંધતી, તમે નહોતા બાંધતા ને એટલે. ને તમારા તો બાપા હતા, તમને ખબર નહીં હોય પણ તમને કહું કે બાપા કરતા છે ને સસરા વધાર ગંધાય. હવે આનથી વધુ મોઢું ન ખોલાવો,

0: તારે પાણી કે કાંઈ પીવું છે?
1: ના, હું લઈ લઈશ પછી.
0: જો મેં તને એટલા માટે પાછો બોલાવ્યો કે તું છે ને ઘરે પાછો આવી જા. નહીં ભાનુ છે ને એ નથી જીરવી શકતી. ધી એટમોસ્ફિયર ઇઝ વેરી સફોકેટિંગ. આખા ઘરનું વાતાવરણ.
1: અચ્છા, એટલે મારે અહીંયા વાતાવરણ સરખું કરવાવાનું છે? લાઈક ઇન એસી ઓર સમથિંગ?
0: તું કેમ આમ બોલે છે?
1: બોલતો નથી પપ્પા, વિચાર કરું છું કે મારા અહીંયા રહેવાથી વાતાવરણ સુધરે કેવી રીતે.
0: કેવી રીતે? એટલે તારી માં ને શાંતિ.
1: અચ્છા, માં ને શાંતિ થાય.
0: જો અત્યારે છે ને તું બીજી બધી વસ્તુઓ બાજુમાં મૂકી દે ને ખાલી તારી માનો
1: વિચાર. જો પપ્પા, મારામાં છે ને લાખ પ્રોબ્લેમ્સ હશે, પણ મને એક વાતની પાક્કી ખાતરી છે કે આ દુનિયામાં કોઈ માણસની એવી હેસિયત નથી કે મને એમ કહી શકે કે તું તારી માનો વિચાર કર. તમારી બી એવી હેસિયત નથી. સી પપ્પા, આઈ ડોન્ટ વોન્ટ ટુ હિટ યુ એની હાર્ડર, પણ મહેરબાની કરીને છે ને તમે એક વસ્તુ યાદ રાખી લો, આપણી કોઈ બી વાત હોય ને એમાં મમ્મીને વચ્ચે નહીં લાવવાની.
0: અરે હું તો ખાલી તને એની હાલત
1: હાલત મને ખબર છે ને, હંમેશા ખબર હોય જ છે. હું તમને એ જ કહું છું પપ્પા કે એની હાલત વિશે મને કાંઈ જ નહીં કહેવાનું. આઈ નો ફોર શ્યોર કે હું મારી માની હાલતનો જેટલો વિચાર કરું છું ને એટલા આ દુનિયામાં બહુ ઓછા છોકરા કરતા હશે. હું એ વિચાર કરતો થયો ને એમાં તમારો ફાળો છે, નેગેટિવ ઇમ્પેક્ટ. હું રાત્રે મોડો સુઈ જઉં છું, એ જે તમે બધી બૂમો પાડ્યા કરતા હો ને, પણ એ તો મારો નોર્મલ ટાઈમ છે સુવાનો. 15 વર્ષથી આઈ સ્લીપ એટ 2 in the night. તમે બૂમો પાડો છો, પણ એ ટાઈમ છે ને સેટ જ તમે કરજો પપ્પા. હું 8મા ધોરણમાં આવ્યો ને ત્યાં સુધી મારાથી રાત્રે પથારી પલળી જતી હતી. તો ડૉક્ટરે કહ્યું કે રાત્રે 2 વાર મને બાથરૂમમાં લઈ જવાનો. 15-20 દિવસ બધું બરાબર ચાલ્યું, મમ્મી ઉઠતી હશે રાત્રે 2 વાર. એકવાર એ થાકી ગઈ હશે ને મારાથી પથારી પલળી ગઈ, તો તમે ઊભા થઈને બૂમો પાડવા લાગ્યા. મે બી તમને ટેન્શન થઈ ગયું મારું, પણ તમે ટેન્શનમાં મમ્મીને ગાળો બોલવા લાગ્યા. પછી તમે એને ધક્કો માર્યો 2 વાર આમ આમ. એના બીજા જ દિવસથી હું મમ્મીનો વિચાર કરવા લાગ્યો એટ ધી એજ ઓફ 12. હું રાત્રે 2 વાગ્યા સુધી જાગતો પડ્યો રહેતો, ત્યારે હું ફૂટબોલની મેચિસ નહોતો જોતો પપ્પા. હું છે ને આમ આંગળીથી આંખો પડી કરીને પંખો જોયા કરતો હતો અંધારામાં. રાત્રે 2 વાગ્યા સુધી એમ વિચારીને જાગે કરતો હતો કે પથારી પડે ને તો અમે સવારે 7 વાગ્યા પછી તમે ઓફિસ જતા રહો ને પછી. એટલે મારી માને તમારા હાથના ધક્કા નાખાવ. એટલે કહું છું પપ્પા કે તમારી તો છે ને એવી હેસિયત જ નથી મને કહેવાની. તું તારી માનો વિચાર કર, જાઉં છું
0: પાણી પીને.

0: હલો, આ બેટા એક 2 મિનિટ ઘડીક સાઈડમાં આવને, મારે અગત્યની વાત કરવાની છે. હા જો બેટા, મેં એટલું કેવા ફોન કર્યો તો કે કાલે તું અહીં આવીને જી કરી ગયો ને, હું જિંદગીમાં બીજી વાર ન કરતો. એ મારો ને એમનો અમારા બેનો જી સંબંધ છે ને, ખાલી જલારામ બાપા જ જાણે છે. ને દુનિયામાં ત્રીજા કોઈ માણસની એવી હેસિયત નથી કે મારે કાંઈ બોલી શકે. ના તું સાંભળ બેટા, મેં છે ને જિંદગીમાં બધું બહુ જોયું છે. અહીંથી જતો રહ્યો ને, એ મેં જોઈ લીધું ગમે એમ કરી. પાંજે સવારમાં એમણે આવીને મને સોરી કીધું. હું છે ને બધું જોઈ શકું, પણ સવારમાં જે એમનું મોઢું હતું ને, હું મોઢું નથી જોઈ શકતી એમનું. બસ એટલું કહેવા ફોન કર્યો હતો. ના, બીજી બધી વાતો પછી કરીશું, શાંતિથી. તબિયત સાચવજે. જય જલારામ.
1: સોરી, મારાથી વાગી જ જાય છે બેલ, મને ટેવ પડી ગઈ એટલે.
0: આ તો પડી ગઈ છે તો રેવા દો હવે. ને ઈ તો લેધી મગજ ફટકી ગયું, તમાર બોલાઈ ગયું તું મારાથી એવું. બાકી તમારે છે ને બેલ મારવી જ. હું રોજ રસોડામાંથી બહાર આવીશ જોખ મરાવવા. અને મને ખબર છે, જ્યાં સુધી તમે લો કરંટ ચેક નહીં કરો ત્યાં સુધી તમને ચેન નહીં પડે. સાંભળો, જલારામ ના ખમણ લઈ આવી, ફટાફટ હાથ ધોઈ લે. ધોઈ લ્યો હાથ, ને આમ જુઓ તો. જ હું છે ને આમ ઓકે થઈ ગઈ. જ એ 50%, પણ તોય ઘણો સુધારો કહેવાય. એટલે તમે છે ને છાતી પરથી બધો ભાર હળવો કરીને આમ અવતાર્યો. હા, ખમણ બમણ લાવી છું અને બાકીનું બધું બાજુ પર મૂકીને ફૂલ કોન્સન્ટ્રેશન તમારા ફેરવેલ ફંક્શન પર કરી નાખીએ. આમ શોપિંગ બોપિંગ કરીને ભૂકા કાઢ નાખીએ.

0: મેં છે નક્કી કર્યું તમારે રિટાયરમેન્ટ થાય એટલે 2-3 દિવસમાં ફરવા ઉપડી જાય. હવા ફેર બધા કુલુ ને મનાલી જાય ને આપણે સાવર ને કુંટલા. શું કયો તમે? બોલતા કા નથી તમે? આમ મુગાર્યો ને મને ટેન્શન થઈ જાય. કાંઈક તો બોલો.
1: ઈ તું તું ભક્તિ કરે ની બરાબર છે, પણ ખમણ છે ને જલારામ ના નો લવાય, સોડા વધારે નાખે. ઈ છે ને તારા શિવ શક્તિ ને લાવવા નહીં, સોડા ઓછો નાખે તો એકદમ સોફ્ટ એના મુલાયમ ખમણ હોય. અરી મરચા એવા હાઈ ક્લાસ સાંતલે તને કહું,
0: લે મારી ગાડી પાટે ચડી ગઈ.
1: તું હાવ ડોબા જેવી, તમને ઓફિસ માં ફોન કર્યો ને અત્યારે આપણે શિવ શક્તિ ના ખમણ ખાતા હોત.
0: ભગવાન માણસ કેવો દીધો જો તો ખરા, મૂડ માં આવેલે પેલમ પેલું ફરિયાદ.
1: એટલે પણ ફરિયાદ જ કરે ને, ખમણ તો તું જો ડનલો પીલો ના સ્પોન્જ ખાતા હોય એવી ફિલિંગ આવે.
0: શું ડનલો પીલો?

0: हाँ जी, हाँ जी मेहता साहब। नहीं, थैंक यू वेरी मच मेहता साहब, आई एप्रिशिएट योर कंसर्न सर। आई तो હવે મુંબઈ નો વરસાદ સાહેબ, તમે જાણો છો નહીં, આઈ મને ખબર છે તમારી શુભેચ્છાઓ ઓલવેઝ મારી સાથે છે। થેન્ક યુ સર, થેન્ક યુ। યુ આર કોર્ડિયલી ઇન્વાઇટેડ ટુ ધ ફંક્શન ઓર્ગેનાઇઝ્ડ ઇન ધ ઓનર ઓફ મિસ્ટર અરુણ ગણાત્રા ઓન ઇઝ રિટાયરમેન્ટ। ધ ફંક્શન વુડ બી ચેર્ડ બાય મિસિસ ભાનુ ગણાત્રા। ના, આપણો સફારી
1: આમ શું કામ બોલો છો તમે? ફંક્શન તો થશે જ ને, ઈ તો લોકો થોડું મોડું લઈ જશે એટલું જ।
0: હવે કાંઈ ન થાય ભાનુ, આ વરસાદ અટકે ને એટલે ઓફિસ તો પાછી પહેલાની જેમ ચાલુ થઈ જશે। આપણી એક તારીખ હતી એ જતી રહી, પણ શું કે જો અત્યારે બરાબર 7:30 વાગ્યા એટલે ફંક્શન નો ટાઈમ થયો અને અમારા ચીફ ગેસ્ટ તો અહીંયા હાજર જ છે, તો મેં 15 દિવસ મહેનત કરીને જે સ્પીચ લખીને એ મારે તને વાંચી સંભળાવી। વાંચું? આદરણીય મોટા ગાંધી સાહેબ, નાના ગાંધી સાહેબ, ભાનુ, મારા આગ્રહને ખાસ માન આપીને અહીંયા પધારેલા અમારા સાથે સાહેબ પાટીલ સાહેબ, સુજિત્રા સાહેબ વગાસિયા સાહેબ, દેસાઈ સાહેબ ગજેરા સાહેબ, મિત્રો, અમારે સાવરકુંડલામાં ન્યૂ ઇંગ્લિશ હાઈસ્કૂલ 9મા ધોરણ સુધીની હતી, તો 9મા ધોરણના મારા વિદાય સમારંભમાં હું માઇક આગળ ઉભેલો, એ પછી માઇક આગળ ઉભો રહેવાનો આ મારો પહેલો પ્રસંગ છે। મિત્રો, છેલ્લા 15 દિવસમાં મેં 100 પાના લખ્યા, તમે ચિંતા ના કરતા, એમાંથી 96 પાના મેં ફાડી નાખ્યા છે। આમ આજના મારા ભાષણની શરૂઆત છે ને મારે આજના આપણા ચીફ ગેસ્ટથી કરવી હતી, એ મેં ગાંધી સાહેબને ખાસ વિનંતી કરેલી। મેં કહ્યું સાહેબ ચીફ ગેસ્ટ તરીકે મારી વાઇફને બોલાવજો, અમારો દીકરો વિવેક, એની વાત છે। હવે તમારામાંથી કદાચ કોઈને એમ થાય કે આ પ્લેટફોર્મ પરથી હું અંગત વાત કેમ કરતો હોઈશ, પણ સાહેબ આપણી જોડે બીજું કાંઈ છે જ નહીં, એટલે સાહેબ અમારો વિવેક છે ને એ અમારી સાથે નથી રહેતો।

0: એટલે તમને કહું કે અમારો વિવેક છે ને એ આમ સેજે જીદ્દી નહીં, એટલે બીજા બધા છોકરાઓની કમ્પેરિઝનમાં જુઓ ને તો એકદમ ડાયો, એની ડિમાન્ડ છે ને એકદમ નહીવત રહેતી. ખાલી ઓલો 96 સાલનો વર્લ્ડ કપ ચાલતો હતો ને ફૂટબોલનો, ત્યારે એણે મને કીધું પપ્પા મને છે ને ફૂટબોલ લાવી દો. હવે મેં નક્કી કર્યું હતું કે આપણું દાદરમાં ફોર્ચ્યુન સ્પોર્ટ્સ છે ને ત્યાંથી એને ટોર્નામેન્ટ ક્વોલિટીનો ફૂટબોલ લાવી દઈશ. હવે બિચારો 15-20 દિવસથી માંગ્યા કરતો હતો, પણ એ વખતે શું હું આમ નવું નવું થાકવા માંડ્યો હતો. એમાં એક દિવસ હું ઘરે પહોંચ્યો ને એના હાથમાં બોલ હતો ને એને મારી બાજુ ફેંક્યો ને મને કીધું પપ્પા કેચ. હવે હું બહુ થાકી ગયો હતો ને એમાં મારા ચશ્મા પડી ગયા, એટલે મેં બોલ મારીની બહાર ફેંકીને વિવેકને લાફો મારી દીધો. આમી સમજણો થયો ને ત્યારથી એક જ વાર અડ્યો છું એટલે ગાલ. પણ આજે સમજાય સાહેબ કે એ ચીડ છે ને એ કદાચ ચશ્મા ફૂટ્યાની નહોતી, હું ચીડાયો હોઈશ પેલા 7 વાગે થાકી જતા બાપ પર. એનો બોલ છે ને મારે જ લાવો હતો, 15-20 દિવસથી હું લાવતો નતો પણ લાવવો તો બોલ મારે જ. એ ઘટના ઊંધી થઈ ગઈ. એને જે મારી બાજુ બોલ ફેંકીને કેચ કીધું ને એની બાજુ ફેંકીને મારે કેવું તું, ઘટના ઊંધી થઈ ગઈ. એ લાફો છે ને કદાચ એનો વાગી ગયો. પછી તો છોકરાને માર્યો એટલા પણ કેવું થાય, એટલું આમ મોડી રાત્રે નીચે છે બોલ લઈ આવ્યો. એ તો રડતો રડતો સુઈ ગયો હતો, પણ મેં બોલ એની પથારીમાં એની બાજુમાં મૂકી દીધો એકદમ વાલથી. પણ અહીંયા ક્યારે એ સુઈ ગયો. પછી આમ તો એ જાગતો હોય ત્યારે મારે એની સાથે કાંઈ વાત કરવા જેવી હતી, કાંઈ એને સોરી કહેવા જેવું હતું, પણ એ વાત હું નહીં કરી શક્યો. સાહેબ આજે આપણે વાત નથી કરી શકતા ને એ આપણી સૌથી મોટી તકલીફ. એટલે આજે તમારી બધાની હાજરીમાં હું કહું છું કે આ ભાનુ છે ને એને એકવાર મેં ધક્કો મારી દીધેલો. પણ મારે એક બીજી વાત કરવી છે કે વિવેકે આવીને મને કીધું પપ્પા મમ્મી જાગતી હતી આખો મહિનો રોજ રાત્રે 2 વાર, ત્યારે હું એને એમે નહીં કહી શકું કે બેટા હું જાગતો હતો. આ વાતો બંધ થાય ને એટલે આવી બંધ થાય, એ બંધ થાય ને એટલે એવી બંધ થાય કે આપણો દીકરો જતો રહ્યો ને આપણે ગમે એટલું રીબાતા હોય ને તો એ મોઢામાંથી નીકળે એવું કે બેટા પાછો આવી જા તારી માં નથી જીરવી શકતી. એટલે મારે તમને એટલું જ કેવું સાહેબ કે આપણે અહીં ઓફિસમાં છે ને એક કામ આજનું એ કાલ પર નથી ટાળતા, ટાળી નથી શકતા એમ કહો ને. એ જ રીતે ઓલું દાદર ઉતરવાનું છે ને એ કાલ પર ન ટાળતા સાહેબ. એટલે કદાચ ભૂલ તમારાથી થઈ જાય ને તો એટલી ઉર્જા તો રાખજો કે તમે ઘરે પહોંચો ને તમારું બાળક તમારી બાજુ બોલ ફેંકીને તમને કહે ને પપ્પા કેચ, તો તમે એને કહી શકવા જોઈએ કે થ્રો બેટા થ્રો, કારણ કે બાળકો છે ને પહેલા બોલ ફેંકે છે ને પછી દે થ્રો થોટ્સ. એટલે થોટ્સ ફેંકે ને ત્યારે આપણી ઓલી કેચ પ્રેક્ટિસ છૂટી ગઈ હોય ને જતા રહે છોકરા. થેન્ક યુ.
1: તો લ્યો આ મોબાઈલ ને કર લ્યો વાત.
0: શું
1: તમે સ્પીચમાં વિવેકનું નામ બોલ્યા ને ત્યારનો એને ફોન જોડી દીધો, એને આખી સ્પીચ સાંભળી તમારી. લો કર લ્યો વાત. હલો આ બેટા.
2: હા બોલ મમ્મી. એ મમ્મી તે મને ફોન જોડી દીધો ને ત્યારે હું અહીંયા નજીકમાં જ હતો. એકચ્યુઅલી પપ્પાનું ફંક્શન કેન્સલ થયું ને તે હું નક્કી કર્યું હતું કે હું પપ્પાને આ ફ્લાવર્સ આપીને ગ્રીટ કરીને જતો રહીશ, પણ પછી તારો ફોન સાંભળતો હતો ને ત્યારે પપ્પા માટે એક બીજી વસ્તુ લીધી અને નક્કી કર્યું કે આપીને હું જતો નહીં રહું, ક્યારેય નહીં જો. લેટ્સ સેલિબ્રેટ વિથ એન આઈસ બ્રેકર. કેચ પપ્પા કેચ.
0: થ્રો બેટા થ્રો.
2: એ મમ્મી અરે અહીંયા શું ઉભી છે તું, ચાલ ને બારીમાંથી શું વરસાદ
3: જોઈએ. હાલો બાર બાર જાય એમ બધું ગંદુ ન કર, આ બધું ભીન જાય છે બધું. એ આ ક્યાં રહી ગયા તમે પણ, જો તો ખરા એ મને ક્યાં પૂરી દીધી પણ.
0: શું થયું પણ
3: કરંટ આવેશ બેલ માં. એ ભાઈ એક ફોટો તો પાડો.

આકાશવાણીની ડીટીએચ સેવાનું ગુજરાતી પ્રસારણ આપ માણી રહ્યા છો. શ્રોતા મિત્રો, હવે સમય છે યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવા જગતને માણવાનો. પ્રસ્તુત છે તેમાં મોહમ્મદ રફીના સ્વરમાં સદાબહાર હિન્દી ફિલ્મી ગીતો.

આ ગીત સાથે જ શ્રોતા મિત્રો, યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવા જગત અહીં સમાપ્ત થાય છે. આકાશવાણીની ડીટીએચ સેવાનું ગુજરાતી પ્રસારણ આપ માણી રહ્યા છો. શ્રોતા મિત્રો, હવે સમય થયો છે વૈવિધ્ય સફર કાર્યક્રમો માણવાનો, જેમાં સૌપ્રથમ આપ માણી શકશો ગુજરાતી ગીતો, ત્યારબાદ આપ હિન્દી ગઝલો માણી શકશો, તથા વૈવિધ્ય સફર કાર્યક્રમના અંતે આપ ગુજરાતી સુગમ સંગીતની મજા માણી શકશો. તો શરૂ કરીએ વૈવિધ્ય સફર કાર્યક્રમો. સૌપ્રથમ સંભળાવીએ આપને ગુજરાતી ગીતો.

આ સાથે જ શ્રોતા મિત્રો, વિવિધસભર કાર્યક્રમો અહીં સમાપ્ત થાય છે. આપ માણી રહ્યા છો શ્રોતા મિત્રો આકાશવાણીની ડીટીએચ સેવાનું ગુજરાતી પ્રસારણ. ડીટીએચ સેવાના અંતિમ ચરણમાં હવે પ્રસ્તુત છે શ્રોતા મિત્રો ભક્તિસભર ભજનોનો કાર્યક્રમ ભક્તિરસ, જેમાં સંભળાવીએ આપને ભક્તિમય ભજનો રમણલાલ મકવાણા, કિશોર બારોટ તથા નટવરસિંહ સરવૈયાના સ્વરમાં.

અને હવે ભક્તિરસના અંતે સંભળાવીએ આપને ભક્તિમય ભજનો નટવરસિંહ સરવૈયાના સ્વરમાં.